વંદે માતરમ. સુપ્રભાત શ્રોતા મિત્રો, 228.3 મીટર્સ એટલે કે 1314 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ ભૂજ કેન્દ્ર છે. અત્યારે સવારના 5:58 અને 18 સેકન્ડ્સ થઈ છે. અમારી પ્રથમ સભામાં આપનું સ્વાગત છે. આજે શ્રાવણ દિનાંક 22, શક સંવંત 1947 ને ગુરુવાર, તારીખ 13 ઓગસ્ટ 2026. આજના દિવસની શુભ શરૂઆત મંગળ સ્વર સાથે કરીએ.

સમુદ્રથી પણ ધવલ, સમુદ્રથી પણ ગહન અને શાંત તથા શ્વેત કમલ સમાન સૌમ્ય છે. હિમાલય પર જેમનું ધામ છે એ હિમાલય જેવા જ અડગ, ધ્યાનસ્થ અને શીતળતા પ્રદાન કરનાર ગંગાધર મહાદેવ

0: આ માસમાં જીવમાં શિવનો સદા વાસ રહે અને એનો સર્વદા આભાસ રહે, એ જ શ્રાવણી પ્રાર્થના આરાધના અભિલાષા.
1: વિચાર બિંદુ.
2: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા વિચાર બિંદુ, શિવ અને શ્રાવણ માસ. પઠન મોનિકા જોશી. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. અને હવે પ્રસ્તુત છે ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. આવો સાંભળીએ શિવ મહિમન સ્ત્રોત.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ઉમા ઓઝા, ભારતી બ્રહ્મભટ્ટ, કલ્પના ભટ્ટ તથા સુરેશ જાની અને જગદીશ વ્યાસના સ્વરમાં શિવ સ્ત્રોત. આવો સાંભળીએ હેમંત ચૌહાણના સ્વરને.

0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના, પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આકાશવાણીના ભુજ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. પ્રસ્તુત છે કૃષિ માહિતી, જેનો વિષય છે દેશી બીજનું સંવર્ધન અને જાળવણી. પ્રસ્તુતિ સીડી કરમસ્યાણી.
1: બીજ સંગ્રહની પરંપરાગત દેશી પદ્ધતિની વાત કરીએ તો સૌપ્રથમ બીજ ડુંડા, ફળી કે પોપટા સાથે જ રહેવા દેવામાં આવે તો તેની ગુણવત્તા જળવાઈ રહે છે, રોગ જીવાત પણ ઓછી આવે છે. આથી બીજને સંગ્રહ કરવાની આ પદ્ધતિ સારી છે. આથી બીજનો સંગ્રહ કરવાની પરંપરાગત રીતે અનુભવજન્ય છે. સંગ્રહ કરેલા બીજમાં ભેજનું પ્રમાણ 11-12% રાખવું યોગ્ય છે. ઉપરના કુદરતી કવચને લીધે તે પ્રમાણમાં જળવાઈ રહે છે. સાચવવા માટે બીજમાંથી એક બીજ લઈને બરાબર સુકાયા છે કે નહીં તેની પરખ કરવા માટે બે દાંત વચ્ચે દબાવતા કટ જેવો અવાજ આવવો જોઈએ. જો તેલબિયાના બીજ હોય તો ઉપરના છોડા સાથે 45-55 સેન્ટીગ્રેડ તાપમાને સૂકવવા. સાચવવા માટેનું પાત્ર પણ પેક હોય કે જેથી ભેજ ન લાગે. કઠોળના બીજમાં મીઠાશ હોઈને જલ્દીથી જીવાત પડી જાય છે, સડી જાય છે, જેથી ઉગવા માટે નકામા બની જાય છે. આવા બીજ સાચવવા માટે એરંડા તેલ કે લીમડાના તેલથી મસળી પછી સંગ્રહ કરવો. ચૂલાની રાખ કે લીમડાના પાનને પણ ઉપયોગમાં લઈ શકાય છે. બીજ સાચવવા બહારની હવા અંદર ન જાય તેવા ચુસ્ત ઢાંકણવાળું પાત્ર પસંદ કરવું. એ પાત્ર ખૂબ ગરમી કે ખૂબ ઠંડી જગ્યામાં નહીં મૂકતા ઘર અંદર સાચવવું. પહેલાંના સમયમાં માટીની કોઠીમાં ધાન સારી રીતે સચવાતું, કારણ કે માટી અવાહક હોય, બહારના હવામાનથી બચાવી શકાય, જેથી અનુવાંશિક ગુણવાળા પસંદ કરેલા બીજની સ્ફુરણ શક્તિ સારી રહે. અનાજ, કઠોળ, તેલબિયા, મરી મસાલા વગેરે પાકોની કાપણી કર્યા બાદ તેના છોડમાંથી સિંગો છૂટી પડવા માટે આપણે ત્યાં પરંપરાથી કણસલા પર બળદ ફેરવવામાં આવતા, બાદ ટ્રેક્ટર આવતા ટ્રેક્ટરના વ્હીલ નીચે મસળીને પણ કાઢવાનું શરૂ થયું. ટ્રેક્ટરનું વજન ખૂબ હોય, બળદથી છૂટા પાડવા એ ખૂબ સારું ગણાય, કારણ કે તેમાં દાણા તૂટવા કે ઘસારાનો ભય નથી, જેથી દાણા ઉગાવવાની પ્રક્રિયાનું પરિણામ પણ સારું આવે છે. તેમજ હાથથી દંતારી વગેરેથી જૂની પદ્ધતિ પણ શ્રેષ્ઠ ગણાય છે, જેમાં દાણા ભાંગવા કે ફાડા થવા વગેરેથી મોટું નુકસાન ટાળી શકાય છે. હવે દાણા છૂટા પાડવા માટે થ્રેસર મશીનનો પણ ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રક્રિયા

0: લાંબો સમય ચાલતા પક્ષીઓ ઢોર દાણા ખરી પડવાથી ઘણું નુકસાન થાય છે. પહેલાની જૂની પદ્ધતિમાં વધુ મહેનત તથા ખર્ચ થતો હોય તેની સરખામણીમાં યાંત્રિક પદ્ધતિ વધુ અનુકૂળ ગણાય છે. મોટાભાગના પાકોના બીજ છૂટા પાડવાની કામગીરી થ્રેસરથી કરી શકાય છે. મોટા પાયે બીજોનું ઉત્પાદન કરવા માટે રોજનું 2-5 ટન બિયારણ તૈયાર થઈ શકે છે, પરંતુ નાના પાયે વાવેતર હોય તો બિયારણ માટે થ્રેસર ઓછા ખર્ચે ઉપયોગી થાય છે. કામગીરી ઝડપથી પૂર્ણ થાય છે અને દાણા ભાંગવાનું નુકસાન દૂર થાય છે. બિયારણ કાઢ્યા પછી તેમાં થોડી સાફસૂફી તેમજ સુકવણી કરવાની જરૂર પડે અને તેને સૂર્યના તડકામાં અથવા સીડ ડ્રાયર મશીનમાં તેની અંદર રહેલા ભેજનું 8-10% પ્રમાણ રહે ત્યાં સુધી સૂકવવામાં આવે છે. વધુ ભેજ હોય તો તેના કારણે જલ્દીથી જીવાત પડી અને સડવા માંડે છે. આ બીજ પ્રક્રિયામાં બિયારણની સફાઈ, ગુણવત્તા સુધાર વર્ગીકરણ, બીજની જાળવણી, બીજની માવજત અને છેલ્લે વેચાણ માટે મૂકવાનું આયોજન હોય તો તેનું પેકિંગ કરવામાં આવે છે. બિયારણ માટેના તંદુરસ્ત ગુણવત્તાવાળા બીજને તારવી લેવા માટેની કામગીરી કરવામાં આવે છે, જેમાં ખાસ કરીને બીજમાંથી કચરો, કાંકરા, માટી, ભાંગેલા દાણાને કાઢી નાખવામાં આવે છે. બાકી રહેલા યોગ્ય બીજને તેના કદ એક સરખા હોય તેવા દાણા છૂટા પાડવામાં આવે છે. તેમાં પણ વજનમાં ભારે તથા હલકા દાણા જુદા પાડવામાં આવે છે. ઓછા વજનમાં દાણાનું સ્ફુરણ બરાબર થતું નથી, જેથી જુદા તારવામાં આવે છે. પોતાને વાવવા માટેનું બીજ આ રીતે પસંદ કરાતું હોય છે. જો વેચાણ માટે હોય તો કોથળી કે કોથળા પર તે બીજનું લેબલ લગાડી સિલાઈ કરવામાં આવે છે. તેના પર સીલ મારી સંગ્રહ કરવામાં આવે છે. બીજને વાવવા માટે ઘરગથ્થુ ઉપયોગ નાના પાયા પર કરાય છે. ખેડૂતે પોતાનું બિયારણ જાતે તૈયાર કરવાની આપણા દેશમાં પરંપરા રહી છે. આવા બીજો માટે ઝીણા દાણા, કચરો, માટી દૂર કરવા નાના મોટા હાથચારણાનો ઉપયોગ કરવામાં આવે છે. દરેક પાકવાર બિયારણો જુદા જુદા આકારના હોય, નાના મોટા છિદ્રવાળા ચારણાનો ઉપયોગ કરી નાના ભાંગેલા સડેલા દાણા છૂટા પડી જાય છે. અહીં દાણાઓને જંતુરહિત માટીની કોઠીમાં જાળવવાની આપણી પરંપરા રહી છે. માટી અવાહક હોય બીજને ગરમી તથા ઠંડીથી સુરક્ષિત રાખે છે, તેમજ કોઠીની અંદરના ભાગે ગાયના છાણથી લીપણ કરવામાં આવે છે, જેથી તે સારી રીતે જંતુરહિત રહી શકે છે. બીજના સંગ્રહ અને સારી ગુણવત્તાના બીજ માટે સારો ઉગાવો થઈ શકે તેવા બીજનો સંગ્રહ અને જાળવણી એ ખૂબ જ અગત્યની બાબત છે. બીજને જુદી જુદી ઋતુઓની અસરથી મુક્ત રાખવા તેની જાળવણી ખૂબ મહત્વનું પાસું છે અને તેમાં ધ્યાન આપવામાં ન આવે તો બિયારણ સડી જઈ મોટું નુકસાન પણ થઈ શકે છે. તેમજ બિયારણની સ્ફૂર્ણ ક્ષમતા એટલે કે ઉગાવો પણ ઘટી જતો હોય તેનું વાવેતર કરવામાં આવે તો ઉત્પાદનમાં મોટો ઘટાડો થાય છે. બિયારણને સુતરાઉ કાપડ કે કંતાનની કોથળી કે જે અવાહક હોય તેમાં રાખવાથી વધુ સુરક્ષિત રહે છે. માટીની કોઠી વધુ સુરક્ષિત રહે છે. લોખંડના પીપ કે ડબ્બા જે ધાતુના બનેલા હોય બિયારણની ઠંડી ગરમીને કારણે ગુણવત્તા ઘટી જાય છે. જો મોટા પાયે સંગ્રહ કરવાનો થાય તો માટીની દિવાલો અને ગોબરથી લીપેલી દિવાલ તથા ભોંયતળિયું હોય તો આવું ગોડાઉન વધુ સુરક્ષિત જણાય છે.
1: આપ સાંભળી રહ્યા હતા કૃષિ માહિતીમાં દેશી બીજનું સંવર્ધન અને જાળવણી. પ્રસ્તુતિ સીડી કરમસ્યાણી. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. પ્રસ્તુત છે શ્રી રામચરિત માનસ ગાન. આવો સાંભળીએ સુરેશ વાડકરના સ્વરમાં શ્રી રામચરિત માનસ ગાન.
1: એપિસોડ નંબર 385 385.

આપ સાંભળી રહ્યા હતા શ્રી રામચરિત માનસ ગાન સુરેશ વાડકરના સ્વરમાં. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. અને હવે થોડી જ વારમાં સંસ્કૃતમાં સમાચાર દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર મિતલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. વાયબ્રન્ટ સમિટમાં ઉદ્યોગકારોને ગુજરાતમાં રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરવા મુખ્યમંત્રીની આગેવાનીમાં ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ અમેરિકા અને કેનેડાના પ્રવાસે જશે. મુસાફરો માટે આધુનિક સુવિધાઓથી સજ્જ અમદાવાદના આઇકોનિક બસ પોર્ટનું ઉદ્ઘાટન. આણંદના પૂર્વ નાયબ કલેક્ટર કેતકી વ્યાસની અપ્રમાણસર મિલકતના કેસમાં ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી. હર હર મહાદેવના નાદ સાથે શ્રાવણ માસનો આરંભ. વડનગરમાં ડમરૂ યાત્રા. અને આજથી અમદાવાદ ખાતેથી શરૂ થનાર ફીબા અંડર 18 એશિયા મેન્સ બાસ્કેટબોલ કપમાં એશિયાના 16 દેશના ખેલાડીઓ ભાગ લેશે. સમાચાર વિગતવાર. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ગઈકાલે મળેલી કેબિનેટની બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગેની વિગતો આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે રાજ્યમાં આગામી સમયમાં વાયબ્રન્ટ સમિટ યોજાનારી છે, ત્યારે અમેરિકા અને કેનેડાના રોકાણકારોને ગુજરાતમાં રોકાણ માટે આકર્ષવા મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળનું ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ 17-24 ઓગસ્ટ દરમિયાન વિદેશ પ્રવાસે જશે.
1: ગુજરાતમાં વાયબ્રન્ટ સમિટ આવી રહી છે. ઉદ્યોગકારોને આમંત્રણ આપવા, નિમંત્રણ આપવા, વિવિધ પ્રકારના કાર્યક્રમોની શરૂઆત એ થવાની છે. માનનીય મુખ્યમંત્રી શ્રી, વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027 માટે વૈશ્વિક ઉદ્યોગકારો, રોકાણકારો, ટેકનોલોજી લીડર્સને આવકારવા માટે 17 ઓગસ્ટથી 24 ઓગસ્ટ દરમિયાન અમેરિકા અને કેનેડાના પ્રવાસે તેઓ ત્યાં જવાના છે.
0: આરોગ્ય ક્ષેત્રે ગુજરાતને અમદાવાદ સિવિલ, સુરત સિવિલ અને કિડની હોસ્પિટલને 3 એવોર્ડ પ્રાપ્ત થયા છે. મંત્રીમંડળે મુખ્યમંત્રી તથા નાયબ મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રીને અભિનંદન પાઠવ્યા હતા. મંત્રીમંડળે વન મહોત્સવની 15-31 ઓગસ્ટ સુધી ઉજવણી, જળાશયોની પીવાના અને સિંચાઈના પાણીની સ્થિતિ અને સિઝન દરમિયાન થયેલા વાવેતર અંગેની સમીક્ષા કરી હતી. રાજ્યમાં વાવેતરની સ્થિતિની સમીક્ષા થઈ છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ દ્વારા અમદાવાદ

0: અમદાવાદમાં મેગા રોકાણ સંવાદ યોજાયો હતો, જેમાં રાજ્યના અગ્રણી ગુજરાતી ઔદ્યોગિક જૂથો સાથે એક ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત તેમણે તમામ ગુજરાતી ઉદ્યોગપતિઓને મધ્યપ્રદેશમાં રોકાણ કરવા આમંત્રણ આપ્યું હતું. મુખ્યમંત્રી મોહન યાદવે ગુજરાતી ઉદ્યોગોને મધ્યપ્રદેશમાં ઉપલબ્ધ રોકાણની તકો, અનુકૂળ ઔદ્યોગિક નીતિઓ અને રોકાણકારોની સુવિધાઓ વિશે માહિતી આપી હતી.
1: तो नर्मदा के पुत्र मध्यप्रदेश भी गुजरात की तरह ही है. गुजरात के अंदर मध्यप्रदेश के साथ आपका एक नया रिश्ता जोड़ने के लिए भी आया हूँ कि आइए गुजरात में भी व्यापार व्यवसाय करिए, लेकिन मध्य प्रदेश भी बुला रहा है आपको. मध्यप्रदेश का आमंत्रण लेकर के आपके बीच में आया हूँ.
0: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કોઈપણ બાળક ભણતરથી વંચિત ન રહે તે માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. ગાંધીનગરમાં રાજ્ય નમો લક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના તથા ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણની વિવિધ યોજના અંતર્ગત શિષ્યવૃત્તિ વિતરણ સમારોહને સંબોધતા શ્રી પટેલે દીકરીઓમાં વિજ્ઞાન પ્રવાહના શિક્ષણ માટે વધેલી જાગૃતિ અને નહિવત બનેલા ડ્રોપ આઉટ રેશિયો એટલે કે શાળા છોડવાના દરનો સંદર્ભ આપ્યો.
2: નમો લક્ષ્મી નમો સરસ્વતી યોજના આપણી દીકરીઓ તો ભણે અને ભણે તો વિજ્ઞાન પ્રવાહમાં ભણતી થાય એના માટેનો પ્રયત્ન થયો ને એના સારા પરિણામો અત્યારે આપણે જોઈ રહ્યા છે. અને હવે એને 10,000 રૂપિયા દસમું પાસ થયું એટલે એને મળી જાય. 11-12માં 20,000 રૂપિયા દર મહિને મળતા થાય અને જયારે પાસ થાય એટલે બીજા 5,000.
0: આ પ્રસંગે શ્રી પટેલના હસ્તે 4,72,260 વિદ્યાર્થીઓને 646 કરોડ રૂપિયાની શિષ્યવૃત્તિનું વિતરણ કરાયું. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન CBSE ધોરણ 12 પૂરક પરીક્ષા 2026ના પરિણામો જાહેર કર્યા છે. વિદ્યાર્થીઓ result.digilocker.gov.in પર ડીજીલોકર પરિણામ પોર્ટલ દ્વારા તેમનું પરિણામ ચકાસી શકે છે. અમદાવાદ સહિત રાજ્યભરના મુસાફરોને નવીન ભેટ મળી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ગીતા મંદિર ખાતે નિર્માણ પામેલા અત્યાધુનિક ગીતા મંદિર બસ ટર્મિનલ 2 આઇકોનિક બસ પોર્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું. મુસાફરોને આધુનિક અને સુવિધાસભર સુવિધાઓ પૂરી પાડવાના હેતુથી આ આઇકોનિક બસ પોર્ટ તૈયાર કરાયું છે. બસ ટર્મિનલનું કુલ બાંધકામ ક્ષેત્રફળ 4,309 ચોરસ મીટરમાં પથરાયેલું છે. મુસાફરોના આવાગમન માટે કુલ 39 બોર્ડિંગ એલાઇટિંગ અને આઈડિયલ પ્લેટફોર્મ તૈયાર કરાયા છે. આ ઉપરાંત મુસાફરોની સરળતા માટે 3 ઇન્કવાયરી ઓફિસ, ટિકિટિંગ કાઉન્ટર, ટુરિસ્ટ ઇન્ફોર્મેશન સેન્ટર, કન્સેશન ઓફિસર, ક્લોક રૂમ, વોટર રૂમ, પબ્લિક એડ્રેસિંગ સિસ્ટમ, સ્ટોર રૂમની સુવિધાઓ પણ છે. આણંદના પૂર્વ અધિક કલેક્ટર કેતકી વ્યાસની ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદથી ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાન્ચે કેતકી વ્યાસની ધરપકડ કરી ACBને સોંપ્યા છે. રોકડ વ્યવહારો અને ગેરકાયદે સંપત્તિ કેસમાં આણંદના પૂર્વ નિવાસી અધિક કલેક્ટર કેતકી વ્યાસ સામે નોંધાયેલા ભ્રષ્ટાચાર અને અપ્રમાણસર મિલકત વસાવવાના ગંભીર કેસમાં હાઇકોર્ટ તરફથી અગાઉ આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા X હેન્ડલ AIR ન્યૂઝ _ABAT ને ફોલો કરશો.

0: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત અમદાવાદના રાયપુરથી તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. આ તિરંગા યાત્રામાં શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શના વાઘેલા પણ જોડાયા હતા. આ પ્રસંગે શ્રી સંઘવીએ જણાવ્યું કે અમદાવાદની તિરંગા યાત્રામાં કિલોમીટર સુધી યુવાનો, મહિલાઓ અને વડીલો હાથમાં તિરંગો લઈ જોડાયા છે, જે અમદાવાદની ગાઢ દેશભક્તિની જીવંત પુરાવો છે.
1: અમદાવાદે બધા જ રેકોર્ડ તોડી નાખ્યા. દેશભક્તિ ની રેલી કેવી હોય ને, એના દ્રશ્ય જોવા હોય તો આવો અમદાવાદ અને જો આજે મારા દેશભક્તો કિલોમીટરોની કૂચ કરવા માટે આજે તૈયાર છે.
0: અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ ભવ્ય તિરંગા યાત્રામાં અંદાજિત 1 લાખથી વધુ લોકો જોડાયા હતા. રાયપુરથી શરૂ થયેલી આ યાત્રા સારંગપુર ખાતે સંપન્ન થઈ હતી. દરમિયાન ગઈકાલે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ, ભાવનગરના શિહોર, ખેડા જિલ્લાના ગળતેશ્વર, જામનગર તાલુકાના મોટી ખાવડી ગામે તેમજ ભુજ ખાતે તિરંગા યાત્રા યોજાઈ હતી અને રાજકોટ અને મોરબીમાં આજે તિરંગા યાત્રાનું આયોજન કરાયું છે. આજથી પવિત્ર શ્રાવણ માસ શરૂ થયો છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ સહિત રાજ્યભરના શિવાલયોમાં દેવાધિદેવ મહાદેવને વિશેષ શણગાર કરવામાં આવ્યો છે.

0: આ મહિના દરમિયાન થનારી વિશેષ પૂજા અર્ચના માટે શિવ મંદિરો સજ્જ થયા છે, ત્યારે શિવ પૂજા અને શિવ આરાધના કરવા શિવ ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદના ચકુડિયા મહાદેવ, અસારવાના નીલકંઠ મહાદેવ, નારણપુરાના રામેશ્વર મંદિર સહિતના મંદિરોમાં શિવ ભક્તોની ભીડ જોવા મળી રહી છે. ઐતિહાસિક નગરી વડનગરના આંગણે આજથી ગુજરાત સરકાર દ્વારા આયોજિત વડનગર શ્રાવણોત્સવનો આરંભ થશે. ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવ ખાતેથી મંગળ શ્રાવણોત્સવનો પ્રારંભ કરાવશે. આ મહોત્સવના મુખ્ય આકર્ષણ સમાન ભવ્ય ડમરૂ યાત્રાને પણ પ્રસ્થાન કરાવાશે. આ ડમરૂ યાત્રામાં કુલ 108 નિષ્ણાંત કલાકારો દ્વારા ડમરૂ વાદન કરવામાં આવશે. યાત્રાનો પ્રારંભ શર્મિષ્ઠા તળાવથી થશે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 162 તાલુકામાં વરસાદ નોંધાયો. સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં અને બનાસકાંઠાના વડગામમાં 3 ઇંચથી વધુ વરસાદ. સાબરકાંઠાના વરાડી, મહેસાણાના સતલાસણા, બનાસકાંઠાના દાંતીવાડા, દાંતા તેમજ આણંદમાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. ડાંગ જિલ્લાના વઘઈ, સુબીર, આહવામાં વરસાદ સાથે ગિરિમથક સાપુતારાનું વાતાવરણ ખુશનુમા બન્યું છે. રાજકોટના પડધરી તાલુકાના ન્યારી 2 ડેમના 1 દરવાજો ખોલાતા હેઠવાસના ગોવિંદપર, ખામટા સહિતના ગામના લોકોને તાત્કાલિક સલામત સ્થળે ખસી જવા જણાવાયું છે. આજે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા અને તાપી જિલ્લામાં છૂટાછવા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે. ભારે વરસાદની આગાહીને પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. રાજ્ય પર એક સાથે 5 સિસ્ટમ સક્રિય હોવાથી તેની અસરથી વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે. બાંદ્રા ટર્મિનસ અમદાવાદ લોકશક્તિ સુપરફાસ્ટ એક્સપ્રેસનો વડનગર સુધી વિસ્તાર કરવામાં આવ્યો છે, તેમજ મહેસાણા બસ સ્ટોપેજ આપવામાં આવ્યું છે. બાંદ્રા ટર્મિનસ વડનગર લોકશક્તિ એક્સપ્રેસ આજે બાંદ્રા ટર્મિનસથી સાંજે 7:40 ઉપડશે. આવતીકાલે અમદાવાદ સ્ટેશન પરથી ચાર વીસે ઉપડી મહેસાણા સ્ટેશન પર 5:30 કલાકે પહોંચશે અને 5:35 ઉપડી 6:40 કલાકે વડનગર પહોંચશે. અને અમદાવાદમાં ફીબા અંડર 18 એશિયા મેન્સ બાસ્કેટબોલ કપ 2026નો ઉદઘાટન સમારોહ સહકાર મંત્રી જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ પ્રસંગે શ્રી વાઘાણીએ જણાવ્યું કે ગુજરાતમાં પ્રથમ વખત આ ટુર્નામેન્ટ યોજાઈ રહી છે. આ કપમાં ભાગ લેનાર 16 દેશોની ટીમ અને ખેલાડીઓને શ્રેષ્ઠ પ્રદર્શન માટે તેમને શુભકામનાઓ પાઠવી હતી. ફીબા અંડર 18 એશિયા મેન્સ બાસ્કેટબોલ કપ ટુર્નામેન્ટ અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આગામી 23 ઓગસ્ટ સુધી ચાલશે, જેમાં એશિયાના 16 દેશના ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. વાયબ્રન્ટ સમિટમાં ઉદ્યોગકારોને ગુજરાતમાં રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરવા મુખ્યમંત્રીની આગેવાનીમાં ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ અમેરિકા અને કેનેડાના પ્રવાસે જશે. મુસાફરો માટે આધુનિક સુવિધાઓથી સજ્જ અમદાવાદના આઇકોનિક બસ પોર્ટનું ઉદઘાટન. આણંદના પૂર્વ નાયબ કલેક્ટર કેતકી વ્યાસની અપ્રમાણસર મિલકતના કેસમાં ધરપકડ. હર હર મહાદેવના નાદ સાથે શ્રાવણ માસનો આરંભ. વડનગરમાં ડમરૂ યાત્રા અને આજથી અમદાવાદ ખાતેથી ફીબા અંડર 18 એશિયા મેન્સ બાસ્કેટબોલ કપનો પ્રારંભ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણીના ભુજ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. પ્રસ્તુત છે ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદના. આવો સાંભળીએ સમૂહ સ્વરમાં શિવ સ્ત્રોત.

0: આપ સાંભળી રહ્યા હતા ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદના, પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: મહિનાઓમાં શ્રાવણ

0: આકાશવાણીના ભુજ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. પ્રસ્તુત છે પ્રાસંગિક પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ. સંપાદન પરેશ મારુ, પઠન શીતલ વૈષ્ણવ.
1: ભગવાન શિવને સમર્પિત શ્રાવણ મહિનાનું હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વ છે. શ્રાવણને ભક્તિ અને આસ્થાનો મહિનો ગણવામાં આવે છે. ભગવાન શિવને બધા મહિનાઓમાં શ્રાવણ ખૂબ જ પ્રિય છે. તેનો મહિમા સાંભળવા યોગ્ય છે એટલે તેને શ્રાવણ કહેવામાં આવે છે. આ મહિનામાં પૂનમના દિવસે શ્રવણ નક્ષત્ર હોય છે, આ કારણે પણ તેને શ્રાવણ કહેવામાં આવે છે. શ્રાવણ મહિનામાં દર વર્ષની જેમ શિવાલયોને શણગારવામાં આવશે અને નિયમિત પૂજા પાઠ તથા શિવલિંગને સુશોભન કરી ધાર્મિક લોકો મોટી સંખ્યામાં દર્શન કરવા ઉમટશે. દેવાદિદેવ મહાદેવને ચાર પ્રહરની પૂજા ઉપરાંત ધાર્મિક લોકો લઘુરુદ્રીનું શિવ મંદિરમાં આયોજન કરીને ધર્મભાવ વ્યક્ત કરે છે. ભારતમાં શ્રાવણ મહિનો બે અલગ અલગ સમય પર ચાલુ થાય છે. ઉત્તર ભારતમાં શ્રાવણ મહિનો ગુજરાતી કેલેન્ડર કરતાં 15 દિવસ પહેલા શરૂ થાય છે. પૌરાણિક માન્યતા મુજબ દેવો અને દાનવો વચ્ચે શ્રાવણ મહિનામાં જ સમુદ્ર મંથન થયું હતું, જેના કારણે મહાદેવ નીલકંઠ કહેવાયા હતા. વિષપાન કરીને ભગવાન શિવ નીલકંઠ બન્યા હતા. ઝેરની અસરથી સૃષ્ટિ બચાવવા માટે મહાદેવ વિષપાન કરે છે અને પોતાના ગળામાં નીલકંઠ ધારણ કરીને નીલકંઠ બને છે. આ પૌરાણિક વાતોના મહત્વ સાથે શ્રાવણ માસમાં મહાદેવના વિષપાનની અસર ઓછી કરવા માટે ભક્તો તેમના પર જળાભિષેક કરે છે. શિવજીની આરાધનામાં રુદ્રાક્ષ વિશેષ ફળદાયી છે. ભુવનેશ્વરી ભાગવત સ્કંધમાં રુદ્રાક્ષનું મહત્વ દર્શાવતા કહ્યું છે, જેવી રીતે પુરુષોમાં વિષ્ણુ, ગ્રહોમાં સૂર્ય, નદીઓમાં ગંગા, મુનિઓમાં કશ્યપ, દેવીમાં ગૌરી શ્રેષ્ઠ છે, એમ માળાઓમાં રુદ્રાક્ષ શ્રેષ્ઠ છે. 1, 2, 14 મુખવાળા અલગ અલગ રુદ્રાક્ષ હોય છે. ધાર્મિક રીતે 14 મુખવાળા રુદ્રાક્ષ સ્વયં શિવ સ્વરૂપ છે. પુરાણો મુજબ 108 રુદ્રાક્ષની માળા ગળામાં ધારણ કરવાથી હરેક પળ અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે અને અનેક

0: સંપૂર્ણ પ્રાપ્ત થાય છે. આયુર્વેદની દ્રષ્ટિએ રુચિકર વાયુ કફ અને શિરશુળ દૂર કરવામાં ઉપયોગી છે. ઉપરાંત આ માસમાં શિવજીને જલાભિષેક અને દુગ્ધધારા બિલીપત્ર અર્પણ વિશેષ કરવામાં આવે છે. શિવજી સૃષ્ટિના રચના કરશે, નિર્માણ અને સંહાર એમના હાથમાં છે, તેથી એમને રચેલા આ સમગ્ર જીવજગત પર પ્રેમ અને કરુણા રાખીએ એ આ માસનો ખાસ સંદેશ છે. શિવજી ભારતીય ધર્મ સંસ્કૃતિ અને દર્શન જ્ઞાનને સંજીવની પ્રદાન કરનારા છે. આ જ કારણસર તેમને અનાદિકાળથી ભારતીય ધર્મ સાધનામાં નિરાકાર સ્વરૂપમાં શિવલિંગના સ્વરૂપમાં પૂજા થાય છે. શિવલિંગને સૃષ્ટિની સર્વવ્યાપકતાનું પ્રતીક માનવામાં આવે છે. ભારતમાં ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગ સોમનાથ, વિશ્વનાથ, ત્ર્યંબકેશ્વર, વૈદ્યનાથ, નાગેશ્વર, રામેશ્વર વગેરે છે. તે દેશના જુદા જુદા ભાગોમાં એટલે કે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમમાં સ્થિત છે, જે મહાદેવની વ્યાપકતાને પ્રગટ કરે છે. શિવને ઉદાર હૃદય અર્થાત ભોલે ભંડારી કહેવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે શિવજી થોડી જ પૂજા કે અર્ચન કરતા પ્રસન્ન થઈ જાય છે. ભગવાન શિવજીનો મહામૃત્યુંજય મંત્ર પૃથ્વીના દરેક પ્રાણી માત્રને દીર્ઘાયુ, સમૃદ્ધિ, શાંતિ, સુખ પ્રદાન કરે છે. માનવ જાતિની ઉત્પત્તિ પણ ભગવાન શિવ દ્વારા જ માનવામાં આવે છે. આથી ભગવાન શિવના સ્વરૂપને જાણવું દરેક વ્યક્તિ માટે જરૂરી છે. શિવને અંતરિક્ષના દેવતા કહેવામાં આવે છે, આથી આકાશમાં તેમની જટા સ્વરૂપ છે. જટાઓ વાયુમંડળની પ્રતીક છે. શંભુ એટલે શુભ. આમ માત્ર આ મહિનામાં જ નહીં પણ હંમેશા શુભ ભાવનાઓ દ્વારા સહુનું કલ્યાણ થાય એવી ભાવના કેળવી સત્યમ શિવમ સુંદરમની ઉક્તિ સમજીએ. સત્ય જ શિવ છે અને શિવ જ સુંદર છે. આ વાત યાદ રાખી શ્રાવણ માસમાં અનેક ધાર્મિક અને સામાજિક તહેવારોની ઉજવણીનો મૂળ સંકલ્પ અધર્મનો નાશ કરી ધર્મ પર વિજય મેળવવા માટે શુભ સંકલ્પો લઈ તેને અમલમાં મૂકી જિંદગી શુભ શિવમય બનાવીએ.
1: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ. સંપાદન પરેશ મારું, પઠન શીતલ વૈષ્ણવ, પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આકાશવાણી ભુજ સમાચાર વિરલ રાણા વાંચે છે. નમસ્કાર. રાજ્યસભાની મંજૂરી સાથે રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ સુધારા વિધેયક 2026 સંસદમાંથી પસાર થયું છે. લોકસભાએ આ વિધેયક પહેલેથી જ પસાર કરી દીધું છે. સહકાર રાજ્યમંત્રી મુરલીધર મોહોલે આ વિધેયક રજૂ કર્યું, જેનો હેતુ રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ અધિનિયમ 1962માં સુધારો કરવાનો છે. આ વિધેયક કોર્પોરેશનને ઔદ્યોગિક માલસામાનમાં તેની પ્રવૃત્તિઓ હાથ ધરવાની મંજૂરી આપે છે. આ કાયદો રાજ્ય સરકારોને સહકારી વિકાસમાં રોકાયેલા કોઈપણ એન્ટિટીને કોર્પોરેશન તરફથી ભંડોળ પૂરું પાડવાની પણ મંજૂરી આપે છે. આ વિધેયક દ્વારા દેશભરના કરોડો ખેડૂતોના કલ્યાણ અને આર્થિક સશક્તિકરણને મજબૂત બનાવાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં પીવાના અને સિંચાઈના પાણીની સ્થિતિ સુદૃઢ કરવા અને તેનું નિરીક્ષણ કરવા તેમજ જરૂર હોય ત્યાં સિંચાઈ માટે પાણી આપવા અધિકારીઓને સૂચના આપી. ગાંધીનગરમાં રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં મુખ્યમંત્રીએ રાજ્યના જળાશયોમાં પાણીના સંગ્રહ અને સ્થિતિની સમીક્ષા કરી. બેઠકમાં અંગદાન ક્ષેત્રે ગુજરાતને મળેલા 3 પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય પુરસ્કાર બદલ આરોગ્ય વિભાગને અભિનંદન અપાયા. સાથે જ રાજ્યભરમાં 77મા વન મહોત્સવની ભવ્ય ઉજવણી કરવાનો પણ બેઠકમાં નિર્ણય કરાયો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આગામી 10 વર્ષમાં ગુજરાતને દેશ અને વિશ્વના નકશા પર ગૌરવ અપાવવાના સંકલ્પ પર ભાર આપ્યો. તેમણે કહ્યું, રાજ્યના ખેલાડીઓ વિવિધ દેશમાં જઈ ત્રિરંગાનું ગૌરવ વધારે તે માટે સરકાર પ્રયાસરત છે. ગાંધીનગરથી શક્તિદૂત યોજનાના બીજા તબક્કાનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવતા શ્રી સંઘવીએ યુવા ખેલાડીઓને આગળ વધવા સરકાર તમામ સહકાર આપવાની ખાતરી આપી. તેમણે કહ્યું, વિવિધ યોજનાઓ થકી રાજ્યના ગામે ગામ રમત ગમત ક્ષેત્રે નવી ક્રાંતિ જોવા મળી રહી છે. શ્રી સંઘવી આગામી દિવસોમાં રાજ્યકક્ષાના રમતગમત સંકુલ DLSSમાં ખેલાડીઓને અપાતી તાલીમને વધુ આધુનિક અને ગુણવત્તાયુક્ત બનાવાશે તેવી જાહેરાત પણ કરી. રાજ્યભરમાં યોજાઈ રહેલા સ્વાતંત્ર્ય સપ્તાહ અંતર્ગત

0: લોકોમાં રાષ્ટ્રધ્વજ અને દેશ પ્રત્યે ગર્વની ભાવના જાગૃત થાય તેમ હેતુથી ગઈકાલે ભુજ શહેરના જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે હર ઘર તિરંગા 2026 યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆતમાં જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે વિશાળ જનમેદની ઉમટી પડી હતી. આ યાત્રામાં ભુજ શહેરની તમામ સરકારી કચેરીના અધિકારીઓ, કર્મચારીઓ, શાળા કોલેજના વિદ્યાર્થીઓ, આર્મી, એરફોર્સ અને BSFના જવાનો, NCC અને NSSના કેડેટ્સ તેમજ બહોળી સંખ્યામાં નગરજનો દેશભક્તિ અને રાષ્ટ્રીય એકતાના સંદેશ સાથે ઉત્સાહ જોડાયા હતા. આ તિરંગા યાત્રાનો શુભારંભ દેશ માટે બલિદાન આપનાર શહીદ વીર શ્રી માણસીભાઈ ગઢવીના ધરપત્ની શ્રીમતી સોનલબેન ગઢવી અને અન્ય મહાનુભાવો દ્વારા ફ્લેગ ઓફ કરીને કરવામાં આવ્યો હતો. દરમિયાન સમગ્ર જિલ્લાના તમામ તાલુકા મથકો પર ત્રિરંગા યાત્રા યોજાઈ હતી. લોકોએ હાથમાં ત્રિરંગો લહેરાવી ભારત માતા કી જય અને વંદે માતરમના ગગનભેદી નારા લગાવ્યા હતા. જખૌ બંદર ખાતે ગઈકાલે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મરીન પોલીસ સ્ટેશન, મરીન કમાન્ડો, BSF, કોસ્ટગાર્ડ, સ્કૂલના બાળકો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. સમગ્ર જખૌ બંદર દેશભક્તિના રંગમાં રંગાઈ ગયું હતું. તિરંગા યાત્રામાં મરીન કમાન્ડોએ DISP CRM ચૌધરી તેમજ જખૌ મરીન પોલીસ ઇન્સ્પેક્ટર VM ઝાલા ઉપસ્થિત રહ્યા હતા. ભગવાન શંકરની આરાધનાના શ્રાવણ માસનો આજથી આરંભ થયો છે. કચ્છમાં પૂર્વમાં કંથકોટથી પશ્ચિમમાં કોટેશ્વર સુધીના નાના મોટા શિવાલયો શિવપૂજા આરાધનાથી ગુંજતા થયા છે. ભુજ નજીક આવેલા સુરેલભીટના રમણીય સ્થળે વહેલી સવારથી ભાવિકો દર્શનાર્થે ઉમટ્યા છે. શ્રાવણ માસે પર્વો અને મેળાઓનો મહિનો છે. અનેક સ્થળે મેળા ભરાય છે. દરમિયાન ગઈકાલે અષાઢી અમાસના પવિત્ર દિવસે કુકમા નજીક આવેલા ખાત્રોડ ડુંગર પર રાજાશાહી વખતથી ભરાતા મા આશાપુરા મંદિર ખાતેના મેળામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. આ માસમાં અનેક રાષ્ટ્રીય, સામાજિક, ધાર્મિક પ્રસંગોનો સમન્વય થાય છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 7 દિવસ છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. ગઈકાલે સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ છવાયેલો રહ્યો હતો. વાગડ વિસ્તારમાં આવેલા રાપર શહેર અને તાલુકાના રાપર, રામવાવ સહિત આસપાસના વિસ્તારમાં ગઈકાલે બપોરના સમયે જોરદાર વરસાદી ઝાપટાં પડતા ખેડૂતોમાં રાહતની લાગણી પ્રસરી હતી. જોતજોતામાં વરસાદી પાણી માર્ગો અને શેરીઓમાં વહી નીકળ્યા હતા. ખેડૂતોએ આ વરસાદને ઊભા પાક માટે ફાયદાકારક ગણાવ્યો હતો. હવામાનની જાણકારી સાથે જ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.
1: ભગવાન શિવને સમર્પિત.

0: આકાશવાણી સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. વિરોધ પક્ષના હોબાળા વચ્ચે સંસદે રાષ્ટ્રીય સહકાર વિકાસ નિગમ સુધારા બિલ 2026 પસાર કર્યું. કોલકાતા હાઈકોર્ટે પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ સરકારના તમામ અન્ય પછાત વર્ગો અથવા ઓબીસી એ અને ઓબીસી બી પ્રમાણપત્રો રદ કર્યા. પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીરમાં પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદનો પર્દાફાશ કરવા માટે વિશ્વભરના કાશ્મીરીઓને વિરોધ પ્રદર્શન કરવાની આવામી એક્શન કમિટીની હાકલ. યુક્રેને ડ્રોન અને મિસાઇલ વડે રશિયન નૌકાદળ નથાણા પર હુમલો કર્યો. અને ગુજરાતના અમદાવાદમાં FIBA અંડર 18 એશિયા મેન્સ બાસ્કેટબોલ કપ 2026 આજથી શરૂ. સમાચાર વિગતવાર. વિરોધ પક્ષના હોબાળા વચ્ચે સંસદે રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ સુધારા બિલ 2026 પસાર કર્યું છે. વિરોધ વચ્ચે સંસદની કાર્યવાહી વારંવાર મોકૂફ રખાઈ હતી.
1: संसद के दोनों सदनों की कार्यवाही विभिन्न मुद्दों को लेकर विपक्ष के हंगामे के कारण बाधित रही. विपक्ष की ओर से उठाए गए मुद्दों पर विस्तृत चर्चा और जवाब देने के सरकार के आश्वासन के बावजूद कांग्रेस सहित विपक्षी दलों ने नारेबाजी जारी रखी. विपक्ष के हंगामे के बीच लोकसभा ने खान और खनिज विकास और विनियमन संशोधन विधेयक 2026 पारित किया. राज्यसभा ने राष्ट्रीय सहकारी विकास निगम संशोधन विधेयक 2026 और केरल नाम परिवर्तन विधेयक 2026 को मंजूरी दी. अनुपम मिश्र, आकाशवाणी समाचार, दिल्ली.
0: કોલકાતા હાઈકોર્ટે પશ્ચિમ બંગાળમાં પાછલી તૃણમૂલ કોંગ્રેસ સરકાર દ્વારા રજૂ કરાયેલા સુધારેલા નિયમો હેઠળ જારી કરાયેલા તમામ અન્ય પછાત વર્ગો અથવા

0: ઓબીસી એ અને ઓબીસી બી પ્રમાણપત્રો રદ કર્યા છે. કોર્ટે જણાવ્યું હતું કે અગાઉની સિસ્ટમ હેઠળ જારી કરાયેલ પ્રમાણપત્રો તેમની માન્યતા ગુમાવી ચૂક્યા છે. આવા પ્રમાણપત્રો ધરાવતા લોકોને હવે સામાન્ય શ્રેણીના ગણવામાં આવશે. પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીર પીઓજેકેમાં આવામી એક્શન કમિટીએ આજે વિશ્વભરના કાશ્મીરીઓને પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદનો પર્દાફાશ કરવા માટે પ્રદર્શનો કરવા હાકલ કરી છે. આ સમિતિના મુખ્ય સરદાર શબ્બીરે આ અંગે આ મુજબ જણાવ્યું.
1: જમ્મુ કાશ્મીર સંયુક્ત કાર્યવાહી સમિતિ કે વરિષ્ઠ નેતા સરદાર શબ્બીરને હત્યાઓ, ગિરફ્તારીઓ, કર્ફ્યુ ઓર લોગો કી આવાજાહી પર પ્રતિબંધ કા આરોપ લગાયા હૈ. ઉન્હોને દાવા કિયા કે લગભગ 100 લોગ મારે ગયે હૈ તથા મહિલાઓ ઓર બચ્ચો કો બંધક બનાયા જા રહા હૈ. મૃતકો કે શવ અભી તક ઉનકે પરિજનો કો નહીં સોંપે ગયે હૈ. ઇસ બીચ અવામી એક્શન કમિટી ને દુનિયા ભર કે કાશ્મીરીઓ સે કલ પ્રદર્શન કરને કા આહવાન કિયા હૈ તાકિ પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદ કો અંતરરાષ્ટ્રીય સ્તર પર ઉજાગર કિયા જા સકે. વિશાલ શર્મા.
0: પીઓકેજેમાં પરિસ્થિતિ તણાવપૂર્ણ છે. તાજેતરની વિવાદસ્પદ ચૂંટણીઓ, નિર્દોષ લોકોની હત્યા અને બળજબરીથી ગુમ થવા અને પુરવઠામાં વિક્ષેપો અંગે પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. યુક્રેને ડ્રોન અને મિસાઇલ હુમલા થકી રશિયાના નોવોરોસિયક બંદર પર આવેલા મોટા બે મુખ્ય અનાજ નિકાસ ટર્મિનલ અને કાળા સમુદ્ર પરના છેલ્લા મોટા રશિયન નૌકાદળના થાણા પર હુમલો થયો છે. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે રાતોરાત થયેલા હુમલામાં 8 વર્ષના બાળક સહિત 3 લોકો માર્યા ગયા હતા અને અન્ય 24 ઘાયલ થયા હતા. યુક્રેનની સેનાએ કહ્યું કે 2 ફ્રિગેટ સહિત 4 રશિયન યુદ્ધ જહાજો પર હુમલો કરવામાં આવ્યો હતો. રશિયાએ આ મુદ્દા પર કોઈ ટિપ્પણી કરી નથી. જ્યારે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલદિમીર ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે કીવ દ્વારા રશિયન બેઝ પર હુમલો કરવા માટે અનોખા ઓપરેશનમાં રોકેટ, જેટ અને નૌકાદળના ડ્રોન છોડવામાં આવ્યા હતા. જો કે તેમણે અનાજ ટર્મિનલ પર હુમલો થવાનો ઉલ્લેખ કર્યો ન હતો. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન સીબીએસઈએ ધોરણ 12 પૂરક પરીક્ષા 2026ના પરિણામો જાહેર કર્યા છે. વિદ્યાર્થીઓ result.digilocker.gov.in પર ડિજીલોકર પરિણામ પોર્ટલ પર તેમનું પરિણામ ચકાસી શકે છે. ઓમાનના દરિયાકાંઠે લીક થતા ટેન્કરમાંથી મોટા પાયે તેલ દરિયામાં ફેલાઈ રહ્યું છે. આ તેલ રાસ મદ્રાકા તેમજ માસીરાહ ટાપુ નજીકના 40 કિલોમીટરના દરિયાકાંઠે અસર કરી શકે છે. સેટેલાઇટ છબીઓના આધારે નિષ્ણાંત જ્હોન એમોસે જણાવ્યું કે આ તેલ હવે 2000 ચોરસ કિલોમીટરથી વધુ વિસ્તારમાં ફેલાઈ રહ્યું છે. આશરે 8 લાખ બેરલ રશિયન તેલ વહન કરતું અને આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો હેઠળ કેરોલિન બેઝિંગ ટેન્કર 30 જૂને ડૂબી ગયા બાદ તે એક ટાપુ નજીક પહોંચ્યું હતું, જ્યાં તેલ જહાજમાંથી લીક થતાં ઓમાની દરિયાઈ પટ્ટી પર ફેલાઈ રહ્યું છે, જે અરબી સમુદ્રના હમ્પબેક વહેલ જેવા અનેક વન્યજીવોનું નિવાસસ્થાન છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ પંજાબ સરકાર ફાર્મસી ઓફિસર્સ ભરતી પરીક્ષામાં કથિત પેપર લીક પર ગંભીર આરોપ લગાવ્યા છે. પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું કે
2: પંજાબ કી સરકાર, પંજાબ કે મુખ્યમંત્રી ભગવત માનજી ને બાર બાર ટીવી કે સામને કહા કે કોઈ પેપર લીક નહીં હુઆ થા ફાર્માસી કે એક્ઝામ મે, યે માત્ર ઇરેગ્યુલારિટી કા વિષય થા. ઓર આજ જબ કોર્ટ ને પૂરે ઇસ વિષય કા સંજ્ઞાન લિયા હૈ તો જનતા કે સામને સચ્ચાઈ આઈ. એક્ઝામ કો રોક દિયા ગયા હૈ, ઉસકે રિઝલ્ટ અભી નહીં નિકલેંગે ઓર વિષય અગલી હિયરિંગ તક જા રહે. યે દિખાતા હૈ કે ચાહે કોંગ્રેસ પાર્ટી હો ચાહે આમ આદમી પાર્ટી, ઇનકે દોહરે માનદંડ હૈ.
0: ગુજરાતના અમદાવાદમાં FIBA Under-18 એશિયા મેન્સ બાસ્કેટબોલ કપ 2026 આજથી શરૂ. વિશ્વભરમાંથી 16 દેશના ખેલાડીઓ ભાગ લેશે. રાજ્ય સહકાર મંત્રી જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં ઉદઘાટન સમારોહ થયો હતો, જેમાં મંત્રીશ્રીએ ગુજરાતના મહેમાનો બનેલા 16 દેશના પ્રતિનિધિઓ અને તેમના ખેલાડીઓનું સ્વાગત કર્યું હતું. FIBA Under-18 એશિયા મેન્સ બાસ્કેટબોલ કપ 2026 ટુર્નામેન્ટ અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આગામી 23 ઓગસ્ટ સુધી ચાલશે. આજે નવી દિલ્હીમાં કાપડ મંત્રાલય સુરજન વોઇસીસ ફ્રોમ ધ લૂમ આયોજન કરાશે, જે ભારતના હાથશાળ પાછળની મહિલાઓની ઉજવણી કરશે. દેશના વણાટ વારસામાં તેમની પ્રેરણાદાયી યાત્રાઓ અને તેના યોગદાનને બિરદાવશે. આ સત્ર દરમિયાન 6 હાથશાળા ક્લસ્ટરોમાંથી સૌથી વધુ મહિલા વણકરો તેમની સર્જનાત્મકતા અને ભારતની વણાટ પરંપરાઓના સંરક્ષણમાં ભૂમિકાની તેમની વાર્તાઓ રજૂ કરશે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે અમેરિકાએ હોર્મુઝ સ્ટ્રેટ પર સંપૂર્ણ નિયંત્રણ ધરાવે છે અને સંકેત આપ્યો છે કે વોશિંગ્ટન વ્યૂહાત્મક જળમાર્ગ

0: પર પોતાનો કબજો જાળવી રાખવા માંગે છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ BCCI અને અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ ACBA મળીને આવતા મહિને 13-17 સપ્ટેમ્બર સુધી દિલ્હીના અરુણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમમાં 3 મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીનું આયોજન કરશે. ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં ઇબોલાના ચેપ વધુ ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ રોગથી પૂર્વીય કોંગોમાં 4,300થી વધુ નોંધાયેલા કેસોમાં 2,000થી વધુ લોકો માર્યા ગયા છે. આ ફેલાવો વાયરસના દુર્લભ બુતિબ્યુગો સ્ટ્રેન દ્વારા થઈ રહ્યો છે, જેના માટે હજુ સુધી કોઈ રસી અથવા સારવારને મંજૂરી આપવામાં આવી નથી. કેન્દ્રીય શિક્ષણમંત્રી પ્રહલાદ જોશીએ નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશીપ સ્કીમ અંગે મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓની બેઠકની અધ્યક્ષતા કરી હતી. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી જોશીએ જણાવ્યું હતું કે આ બેઠક નાણાકીય વર્ષ 2026-27થી વર્ષ 2030-31 સુધી નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશીપ સ્કીમ ચાલુ રાખવાના પ્રસ્તાવ પર ચર્ચા કરવા માટે બોલાવવામાં આવી હતી. અને આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી મિત્તલ પટેલ.
1: આજે મોટાભાગના અખબારોએ અલગ અલગ સમાચારોને પ્રથમ પાને છાપ્યા છે. ગુજરાત સમાચારે અરુણાચલ સરહદે ચીનની જોહુકમી ભારતીય જવાનોનું પેટ્રોલિંગ અટકાવ્યું, લાઠીચાર્જ બદલ અમિત શાહ માફી માંગે, ટૂંક સમયમાં જંતર મંતર પાર્ટ 2 દીપકે, આ સમાચાર પ્રથમ પાને લીધા છે. નવગુજરાત સમયે લખ્યું, FCRA બિલ આખરે JPCમાં મોકલાયું, સીમાંકન બિલ રજૂ થવાની શક્યતા નહીવત, ટાટા સન્સના ચેરમેન પદેથી ચંદ્રશેખરનું રાજીનામું. દિવ્ય ભાસ્કર લખે છે, CJP હાલ રાજકીય પાર્ટી નહીં બને, પાર્ટી બનતા જ તોડી પડાશે. અને સ્થાનિક સમાચારોમાં ડીસામાં અદ્યતન નાઇટ સફારીને મંજૂરી, તેમજ રાજ્યભરમાં યોજાયેલ તિરંગા યાત્રાના સમાચાર તસવીર સાથે વાંચવા મળી રહ્યા છે.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. વિરોધ પક્ષના હોબાળા વચ્ચે સંસદે રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ સુધારા બિલ 2026 પસાર કર્યું. કોલકાતા હાઈકોર્ટે પશ્ચિમ બંગાળમાં તૃણમૂળ કોંગ્રેસ સરકારના તમામ અન્ય પછાત વર્ગો અથવા OBCA અને OBCB પ્રમાણપત્રો રદ કર્યા. પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીરમાં પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદનો પર્દાફાશ કરવા માટે વિશ્વભરના કાશ્મીરીઓને વિરોધ પ્રદર્શન કરવાની આવામી એક્શન કમિટીની હાકલ. યુક્રેને ડ્રોન અને મિસાઇલ વડે રશિયન નૌકાદળના થાણા પર હુમલો કર્યો. અને ગુજરાતના અમદાવાદમાં FIBA અંડર 18 એશિયા મેન્સ બાસ્કેટબોલ કપ 2026 આજથી શરૂ. આકાશવાણી પરથી સમાચાર પૂરા થાય. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, હવે જણાવીએ અમારા આજના હવે પછી પ્રસારિત થનાર કેટલાક મુખ્ય કાર્યક્રમોની વિગતો. બરાબર 8 વાગે સમાચાર પ્રભાત દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું. 8:30 સમાચાર હેડલાઇન સપાશે. 8:32 હલો કર્યું કાલ. 1:00 ડીપ ફેક વિડીયો કોલ સ્કેમ, પ્રસ્તુતિ જીગર જોબનપુત્રા. 8:45 ગીત સુધા. 9 વાગે પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ, પ્રાયોજક NCERT. 9:30 સમાચાર હેડલાઇન સપાશે. 9:32 સંતવાણીમાં ભજન આપ સાંભળશો. ત્યારબાદ 10 વાગે હિન્દી ફિલ્મ ગીતો આધારિત કાર્યક્રમ મનોરંજન, જેમાં વૈજયંતી માલાના જન્મદિવસ પર વિશેષ ફિલ્મ ગીતો રજૂ થશે. 10:45 લોકસંગીતમાં કાફી આપ સાંભળશો. બરાબર 11 વાગે કચ્છી ફોન ઇન, પ્રસ્તુતિ વિષ્ણુ ગોર. તો આ હતી અમારા આજના હવે પછી પ્રસારિત થનાર કાર્યક્રમોની વિગતો. ત્યારબાદના કાર્યક્રમો અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરીશું. હવે જોઈએ હવામાન સમાચાર. હવામાન મથકનો સંદેશો જણાવે છે કે કચ્છ ભુજ ખાતે ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ રહેવા પામ્યું હતું, જ્યારે

0: look at today's newspapers, it's over to Saira Mushtaba.
1: Thank you, Sarabjit. Most newspapers today open with details of proceedings in Parliament. Parliament passes NCDC, Keralam bills, Lok Sabha clears mines, minerals bill, FCRA bill sent to JPC amid opposition din, is the lead in the Asian age. Shah ready to debate student protest, notes the Tribune. Speaking at the release of former President Ramnath Kovind's autobiography, PM hails Kovind's journey from humble beginnings to the presidency, says the statesman. The Indian Express on its editorial page under the caption, "The Next Step to the Moon," talks about India-US partnership in space cooperation. The two space agencies, ISRO and NASA, have never worked so closely together. With NASA asking ISRO to join its moon-based program, an ambitious project to establish a permanent research station on the moon where astronauts can live, work and carry out experiments for extended periods of time. And finally, catching the Gen Z mode, Delhi police goes kuchu kuchu to warn against deadly mancha, mentions the Pioneer. And with that, it's back to you, Sarabjit.
0: Thank you, Sarah. And now before we end the bulletin, the headlines once again. Foreign Contribution Regulation Amendment Bill referred to Joint Parliamentary Committee for further scrutiny. Calcutta High Court cancels all OBC certificates issued under revised rules introduced by previous Trinamool Congress government in West Bengal. Punjab Pharmacy Officers recruitment stayed by High Court over allegations of organized cheating. IMD predicts heavy rainfall in Odisha and Gangetic West Bengal due to formation of low pressure area over North Bay of Bengal. More than 30 civilians, including women and children, killed in Pakistani airstrikes in Surab district of Balochistan. And in cricket, BCCI confirms India versus Afghanistan T20 international series in September. And with that, we end the morning news. Have a nice day.
2: આકાશવાણી ભુજ પ્રસ્તુત છે મુખ્ય સમાચાર. રાજ્યસભાની મંજૂરી સાથે રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ સુધારા વિધેયક 2026 સંસદમાં પસાર. લોકસભાએ વિદેશી યોગદાન નિયમન સુધારા વિધેયક 2026ને વધુ ચકાસણી માટે સંયુક્ત સંસદીય સમિતિને મોકલ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુવાનોને રીલ્સ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરના યુગમાં જીવનમાં શોર્ટકટ ટાળવા વિનંતી કરી. ભારતીય રેલવેએ ઉત્તર પૂર્વીય રેલવેમાં 295 કરોડ રૂપિયાના ખર્ચે કવચના ચોથા તબક્કાને મંજૂરી આપી. નાઇજીરિયામાં કોમનવેલ્થ ચેમ્પિયનશીપના ત્રીજા દિવસે ભારતીય ફેન્સિંગ ટીમે 3 સુવર્ણ સહિત 5 ચંદ્રક જીત્યા. રાજ્યમાં પીવાના અને સિંચાઈના પાણીની સ્થિતિ સુદૃઢ કરવા અને તેનું નિરીક્ષણ કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચના. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર લોકસભા ક્ષેત્રના પુસ્તકાલયોને સંકલિત કરવા બનેલી ગ્રામીણ જ્ઞાન સેતુ એપનો વર્ચ્યુઅલ માધ્યમથી શુભારંભ કરાવ્યો. શક્તિદૂત યોજનાના બીજા તબક્કાનો ગાંધીનગરથી રાજ્યવ્યાપી પ્રારંભ. ખેલાડીઓને આગળ વધવા સહકારની નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ખાતરી. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉક્ટર મોહન યાદવે તેમના રાજ્યમાં રોકાણ માટે ગુજરાતના ઉદ્યોગકારોને આમંત્રણ આપ્યું. ભગવાન શંકરની આરાધનાના શ્રાવણ માસનો આજથી આરંભ. કચ્છમાં પૂર્વમાં કંથકોટથી પશ્ચિમમાં કોટેશ્વર સુધીના નાના મોટા શિવાલયો શિવપૂજા આરાધનાથી ગુંજતા થયા. અમદાવાદથી કચ્છ આવતા મુસાફરો માટે ગીતા મંદિરમાં વ્યવસ્થા બદલાઈ. કચ્છની બસો ગીતા મંદિર બસ પોર્ટની સામે બનેલા નવા ટર્મિનલ 2 થી ઉપડશે. રાજ્યભરમાં યોજાયેલા સ્વાતંત્ર સપ્તાહ અંતર્ગત લોકોમાં રાષ્ટ્રધ્વજ અને દેશ પ્રત્યેની ગર્વની ભાવના જાગૃત થયા હેતુથી ગઈકાલે ભુજ શહેરના જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે હરગઢ તિરંગા યાત્રાનું આયોજન. જખૌ બંદર ખાતે ગઈકાલે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. અને હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 7 દિવસ છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા. હવે પછીના મુખ્ય સમાચાર 9:30 મિનિટે.

આકાશવાણી જે ભુજ કેન્દ્રતાનો લોકપ્રિય કાર્યક્રમ હલો કર્યો ગાલ મેં આજ પાછી એકડી નવી ગાલ અજી ગાલ એડી આય કે આકે એકડો વિડિયો કોલ આચે તો મોબાઈલ તે આ ફોન ઉપાડો તા

એનમે આંકે સામે આંજો ભા અથવા તો ભેણ અથવા તો આંજો કુટુંબીજન દેખાજે તો એનજો ચહેરો ડસાજે તો એનજો અવાજ હશે તો કે ભાઈ આ હું એકડી જગ્યા તે ફસાવ્યો અહીંયા તકલીફ મેં અહીંયા એકદમ ગભરાયેલો અવાજ આય એકદમ ગભરાયેલો એનજો એક્સપ્રેશન આય હાવભાવ આય અજાણી જગ્યા આય બેકગ્રાઉન્ડ મેં પાકે ખબર નથી પે કે કોરું જગ્યા આય ઈ એકડી જ ગાલ કરે તો કે આ હું મુશ્કેલી મેં અહીંયા તકલીફ મેં અહીંયા મૂકે હેવર જ પૈસેજી જરૂર આય હાણે અહીં એકડી પણ મિનિટ વિચારતા ન કારણ કે સામે વિડીયો કોલ મેં જો કો ડસાજે તો એ આજો ભા કે બહેણ કે સંબંધી આય મિત્ર આય અવાજ એનજો જાય અહીં ઓળખોતા વર્ષોથી અહીં એન ભેગી ગાલિયું કર્યું હતા અહીં એન ભેગા ફોટા પડાયો હતા અહીં એન ભેગી ઘણે મળે એવી વસ્તુ આય કે જે આંખે ખબર આય એન વિશેજી હાજી સામે જડે એનજો ચહેરો દેખાજે તો વિડીયો દેખાજે તો અવાજ હશે તો એ અવાજ ક્યાં અહીં ઓળખો હતા વિડીયો ક્યાં અહીં ઓળખો હતા હાણે અહીં જો એને કે તકલીફ મેં મદદ ન કહ્યું તો આંખે વસવસો રહ્યો ને કે ભાઈ મુજો ભા બહેણ અથવા તો સંબંધી કુટુંબી મિત્ર તકલીફ મેં તડે આવે કે મદદ ન કહી અને જો મદદ કયો હતા સ્કેમ જો શિકાર બનીવાનો હતા હાણે આ કઈ થયું કે એવડી કઈ પિક્ચર જેવી વાર્તા હોય તો ના એ કોઈ પિક્ચર જેવી વાર્તા ના ઈ એઆઈ ડીપ ફેક વિડીયો કોલ સ્કેમ આય હાણે એકડે નંદે ઉદાહરણથી પણ સમજેજી કોશિશ કર્યું કે એકડી મસ્ત જગ્યા ત્યાં અહીં વઠાયો ચાયજી ચુસ્કી લગાવ્યો હતા મસ્ત નજારો આય સામે આંકે મસ્ત એકડો વિડીયો કોલ હચે તો વિડીયો કોલ જી અંદર સામે આંકે ડસાજે તો કે ભાઈ નંબર અજાણ્યા આઈને કદાચ પણ જેડો અહીં વિડીયો કોલ રિસીવ કર્યો હતા તો એડો બને તો કે આજો ઓળખીતો ભા બહેણ સંબંધી હાજી સામે આય ઈ છે તો કે મુજો ફોન હેવર જો જ બંધ થઈ વંદો મૂકે હાણે 20,000 રૂપિયાજી જરૂર આય 50,000 રૂપિયાજી જરૂર આય 5,00,000 રૂપિયાજી જરૂર આય ને આ હું તકલીફમાં અહીંયા રૂએ તો હા કે ડસાજે તો કે એન્જા હાવભાવ બહુ ગભરાયેલા અહીં અવાજ બહુ ગભરાયેલો હોય હાણે જો ચહેરો ઓળખીતો હોય જો અવાજ ઓળખીતો હોય તો પોઈ આંખે એડો ડાઉટ તો કી બને કે એ મુજો ભાઈબંધ નાય ભા નાય બહેણ નાય અથવા તો એ મુજો સંબંધી કુટુંબી નાય કારણ કે બાકી ડસાજે તો સામે વિડીયો કોલ મેં પણ તકલીફ એ હે કે એ નંબર સચ્ચા નહીં નંબર બે આઈન અજાણ્યા નંબર અહીં જે આજે ભાઈબંધા નંબર નહીં પણ અહીંયા કે ફોન મેં જડો ચેતો કે ભાઈ એ તો આવું ફસાવ્યો અહીંયા આવું એકડી એડી જગ્યા તે અહીંયા મુજો મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયો હોય અથવા થે વારો હોય હાણે હું કે તું જલ્દી મદદ કરીએ તો મુજો કમ થઈએ નકર મુજો કમ નથી એ હાણે અહીં વિચાર કર્યો કે જો અહીં આજે મિત્ર કે સચ્ચે સંબંધી કે કુટુંબી કે ભા બહેણ કે ફોન કરે વગર જ જો એને કે રૂપિયા હલાવી દો તો અહીં સ્કેમ જો શિકાર થયા અને જો નતા હલાયો તો આંકે મન મેં વસવસો રહી વંદો કે એ ખરેખર મુજો ભાવ ઊંધો હતા મુજી બહેણ ઊંધી હતા અથવા તો મુજો સંબંધી કુટુંબી ભાઈબંધ ઊંધો હતા તો એના એ કરો કર્યો કે એ વિડીયો કોલ કટ કર્યો અને તરત જ જે ભા બહેણ સંબંધી કુટુંબી મિત્ર જન્મથાનો આંકે ફોન આવ્યો હોય કે આ હું તકલીફમાં અહીંયા એ મિત્ર કે ઓરિજિનલ નંબર તે ફોન કર્યો એને કે પૂછો કે ભાઈ તું ખરેખર જે વિડીયો કોલ કેવે તું કેવે બે નંબર તાનું જો તું કેવે તો અમુકે કીએ મદદ કરે મેં વાંધો નહીં પણ જો તું ન કેવે તો તો કે હું સાવચેત સચેત કરેલા મંગાતો કે તોય નાલે તે પૈસા મંગે મેં આયા મૂકના અને શક્ય આય કે બે કોઈ કે પણ એડી રીતે પૈસા મંગે મેં હસદા અને કોઈક ને કોઈક તો જાસે મેં હચી વંદો તોય નાલે તે તો જે તકલીફ કે નેરીને તો જે હાવભાવ કે ગભરામણ કે નેરીને 100% એ મારું પૈસા દઈ દીધો અને પૈસા દઈ દીધો તો એ સ્કેમ જો શિકાર બની વંદો અને એન કે કુરું જોવા જે તો ટેકનિકલ ભાષામાં એન કે જોવા જે ડીપ ફેક કુરું હોય તો જે એઆઈજી મદદથી કોઈ પણ વ્યક્તિ જો ચહેરો અવાજ એનજી નકલ કરી અને વિડીયો બનાવી મેં હશે તો ઓડિયો પણ એડો જ બનાવી મેં હશે તો કે જેનટાણે પાંજો અવાજ આવે જેડો ફોન મેં લગે એડો જ આંખે જડે સુણે મેં હચતો તડે એડો જ લગે તો એ ટેકનોલોજી એટલી ઝડપથી વિકાસ થઈ રહી છે કે માત્ર એકડે ફોટેતાનું અહીં સીધો જ એનજો વિડીયો બનાવી શકો તા અને સીધો એ વિડીયો જો ઉપયોગ કરી અને અહીં કોઈ કે પણ એડી રીતે વિડીયો કોલ કરી શકો તા કારણ કે જડે આંખે સામે આજે જ ભા બહેણ સંબંધી કુટુંબી મિત્ર જો ફોટો ડસાજે તો વિડીયો ડસાજે તો અવાજ એનજો જ લગે તો તડે અહીં તપાસ કરેલા નતા આવ્યો કે એ ખરેખર સચો વિડીયો કોલ આય અથવા તો ખોટો હોય અને પાકે સવાલ એથી કે જે સ્કેમર આય એમ કે પાંચો ચહેરો અથવા તો અવાજ કડાથી મળે તો પહેલે તો ફોટો ગોતનું કોઈ જો પણ એ બહુ અઘરો નાય સોશિયલ મીડિયા તે કોઈ પણ વોટ્સએપ તે કડા પણ અહીંયા જો પ્રોફાઇલ પિક્ચર રખતા હું તો આ જો ફોટો ઓડાથી મળી વંદો એને પૂછ્યા આંકે ખાલી એનજો અવાજ ગોતેજી જરૂર હોય તો અવાજ કડાથી મળદો
શક્ય છે કે આજે યુટ્યુબ

અને પાંકે ખબર પડાય કે કેટલી મળે વસ્તુ પાંકે મદદરૂપ આય, એઆઈથી પાંકે કેટલી મળે વસ્તુ સારી કરી શકું તા. પણ જડે જડે એડા કોઈ સ્કેમ જી ગાલ અચે થી, એડી કોઈ વસ્તુ જી ગાલ અચે થી, તડે પાંકે સમજી ગને જી જરૂર આય કે ટેકનોલોજી ખરાબ ના હે, ટેકનોલોજી જા ઉપયોગ જો વિવેકપૂર્ણ રીતે નથી એ તો એનથી પાંકે નુકસાની થઈ હતી. ભાઈ ગાલ ટેકનોલોજી જે દુરુપયોગથી વિવેકપૂર્ણ ઉપયોગ ન કર્યો તો નુકસાની ત થી એ કે જો પા જાગૃત નવો, જો પા જાગૃત અહીંયો પાંકે ખબર આય કે પા જે ટેકનોલોજી જો ઉપયોગ કર્યો તા એનમેંથી કોરો સારો થઈ શકે ને કોરો ખરાબ થઈ શકે તો પા એ વસ્તુ કે નુકસાન કે છેટો રખી શકતા સી, પાઈ નુકસાનથી બચી શકતા સી, અને પાઈ નુકસાન કે બે કોઈ કે એડો નુકસાન નથી એનજી પણ ધ્યાન રખી શકતા સી, એટલે કે નુકસાન કે આજ્ઞા વધે પણ અટકાઈ શકોતા. તો ઈવો ડીપ ફેક એઆઈ વિડીયો કોલ આખે કડે પણ કોઈ વિડીયો કોલ અચે તો પાંકે ધ્યાન રખીજી જરૂર આય. પાંજે સગે સંબંધી કુટુંબી જે પણ પાંકે ફોન ક્યાંય નહીં, ઓરિજિનલ નંબરતાનું જ ફોન કરતા, એની જે નંબરતાનું જ ફોન કરતા, અને કદાચ બે નંબરતાનું ફોન કરીએ તા તો ખોટા નહીં, પણ પાંકે એ શંકા દૂર કરે જે જરૂર આય કે એ ખરેખર પંડ જઈન કે ન, એડો ચોન કે મુજબ મોબાઈલ તૂટી પ્યો હોય તો પાંકે 100% વિશ્વાસ કરવું ખપે. પણ એડો પણ ના કરેજો કે પાયન કે અગલે વરેજી ગાલ પૂછો ને એન કે ખબર જ ન હોય, કારણ કે જો એ સંબંધી કુટુંબી વે તો એન કે અગલે વરેજી ગાલ ખબર ઊંધી, તો એ ડીપ ફેક એઆઈ વિડીયો કોલ નહીં વે એનો મતલબ એ આય કે ખરેખર તકલીફમાં આય અને ખરેખર પાંકે મદદ કંઈ નહીં ખપે. એની સાથે પાંજે કાર્યક્રમ જો ટાઈમ પણ પૂરો થયેલા આવ્યો હોય તો ડ્યો રજા કાર્યક્રમ જો પ્રસારણ આકાશવાણી જે ભુજ કેન્દ્રતા કરે મેં આવ્યું.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા તુષાર શુક્લની આ રચનાને સોનલ રાવલના સ્વરમાં. આવો સાંભળીએ કલ્યાણી કોથલકરના સ્વરમાં તુષાર શુક્લની આ રચનાને.

आप सांभळी रह्या हता ગીત સુધા, પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. અને હવે પ્રસ્તુત છે પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ, પ્રાયોજક NCERT.

भगत सिंह के बालक मन पर इस घटना का बड़ा गहरा असर पड़ा।

હમણાં જ આપ સાંભળી રહ્યા કાર્યક્રમ ઉમંગ, પ્રાયોજક NCRT, પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આકાશવાણી ભુજ મુખ્ય સમાચાર. વિરોધ પક્ષના હોબાળા વચ્ચે સંસદે રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ સુધારા બિલ 2026 પસાર કર્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા ગ્રામીણ જ્ઞાન સેતુ એપ લોન્ચ કરી. આજે નવી દિલ્હીમાં કાપડ મંત્રાલયે સૃજન વોઇસીસ ફ્રોમ ધ લૂમનું આયોજન કરશે, જે ભારતના હાથસાળ પાછળની મહિલાઓની ઉજવણી કરશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી પ્રહલાદ જોશીએ નેશનલ મેન્સ કમ મેરિટ સ્કોલરશીપ સ્કીમ અંગે મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓની બેઠકની અધ્યક્ષતા કરી. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ પંજાબ સરકાર ફાર્મસી ઓફિસર ભરતી પરીક્ષામાં કથિત પેપર લીક પર ગંભીર આરોપ લગાવ્યા. વાયબ્રન્ટ સમિટમાં ઉદ્યોગકારોને ગુજરાતમાં રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરવા મુખ્યમંત્રીની આગેવાનીમાં ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ અમેરિકા અને કેનેડાના પ્રવાસે જશે. મુસાફરો માટે આધુનિક સુવિધાઓથી સજ્જ અમદાવાદના આઇકોનિક બસ પોર્ટનું ઉદ્ઘાટન. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ દ્વારા અમદાવાદમાં મેગા રોકાણ સંવાદ યોજાયો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત અમદાવાદના રાયપુરથી તિરંગા યાત્રાનો પ્રારંભ કરાયો હતો. ઐતિહાસિક નગરી વડનગરના આંગણે આજથી ગુજરાત સરકાર દ્વારા આયોજિત વડનગર શ્રવણોત્સવનો આરંભ થશે. બાંદ્રા ટર્મિનસ અમદાવાદ લોકશક્તિ સુપરફાસ્ટ એક્સપ્રેસનો વડનગર સુધી વિસ્તાર કરવામાં આવ્યો, તેમજ મહેસાણા સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવ્યું. હર હર મહાદેવના નાદ સાથે શ્રાવણ માસનો આરંભ. વડનગરમાં ડમરૂ યાત્રા. કચ્છમાં પૂર્વમાં કંથકોટથી પશ્ચિમના કોટેશ્વર સુધી નાના મોટા શિવાલયોમાં શિવ પૂજા આરાધનાથી ગુંજ્યા. રાજ્યભરમાં ઉજવાઈ રહેલા સ્વાતંત્ર્ય સપ્તાહ અંતર્ગત ગઈકાલે તિરંગા યાત્રા યોજાઈ. CBSEએ ધોરણ 12 પૂરક પરીક્ષા 2026ના પરિણામો જાહેર કર્યા. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 162 તાલુકામાં વરસાદ નોંધાયો. હવે પછી આપ સાંજે 5 અને 10 મિનિટે મુખ્ય સમાચાર સાંભળી શકશો.

આકાશવાણીના ભુજ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. પ્રસ્તુત છે સંતવાણી. આવો સાંભળીએ હેમંત ચૌહાણના સ્વરમાં આ ભજન.

આકાશવાણીના ભુજ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ ગીતો આધારિત કાર્યક્રમ મનોરંજન. મિત્રો, આજે છે વૈજયંતી માલાનો જન્મદિવસ. વૈજયંતી માલા ભારતીય સિનેમાના સુવર્ણ યુગના એક મહાન અને અપ્રતિમ અભિનેત્રી તેમજ કુશળ ભરતનાટ્યમના નૃત્યાંગના. તો આવો સાંભળીએ તેમની ફિલ્મના ગીતો. પ્રથમ સાંભળીએ શમશાદ બેગમના સ્વરમાં ફિલ્મ બહારનું આ ગીત.

વૈજયંતી માલાને હિન્દી સિનેમામાં પ્રથમ નેશનલ ફિમેલ સુપરસ્ટાર ગણવામાં આવે છે, જેમણે ફિલ્મોમાં શાસ્ત્રીય નૃત્યને લોકપ્રિય બનાવ્યું. તેમની યાદગાર ફિલ્મો દેવદાસ, મધુમતી, ગંગા જમના અને સંગમ તથા

આમ્રપાલી, તેમનો અભિનય આજે પણ તેમાં યાદગાર માનવામાં આવે છે. બહુમુખી પ્રતિભા ધરાવતા વૈજયંતી માલાનો આજે જન્મદિવસ છે. તો આવો સાંભળીએ લતા મંગેશકરના સ્વરમાં

હિન્દી ફિલ્મ જગતની બહુમુખી પ્રતિભા ધરાવતી અભિનેત્રી એટલે વૈજયંતી માલા. તેઓ માત્ર એક સફળ અભિનેત્રી જ નહીં પરંતુ બાદમાં રાજકારણમાં પણ સક્રિય રહ્યા અને સાંસદ તરીકે સેવા પણ આપી. તો આવો સાંભળીએ લતા મંગેશકરના સ્વરમાં ફિલ્મ દેવદાસનું આ ગીત.

ફિલ્મ દેવદાસનું આ ગીત સાંભળ્યા પછી એક વાત યાદ આવી મિત્રો, કે તેમને ફિલ્મ દેવદાસ 1955માં ચંદ્રમુખીની ભૂમિકા માટે વૈજયંતીમાલાને શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો. જોકે તેમણે તે સ્વીકારવાની ના પાડી દીધી હતી, કારણ કે તેમનું માનવું હતું કે તેમની ભૂમિકા મુખ્ય અભિનેત્રીથી જરાય કમ ન હતી. આવું કરનારા તેઓ પ્રથમ અભિનેત્રી હતા. તો આ ઐતિહાસિક નિર્ણય તેમણે રચ્યો હતો. તો આજે તેમના જન્મદિવસ પર આપણે મનોરંજનમાં તેમની ફિલ્મના ગીતો સાંભળી રહ્યા છીએ. તો સંભળાવી દઈએ લતા મંગેશકર અને સમૂહ સ્વરમાં ફિલ્મ ન્યૂ દિલ્હીનું આ ગીત.

આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો મનોરંજન કાર્યક્રમ. આજે છે હિન્દી ફિલ્મ જગતની પ્રખ્યાત અભિનેત્રી વૈજયંતી માલાનો જન્મદિવસ. આવો સાંભળીએ લતા મંગેશકરના સ્વરમાં ફિલ્મ મધુમતીનું આ ગીત.

હમણાં જ આપ સાંભળી હતા જ્વેલ થીફ ફિલ્મનું આ ગીત લતા મંગેશકર અને ભૂપેન્દર તથા સમૂહ સ્વરમાં. આ સાથે જ હિન્દી ફિલ્મ ગીતો આધારિત કાર્યક્રમ મનોરંજન અહીં જ સમાપ્ત કરવાની અમને રજા આપશો. અને હવે પ્રસ્તુત છે લોકસંગીત. આવો સાંભળીએ કાફીમાં સમેજા અબ્દુલા પીર મોહમ્મદના સ્વરમાં કાફી.

228.3 મીટર્સ એટલે કે 1314 કિલો હર્ટ્ઝ તે આકાશવાણી જોહી ભોજ કેન્દ્રએ રજૂ કર્યું હતા પામણી જો મનપસંદ કાર્યક્રમ ફોનીન આંજી પસંદ તકી આવ્યો મળે આવ બરોબર અહીંયા અને આશા રખા તો અહીં પણ મળે બરોબર ઊંધો આજથી શરૂ થયા તો પવિત્ર શ્રાવણ માસ અને જોવા જાય તો કે શિવાય તજ જીવ જો અસ્તિત્વ શક્ય હોય બસ પામણી જો જીવ શિવ સુધી પહોંચે એડી શિવ જે ચરણો મેં પ્રાર્થના સાથે આજનો કાર્યક્રમ શરૂ કર્યો હતા આંકે અને આજે પરિવાર કે પવિત્ર શ્રાવણ મહિનેજી આકાશવાણી ભુજ પરિવાર વતીથી ખૂબ ખૂબ અનેકાનેક શુભકામનાઓ આવ અહીંયા આજો રેડિયો દોસ્ત વિષ્ણુ ગોર અને ટેકનિકલ સહાય રાજેશભાઈ ગઢવી પ્રસારણ આકાશવાણી ભુજ

0: જી, સોનાઈડી આંજમાન પસંદગી છે. ચેતનભાઈ ત્રિપાઠી સુરત પરથી.
1: ચેતનભાઈ ત્રિપાઠી.
0: અચ્છા, અને પહેલી વખત ગાલ થઈ હતી પાંચી ચેતનભાઈ? અચ્છા, હું વિષ્ણુ ગોર ગાલ
1: ફોન
0: આવે. ભલે, આકાશવાણી પર તે ફોન કરીને રહો. જા, અચી જા.
1: ચોક્કસ
0: આવજો.
1: આવજો.
2: જબ

0: હેલો, કચ્છી ફોનિંગ આકાશવાણી ભુજ.
1: હા બોલો બોલો.
0: જી કેર બોલો તો? બસ બરોબર. અહીં ક્યાં આવ્યો?
1: મારા બસ મજા મજા નેરો આજો પ્રોગ્રામ હરમે સોણો હતા ને બહુ જ આનંદ છે તો.
0: જી અહીં કેર બોલો તો અને કેડા નું બોલો તો?
1: આયોજન સમૂહ.
0: જી જી જી.
1: ક્યાં?
0: બસ બરોબર. અહીં કેર બોલો તો અને કેડા નું બોલો તો?
1: હું બોલો તો ભુજ નું નરેશ મહેશ્વરી.
0: અચ્છા, નરેશ મહેશ્વરી ભુજ થી.
1: હા.
0: અને પાંજી પહેલી વખત ગાલ થઈ હતી?
1: હા, પહેલી વાર ફોન લગાવ્યો. ઘણા ટાઈમ થી લગાવી દઉં પણ આજે ટાઈમ મળ્યો ને કદી કોઈ સવાર સવાર પણ ભૂલી વેના છે.
0: અચ્છા. હમ. અને આજ કયો ગીત સુણતા નરેશભાઈ?
1: આજ પાકે કચ્છજી અંદર વરસાદ તો ઓછો આવે અને સમૂળ આવ્યો પણ નહીં.
0: જી.
1: તો મૂકે એવો લાગે તો કે મૂકે વરસાદ જો ગીત એકડો સુણનું મેઘારે મેઘારે.
0: ભલે સુણાઈ દઉં આજ મનપસંદગી જો ગીત. અને કે રહી આ સાથે આજે પરિવાર મેં?
1: પરિવાર મેં તો મળે ભાઈ ભાભી ઘરવાળા છોકરા.
0: ભલે, તો આજે સંપૂર્ણ પરિવાર લા આજે અર્ધા સા કે કચ્છ મેં વરસાદ પે એન સંદર્ભે મેઘારે મેઘારે ગીત પ્રસ્તુત હૈ. અચી જા નરેશભાઈ.

0: હેલો, આકાશવાણી ભુજ કચ્છી ફોન ઇન, આજી પસંદ કાર્યક્રમ.
1: હા, કેમ આવ્યો વિષ્ણુભાઈ?
0: બસ એકદમ બરોબર. અહીં ક્યાં આવ્યો?
1: બસ એકદમ મજા મેં, ખત્રી કોલોની અંજાર થી કાલ કહ્યા તો.
0: જી અબ્દુલભાઈ, બરોબર.
1: પરવાના ફિલ્મ જો ગીત સુનવા.
0: ક્યો ગીત સુનતા અબ્દુલભાઈ?
1: જિસ દિન સે મેને તુમકો દેખા હૈ, ચોરી ચોરી દિલ મેં સપના સા જાગા હૈ. બરાબર.
0: હા જી, મનપસંદ કી જો ગીત પ્રસ્તુત.
1: હા જરૂર, હર લઈ જા. બરાબર.
0: જી જી જી, ભલે ભલે. અચ્છી જા અબ્દુલ ભાઈ.
1: હા અચ્છી જા.

0: હેલો, આકાશવાણી ભુજ કચ્છી ફોન ઇન. આજી પસંદ કાર્યક્રમ.
1: હું પ્રદીપ મહેતા બોલાતો.
0: જી, કેડાથી બોલાતા પ્રદીપભાઈ?
1: ભુજથી બોલાતો.
0: કી આયો પ્રદીપભાઈ?
1: મજા મેં.
0: બસ એકદમ બરોબર. કરચાતા?
1: બસ રક્ષાબંધન જો તહેવાર નજીક હતે તો.
0: જી.
1: ભાઈ બહેન જો તહેવાર હે.
0: હા.
1: તો રક્ષાબંધન જે તહેવાર છે અનુરૂપ એકલો ગીત, રાખડી ગીત.
0: શ્રીમતી
1: બીનાપી મહેતા.
0: જી.
1: વિપુલ મહેન્દ્ર મહેતા. કૃષ્ણા વિપુલ મહેતા. મનસ્વી મહેતા અને બેબી નિર્વા.

0: હેલો, આકાશવાણી પર કચ્છી ફોની નાજી પસંદ કાર્યક્રમ.
1: હા, હું બુચ્છી ખત્રી ફરજાના બોલાતી.
0: ક્યાં આવ્યો ફરજાના બેન?
1: એ બસ મજા લાગી તે. ક્યાં આવ્યો ઉછું ભાઈ?
0: બસ બસ બરોબર. હવે ઘચડી પોઠિયા પાંજી ગાલ થઈ.
1: હા, ઘચ ટાઈમ થયો, ફોન જ નહી લગાયો.
0: જી જી જી જી જી. આવતીકાલથી પવિત્ર શ્રાવણ મહિનો શરૂ થઈએ તો બસ આકાશવાણી બરોબર. આઈ મને ક્યાં આવ્યો?
1: બસ મજા લાગી પડી.
0: જી જી જી જી. ક્યો ગીત સુણતા ફરજાના બેન? સંપૂર્ણ પરિવાર લા આજી મન પસંદગી જો ગીત પ્રસ્તુત.
1: આભાર.
0: ચીજા ફરજાના.

0: હેલો, આકાશવાણી ભુજ કચ્છી ફોની નાજી પસંદ કાર્યક્રમ.
1: એ હા, કચ્છી આવી કે કેરો વિષ્ણુભાઈ બોલો તા?
0: જી વિષ્ણુ ગોર ગાલ કરીયા તો.
1: હેલો વિષ્ણુભાઈ બોલો તા?
0: જી જી જી જી, અહીં કેર બોલો તા?
1: હા, આપ સાગર સિટી ભુજ થી નવીન ગોર બોલા તો.
0: કે આયો નવીન ભાઈ?
1: હા બસ મજે, મે અવાજ જરા ધીમો હતો તો. બાકી
0: ફરમાય
1: છે અને જે ફિલ્મ જો નાલો હે રાજી
0: જી,
1: અને જે શબ્દ કે વતન વતન મેરે આબાદ રહે તું,
0: બહુ સરસ ગીત જી પસંદ ગયા. પરિવાર મે
1: સાથે હૈ નવીન ચંદ્ર ગોર, હેમલતા બેન ગોર, પ્રિયન ગોર, વિઠ્ઠલ ગોર, ખાઈશ ગોર, દ્રશ્ય ગોર અને અનુશ્રી ગોર, સાગર સિટી ભુજ થી.
0: ભલે, સમગ્ર પરિવાર લા મન પસંદગી જો ગીત પ્રસ્તુત આયા ચીજા.
1: હા ભલે ભલે ભલે આચી જા, થેન્ક યુ.

ભા ભેણું હેન ગીત સાથે આજનો કાર્યક્રમ પૂરો કર્યો હતા આવી આંજો રેડિયો દોસ્ત વિષ્ણુ ગોર ફરી મિલદા રહો ત્યાં સુધી આચી જા હી પ્રસારણ અહીં આકાશવાણી જે ભોજ કેન્દ્રતાનું સોયાંત

0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કચ્છી ફોનિન પ્રસ્તુતિ વિષ્ણુ કોર, પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: ચૌદ અગસ્ત 1947 ભારત કે ઇતિહાસ કા વો રક્ત રંજિત દિન જબ દેશ કા વિભાજન હુઆ ઔર લાખો લોગો ને ઇસ બંટવારે કી ત્રાસદી સે વિભાજન કે કારણ લોગો કો અપના ઘર પરિવાર જમીન ઔર સંપત્તિ ભી છોડની પડી. અસહનીય પીડા સે જૂજતે ઇન મજબૂર ઔર વિસ્થાપિત લોગો કો નિર્મમ હિંસા કા સામના કરના પડા. વર્ષ 2021 મે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી ને વિભાજન કી અસહનીય પીડા ઔર દુઃખ સે ગુજરે લોગો કો યાદ કરને ઔર ઉન્હે શ્રદ્ધાંજલિ અર્પિત કરને હેતુ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ કી ઘોષણા કરી. આઈએ 14 અગસ્ત 2026 કો બંટવારે ઔર ઉસ સમય હુઈ ક્રૂર હિંસા કે શિકાર હુએ લોગો કો અપની શ્રદ્ધાંજલિ અર્પિત કરે. અપને આસપાસ હોને વાલે સાયલન્ટ માર્ચ મે ભાગીદારી કરતે હુએ ઉનકી યાદ મે એક મિનિટ કા મૌન ધારણ કરે.
0: અમારા હવે પછીનું પ્રસારણ અમદાવાદ કેન્દ્રથી રિલે કરીશું.
2: સંસદના ચોમાસા સત્રનો આજે અંતિમ દિવસ, લોકસભાની કાર્યવાહી અનિશ્ચિતકાળ સુધી મુલતવી. ભારતીય શેરબજારમાં મંદીનું વલણ યથાવત, સેન્સેક્સમાં 100થી વધુ અને નિફ્ટીમાં 50થી વધુ પોઇન્ટનું ઘટાડો. પ્રધાનમંત્રી નરેન્દ્ર

મોદીએ સોશિયલ મીડિયા પર સુભાષિતમ શેર કરી પ્રતિકૂળ સંજોગોમાં સફળતાનો મંત્ર આપ્યો. જમ્મુ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 16 ઓગસ્ટના જમ્મુ રન ફોર યુનિટી અ પ્લેજ ફોર અ ક્લીન અમરનાથ યાત્રાનું આયોજન કરાશે. ભાજપે આજે વિરોધ પક્ષ પર પંજાબ અને ઝારખંડમાં વિદ્યાર્થીઓ દ્વારા સામનો કરવામાં આવતી સમસ્યાને અવગણવાનો આરોપ લગાવ્યો. ભારતના વિદેશમંત્રી એસ જયશંકરે તેમના સમકક્ષ સિલ્વી વાઇપોટેમિન, મધ્ય આફ્રિકન રિપબ્લિકન સરકાર અને લોકોને તેમના સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ પાઠવી. અમેરિકાના એક રાજ્ય એવા ડેલવેરે ભારતના સ્વતંત્રતા દિવસની ઉજવણીની જાહેરાત કરી. અગાઉ અન્ય રાજ્ય પણ જાહેરાત કરી ચૂક્યા છે. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટ રાજીનામું આપશે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર ખુલાસો કર્યો. વડનગરમાં શ્રવણોત્સવનો ભવ્ય પ્રારંભ. 108 કલાકારોના ડમરૂનાદથી ઐતિહાસિક નગરી ગુંજી ઉઠી. જૂનાગઢ અને વેરાવળ ડેપોથી શ્રાવણ માસ અને સાતમ આઠમના તહેવારને ધ્યાને લઈ 8 નવી એક્સ્ટ્રા બસ દોડાવાશે. પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા ભારત સરકારના નશામુક્ત અભિયાન અંતર્ગત 10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા મહાઅભિયાન પ્રોજેક્ટનું આજે સવારે કાંકરિયા ખાતે લોન્ચિંગ કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સવારે ગાંધીનગરમાં પોતાના નિવાસસ્થાનની અગાસી પર તિરંગો લહેરાવી અભિયાનમાં સહભાગી થયા. વડનગરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પવિત્ર શ્રાવણોત્સવની ઉજવણી નિમિત્તે ડમરૂ યાત્રાને પ્રસ્થાન કરાવ્યું. હેરિટેજ ઓટો રિક્ષા સેવાનો પણ પ્રારંભ કરાવ્યો અને સોમનાથ મંદિર પરિસરમાં આજથી 30 દિવસીય 51 કુંડી મહામૃત્યુંજય મહાયજ્ઞનો ભવ્ય શુભારંભ. આ સાથે જ અત્યારના મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી આપ બપોરે 1:20 વાગે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

આ છે આકાશવાણીનું અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર. બપોરના 12:02 થઈ રહી છે. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમના આરંભે સાંભળીએ ઉષા મંગેશકરને.

આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી ગીતોનો કાર્યક્રમ, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયારા.

0: આજે તો પાર્ટી જોઈએ, પેલા ચેમ્પિયન સાથે એક સેલ્ફી થઈ જાય.
1: આઈડિયા, અહીં જ પાર્ટી કરીએ,
0: પિઝા પાર્ટી.
2: યે,
0: ચાલ તારું કાર્ડ અને પિન આપ.
2: મારા કાર્ડ ની ડિટેલ્સ હું જાતે નાખીશ. RBI કહે છે કે આપનો પિન, OTP, CVV અથવા ઇન્ટરનેટ બેંકિંગ પાસવર્ડ કોઈની પણ સાથે શેર ના કરો, અને ઓનલાઈન બેંકિંગ ફક્ત પોતાના કમ્પ્યુટર, મોબાઈલ અથવા સુરક્ષિત નેટવર્ક થી જ કરો.
0: બાય ગર્લ્સ, ક્યાં જાય છે સાંભળ્યું? નહીં, નો શેરિંગ.
3: RBI કહે છે જાણકાર બનો, સતર્ક રહો.
4: સૈયર કાર્યક્રમમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. એક નવા કાર્યક્રમ, નવા એપિસોડમાં હું છું આપની રેડિયો સખી ભાવના દોશી,
5: અને હું કૃપા જીવરાજાની. ભાવનાબેન, આપણા રાષ્ટ્રનો વિકાસ કરવો હોય, સમાજનો વિકાસ કરવો હોય, તો થોડું આપણે પાછળ જઈને જોઈએ ને ઇતિહાસમાં, તો બહેનોનો વિકાસ એ ખૂબ જરૂરી છે. અને એ વિકાસમાં જો બહેનોનો પોતાનો ફાળો હોય ને તો વાત જ કંઈ ઓર છે. અને આપણે જોઈએ ને તો આજ સુધી કેટલી બધી એવી બહેનો છે સમાજમાં કે જેણે પોતાનું જીવન સમાજ માટે અર્પણ કરી દીધું હોય.
4: અને કૃપાબેન, એવું થાય છે કે જ્યારે એક મહિલા આગળ આવીને કામગીરી કરે તો પોતાના પરિવારનો વિકાસ

0: લાગતી હોય છે, પરંતુ કોઈ મહિલા બહાર જઈને કઈ કામગીરી કરે અથવા તો જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરે તો પોતાના ગામ, સમાજ અને રાષ્ટ્રનો પણ વિકાસ થતો હોય છે.
1: સાચી વાત છે.
0: અને ઘણી વખત એવું થાય છે કે બહેનો કામ તો કરતી હોય છે, આપણે વાતો પણ કરતા હોઈએ છીએ, પણ ખરેખર જ્યારે કામ કરવા માટે આગળ પગલું ભરે છે ને ત્યારે અનેક પ્રશ્નોનો સામનો પણ કરવો પડતો હોય છે.
1: હા, અને ઘણી એવી બધી યોજનાઓ પણ હોય છે અને કેટલા બધા એવા જાગૃતિના કાર્યો પણ થતા હોય છે, પણ ક્યારેક આપણે જોઈએ ને તો બહેનો સુધી એ વાત પહોંચતી નથી. અને જો આમ નાના સ્તરે આપણે જોઈએ ને એમને જાગૃતિ પણ નથી હોતી.
0: અને ઘણી વખત કૃપાબેન એવું થતું હોય છે કે બહેનો જ બહેનોની જાગૃતિ કરે છે, બહેનોને મદદરૂપ થાય છે અને બહેનો મદદનો હાથ લંબાવી અને નવા કામ માટે અથવા તો કંઈક કરવા માટે સહાયભૂત થાય છે.
1: હા,
0: તો જ્યારે આવી ઘટના બને ને એ ખરેખર સૌથી સુંદર ઘટના આપણે કહી શકીએ. અને આજે આપણા કાર્યક્રમમાં જે મહેમાન આવ્યા છે એમની પણ કામગીરી કંઈક આવી જ છે. અને એ પહેલા જે બહેનને લઈને આવ્યા છે સુમિત્રાબેન, એમના વિશે આપણે માહિતી આપીએ. સુમિત્રાબેન ઠક્કર, તેઓ મહિલા સ્વરાજ મંચ સાથે જોડાયેલા છે અને 3 દાયકાથી તેઓ કામગીરી કરે છે. મહિલા સશક્તિકરણ હોય કે પછી ગ્રામ વિકાસ હોય, ખેતી હોય કે પછી કોઈ પણ સેવાકીય કાર્ય હોય, સુમિત્રાબેન તેમાં અગ્રેસર હોય છે. સુમિત્રાબેન, આપનું અમારા આકાશવાણી રાજકોટના સ્ટુડિયોમાં ખૂબ ખૂબ સ્વાગત છે. અને આજે આપણી સાથે કોણ બહેન છે એમના વિશે થોડીક માહિતી આપો.
2: નમસ્કાર. આપણી સાથે એક જ્યોત્સનાબેન કરીને આવ્યા છે અને જ્યોત્સનાબેન યુવા પંચાયતના સદસ્ય છે. જે તમે વાત કરી કે નેતૃત્વ જો ક્યારે કોઈ લે અને બહેનો અગ્રેસર થાય છે તો દેશનો પણ વિકાસ થાય, અને મને લાગે છે કે રાષ્ટ્રના વિકાસ માટે રાજકીય રીતે જે મહિલાઓ નેતૃત્વ લે છે ને તો એમાં ઘણું સારું એમની ઈચ્છાથી ગામના અને વંચિત મહિલાઓના પણ વિકાસના કામ કરી શકે છે. એટલે એટલા માટે અમે લોકોએ ખાસ એવી પહેલ કરી હતી કે યુવા બહેનોને પણ આમાં ટ્રેન કરીએ અને આ ખરેખર પંચાયતોમાં સભ્ય બને. સરપંચ તો બને પણ સભ્ય પણ બને, કારણ કે ઘણીવાર એવું થાય છે ગામોમાં સભ્યોનું બહુ યોગદાન જ ન હોય. એમ થાય સભ્યોને શું કામ હોય, પણ આપણે જ્યોત્સનાબેનના મુખ્યથી જ સાંભળશું કે શા માટે એમણે આ સભ્ય તરીકે બનવાની નેમ ધરી અને શું કામો કર્યા છે. તો એમણે સુંદર કામો પણ કર્યા છે અને જે એક અમારું સંગઠન છે એની સાથે જોડાયેલા રહ્યા એટલે સંગઠિત થઈને આગળ વધી શક્યા છે.
0: જ્યોત્સનાબેન રાવલ, આપનું પણ આકાશવાણી રાજકોટના સ્ટુડિયોમાં ખૂબ ખૂબ સ્વાગત છે.
1: તો જ્યોત્સનાબેન, તમે આ કાર્યમાં કઈ રીતે જોડાયા અને ક્યારથી કાર્યરત છો એ વિશે આપ જણાવો.
3: નમસ્તે, મારું નામ જ્યોત્સનાબેન વિપુલભાઈ પોયલા છે. હું સિંહ ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ભૂતિયા ગામની વતની છું. હાલની હું પંચાયત સભ્ય છું અને મહિલા સ્વરાજ મંચ દ્વારા મને જ્યારે હું મંચમાં જોડાણી ત્યારે મને ખબર જ નથી કે બહેનોના હક અધિકાર જાગૃત હતા, પણ એટલું બધું જાણકારી નથી. ક્યારે ગ્રામસભા શું કહેવાય ને એ ખબર નથી, કારણ કે અમારા ગામમાં તો કોઈ જાણકારી દેતા જ નતા કે ગ્રામસભા છે. એટલે તો મહિલાઓને ખબર જ નથી, મહિલા પુરુષોને ખબર નથી ગ્રામસભા થાય છે. ત્યાર પછી જ્યારે સંસ્થા સંગઠન સાથે જોડાણી હું ત્યારે અવારનવાર ફિલ્ડના ગામડામાં જવા વર્ગ્યા, ગ્રામસભામાં જોડાવા વર્ગ્યા. ત્યારે હું જ્યારે મારા ગામના ગ્રામસભામાં ગઈ, હું કમસે કમ 20 મહિલાઓને લઈને ગઈ લેખિતમાં આવાસ અને મહિલાઓના યોજનાકીય મુદ્દા માટે ગઈ.
1: અચ્છા,
3: ત્યારે જ્યારે ત્યાં ગઈ તો તે લોકો એમ કીધું શું કામ છે બોલો. અમે એવું કીધું કે આ ગ્રામસભા છે, તો એ લોકોએ અમને એવું કીધું મંત્રી દ્વારા ને કે તમને કોને કીધું કે એ ગ્રામસભા છે. એટલે અમે એને સિહોર તાલુકાથી અમે જે પરિપત્ર હતો પરિપત્ર એને બતાવી આવ્યો અને પછી કે બોલો તમારો મુદ્દો. એટલે એ બધા જે હતા 5-6 લોકો ને ત્યારે અમારે સરપંચ તો હતા ને વહીવટદાર થકી કામ થતું હતું, એટલે લોકો ખુરશી ઉપર બેઠા. તો મેં એવું કીધું કે જો ખુરશી પર બેસવું હોય તો બધા માટે તમે ખુરશી લાવો.
0: વાહ.
3: અને જો બાકી તમે બધામાં જો નીચે બેસો. એટલે પછી મંત્રી અને વહીવટદાર થકી બધા નીચે બેઠા અને અમારો મુદ્દો સાંભળ્યો, લેખિતની અરજી કરી અને અમે પછી જે અમારા મુદ્દા આપ્યા એ આપ્યા બધા ઠરાવ. તો એ કે તમે આ બધું માગો છો પ્લોટિંગ, મહિલા નામે પ્લોટ, મહિલા નામે આવાસ, એવું થતું જ નહીં, મહિલા નામે આવે જ નહીં. તો મેં કીધું કેમ નો આવે મહિલા નામે? એવું કોને કીધું છે કે તમારી પાસે એવું કોઈ પરિપત્ર છે સરકારનો કે મહિલા નામે નો? બાકી મારા પાસે બધું છે કે હું તમને બતાવી શકું કે મહિલા નામે કેમ નો બધું થાય. ત્યાર પછી એ લોકોએ ઠરાવ લીધા અને અમારી બધું વાત થઈ. પછી જ્યારે ઠરાવ લીધા પછી થોડાક સમય પછી ફરી મેં એની કોપી માંગી કે તમે અમારો ઠરાવ લીધેલો છે તો મને બતાવો કે મને ઠરાવ બતાવો કે તમે અમારા ઠરાવ

0: લીધા છે કે પછી ફેંકી દીધા છે, કારણ કે અમારા સિહોર તાલુકામાં વંચિતોના કોઈ મુદ્દા લેવાતા જ નથી. તમે જેવું ફેંકી તાપો ઠરાવ ન થતા, અને જયારે તમે બીજી વાર જાવશો ને ત્યારે એમ કહે છે એ બધું થઈ જશે થઈ જશે. અને મહિલાઓને તો એટલો અંદરથી ડર જ બેસા દીધું કે બહાર નીકળે જ નહીં. જાગૃત મહિલા, ભણેલી ગણેલી મહિલા તો એ બહાર નું નહીં કરતા, એવું કહે છે બહાર ન જવાય. અને એવી રીતે મેં બહેનોને બહાર લાવ્યા, મેં કીધું કે આપણે આપણા હક મારજો, તમારે તમારો હક જોતો હોય તો તમારે જાતે બહાર આવવું જોશે. હું જઈને કહીશ કે આ બેને આવાસ આપો તો નહીં મળે, તો તમારે તમારે જરૂરત છે તો તમે પોતે મારી સાથે આવો. એવી રીતે હું 20 મહિલાને લઈ ગઈ. અને જયારે એની આ વાતચીત થાય તો મહિલા પછી બોલી, મારે તો બોલવું જ ન પડ્યું. પેલા તો બધા એવું કે તમે બોલજો, પણ એ લોકોના સવાલ અને જવાબ એવો તો મહિલા એવું બોલું તો અમારા ગામમાં પડતા જગ્યા છે બેન, અમે ગમે એ જગ્યા વારી લેશું, તમે નહીં દેશો. તો તમે કયો જગ્યા નથી તો જે છે એ તો પંચાયતની છે નહીં ને. તો જયારે વહીવટદાર મંત્રી એવું બોલા કે તમે એવું અમારી સાથે ન બોલી શકો, તમે અમારી સાથે ઉચ્ચે વાત વાત ન કરો. તો જાગૃત મહિલાઓ હતી ત્યારે મહિલા પોતે એવું બોલ્યા કે તમે અમારી સાથે આવી રીતે વાત ના કરી શકો, અમે ગામના નાગરિક છીએ, અમારો અમારો હક છે. તમે ગ્રામ સભા કરો છો, તમને જાણ તો કરતા જ નથી, અમને જાણ કરો તો અમે અમારા મુદ્દા તમારી ત્યાં લઈને આવીએ. તમે આવી રીતે કરો છો અમને ખબર જ નથી. આ તો આ સંગઠનના બેન દ્વારા અમને ખબર પડી કે આવી રીતે આપણે મુદ્દાનો ઠરાવ કરવામાં ત્યારે આપણે કોઈ યોજના અને કોઈ વસ્તુનો લાભ મળે છે. ત્યાર પછી સંગઠનને વારંવાર અમે સંગઠન મિટિંગ કરાવવા વર્ગ્યા. અને અમારી બાજુ પણ વધારે હતું કે વિધવા મહિલા હોય ને એને કોઈ પ્રસંગમાં આગળ ન કરતા. વિધવા મહિલા હોય એટલે વિધવા છે તો એને કોઈ શુભ પ્રસંગમાં આગળ ન આવે. નાની ઉંમરમાં મહિલા વિધવા થાય ને તો એને કોઈ એવો સારા કપડા નહીં પહેરવાના, કોઈ શણગાર નહીં શણગારવાનો. પણ અમે સંગઠન દ્વારા એવી પહેલ કરી કે કેમ ન કરી શકે. લગ્ન પછી તો એને સિંદૂર અને મંગળસૂત્ર બે મળ્યું છે, તો એના પતિ ન હોય ત્યાર પછી મહિલા એને સાંડલો દાણો એવો તો પહેરી શકે. મહિલા સ્વરાજ મંચ દ્વારા અમે સિહોર અને ઉમરાળા તાલુકામાં જે અમે 45 ગામો કામ કરીએ છીએ ને, તો મહિલા સ્વરાજ મંચ દ્વારા અત્યારે આવી કેટલી વિધવા બહેનો છે જેને અમે શણગાર પહેર્યા, શુભ કાર્યમાં આગળ કરેલી છે. પોતાના સંતાનના લગ્ન હોય તોય બેનને કઈ વસ્તુનો લાભ નહીં લેવાનો. અત્યારે અમારા સંગઠન મહિલા સ્વરાજ મંચ દ્વારા અત્યારે એવું છે કે મહિલાઓ બહાર નીકળતી થઈ છે, પોતાના હક માટે લડતી થઈ છે, જાગૃત થઈ છે. ઘરથી બહાર ને ચોરા સુધી, ચોરાથી પંચાયત સુધી પણ અત્યારે મહિલા ગઈ છે.
1: જોશનાબેન, તમે ઘરથી બહાર ચોરા સુધી ને પંચાયતમાં કેવી રીતે જવાનું મન કર્યું?
0: જ્યારે મહિલા સ્વરાજ મંચ દ્વારા મને લેવામાં આવી ત્યારે તો મને ખબર નહોતી, પણ ધીરે ધીરે હું જાતી થઈ બહાર નીકળી. મને ડર લાગતો હતો, લોકો સાથે કેવી રીતે વાત કરી, કોક આપણા વિશે શું વાત કરશે. બહાર નીકળતા એવું કહે છે હા જો મેડમ જાય છે ફર્સ્ટ ગાડીને. મારા સાસુ નો મારા પતિ નો મને બહુ સારો સપોર્ટ હતો, એટલે તેના થકી હું બહાર નીકળી. અને મહિલા સ્વરાજ મંચ દ્વારા જયારે આ બધું થયું એટલે મને એમ થયું કે હવે તો મારે જ પંચાયતમાં આવવું છે. અને એક બેન નો જયારે આવક નો દાખલો કઢાવ ગયો ને થોડી બબાલ થઈ ગઈ, ત્યારે મને અહીંયા થી એટલું લાગ્યું કે આમાં જો કામ કરવું તો પંચાયતમાં આવવું જરૂરી છે.
2: બરાબર.
0: એટલે ત્યારે મેં નક્કી કર્યું કે મારે ગમે એમ પણ મારે પંચાયતમાં આવવું છે.
2: બરાબર.
0: અને જ્યારે મેં ઈ લોકો વીસી સાથે મારી વાત થઈ ત્યારે મને વીસી એવું કહી દીધું કે હજી તો આવનારી પંચાયતમાં અમે જશું. એટલે ઈ વાત તો મને એટલી બધું લાગી ગઈ ને કે એમ થયું કે હજી તો આવ્યા નથી, ત્યાં લોકો એટલું કરે છે, આ લોકો પંચાયતમાં આવશે તો ગરીબોનું મૂલ્ય જ નથી. ત્યાર પછી મેં અંદરથી એક નિર્ણય કરી દીધો કે મારે જવું જ છે પંચાયતમાં.
2: બરાબર.
0: ત્યાર પછી એક વાર દાહોદ પંચમહાલ જિલ્લામાં ગયા ત્યારે ત્યાં એક પંચાયતી રાજકારણ તાલ્યું હતું, એમાં ઉત્સવ હતો, એમાં અમે ગયા. ત્યાંના સરપંચો અને સભ્યો જે આવ્યા હતા એ લોકોનો જયારે મેં ઉત્સાહ જોયું ત્યારે તો મેં એમ ફિક્સ કરી લીધું કે ભલે હું હારી જાઉં, મને એક વોટ ભલે મળે, પણ મારે ફોર્મ ભરવું જ છે. ત્યાર પછી મેં ઘરે આવીને મારા સાસુ ને મારા પતિ ને વાત કરી. ત્યાર પછી મહિલા સ્વરાજ મંચ દ્વારા મેં પંચાયતમાં લડી, અને લડી અને હું 50 વોટ થી વિજય થઈ. એમને ગામમાં કોને ખુશી જ ન થઈ કે હું જીતી. એ લોકોને એવું તો કઈ વાંધો ભલે આવી ગયા બેનો છે ને બેનો છે ને, પણ પંચાયતમાં આવતા જ અમે અમારું કામ શરૂ કરી દીધું. પંચાયતમાં દર મહિને મીટિંગ થવાની, પંચાયતના વિકાસોના કામની લિસ્ટ કરી છે કયા કયા કામોની જરૂર છે. ગામમાં સીસીટીવી કેમેરા મુકાવ્યા અમે. ગામની શેડે શરૂઆતથી જ્યારે સુધી પૂરું થાય ને ત્યાં સુધી અમે સીટ લાઇટ નખાવી દીધી. અંડરગ્રાઉન્ડ ગટર ગામમાં ઘરે ઘરે શૌચાલય અને બારે શૌચાલય બનાવ્યા.
1: અને એમાં તમને સરપંચનો ઘણો ટેકો,
0: એમાં સરપંચનો ઘણો
1: ટેકો, એનો ઘણો યોગદાન થઈ રહ્યું ને કામ
0: કરવામાં. અને પંચાયત બોડી અત્યારે અમારે સરસ રીતે ગામમાં વિકાસોના કામ સરસ કરે જ છે. પણ તોય અમે જયારે લોકો વાતચીત કરે તો અમે કહે તમે આવા મુદ્દાની ચર્ચા કરો તો પંચાયત સભ્યને બોલાવો. એ લોકો એવું કહે છે કે કાંઈ અમે કરીએ છીએ ને,
2: બરાબર,
0: પણ તમે કરો

0: તો અમને બોલાવો, અમારે જોડાવું જ છે, કામ કરવા માટે જમ્યા છે. તમે ગમે ત્યારે કહો કે અહીંયા કામ છે, અમને બોલાવવાનું, અમે આવશું. અને હું જાતે જ જાઉં છું, મારા પદ નો ઉપયોગ હું જાતે જ કરું છું, ના કે મારા પતિ વહીવટ કરે છે. ગ્રામ સભા હતી ત્યારે મંત્રીએ મારા પતિ ને ફોન કર્યો, ગ્રામ સભા છે, મને ખબર પડે, હું રાહ જોતી, મને ફોન કરે કે નહીં. પછી મેં ફોન કર્યો કે મને કેમ તમે જાણ ન કરી, તો એને કીધું કે તમારા પતિ ને જાણ કરી. મેં કીધું સભ્ય કોણ છે, મારા પતિ નથી હું છું, તો કે બેન તમારો પતિ છે ને એટલે જાણ કરું છું. મેં કે ગામના નાગરિક તરીકે તમે મારા પતિ ને જાણ કરી શકો છો, પણ પંચાયત સભ્ય તરીકે તમારે મને જ જાણ કરવી જોશે, કારણ કે પંચાયત સભ્ય હું છું અને હું જાતે કામ કરવા ઈચ્છું છું, એટલે તમારે મને જાણ કરવાની. અત્યારે અમારે પંચાયતની મિટિંગ હોય, ગ્રામસભા હોય, કોઈ બીજી ચર્ચા કરવી હોય તો મને મંત્રી અને સરપંચ પોતે ફોન કરે છે, બેન આવો પંચાયતમાં કામ છે, અને હરેક મુદ્દા શેર કરે છે. બાકી અમારા ગામમાં જે 5 વર્ષ પહેલા જે પંચાયત બોડી હતી, જે મહિલા હતી, એને ખબર જ નથી કે પંચાયત સભ્ય છે.
1: બરાબર. અને આ લોકોની માનસિકતા એવી હતી કે મહિલા નહીં પણ એમના પતિ છે એ કામગીરી કરે. પછી જ્યારે તમે જવા લાગ્યા, તમે કામ શરૂ કર્યું, તો પછી કઈ મુશ્કેલી આવી, કઈ સંઘર્ષનો સામનો કરવો પડ્યો?
0: મુશ્કેલી તો બહુ આવી કે જ્યારે એમ તો અમારે સોરેથી નીકળવાનું, તો બધા આપણે સામું જોઈએ કે એમ જો જાય છે જાય છે, નવી નવીમાં બન્યા છે, એવું આપણે સાંભળેલું છે, બહુ બન્યા છે. હવે એમને હું ને ખબર પડે આવી ગયા છે. લોકોને ગમતું જ નથી કે આ નાના માણસો આગળ આવે, એમની બરાબર એમ બેઠી એમને પસંદ જ નથી. પણ અત્યારે તો હું જાઉં ને એટલે એમની બરાબર એમ બેસું, હું ક્યાંય નીચે ન બેસું. તમે બેસો ને એટલું લેવલ માં, તમે નીચે બેસો તમે નીચે બેસું, તમારો હક છે પદાધિકારી, તો હું એક અધિકારી તરત જાઉં છું, એટલે હું તમારી રીતે એમની સાથે બેઠું, વાતચીત કરું, હરેક મુદ્દા મારા શેર થાય. તો એ જયારે અમે બહાર નીકળીએ ને ત્યારે લોકો બહુ વાતો કરે છે, સમાજ ઉપર વાત થાય છે, ત્યાં તો ઈના સમાજ ના છે તો એની ઉપર ઈ બહાર નીકળે છે, એવું સમાજ નું પરિવાર માં એવું થાય છે. જયારે આપણો પરિવાર હોય ને તો પરિવાર માં એમ કે થોડું બહાર નીકળે, આપણું ગામ છે, આપણી કઈ મર્યાદા હોય. પછી આવું 4-5 વખત થયા એટલે મને બહુ ખોટલો, એટલે મેં કહી દીધું, એટલે હું બહાર જાઉં છું તો હું કઈ મર્યાદા એટલે શું, ઘરમાં રહેવી મર્યાદા છે, તમારા હક માટે લડો તમારી મર્યાદા છે, તમારી જુબાન ઉપર તમારી મર્યાદા છે.
2: અને ભાવનાબેન, આમની વાતો પરથી એવું લાગે છે, જ્યોત્સનાબેન ની વાતો પરથી, કે આપણે સમાનતાની વાતો તો કરીએ છીએ પણ અમુક જગ્યાએ આપણે જોઈએ ને તો હજી મહિલા સમાનતાની માત્ર વાતો જ છે. કારણ કે જયારે તમે આગળ આવવાનો પ્રયત્ન કરો અને આવા પડકારોનો સામનો કરવો પડે, એ ખરેખર એક પડકારજનક બાબત છે આપણા સમાજ માટે પણ.
3: મને લાગે છે કે એમણે જે ગ્રામસભાની વાત કરી ને સામાન્ય રીતે, કારણ કે જે 73 અમેન્ડમેન્ટ આવ્યું એમાં બહુ સરસ જોગવાઈઓ આવી, અત્યારે તો 50% મહિલા અનામત અને ગ્રામસભાને એક સંસદ જેવો દરજ્જો આપ્યો, અને મહિલાઓ સહભાગી બને એ એક બહુ અગત્યની વાત છે, કારણ કે એમના સમસ્યાઓને ઉઠાવે અને આગળ લઈ જાય એમાં જ્યોત્સનાબેને બહુ મોટું કામ
1: અને એના હિસાબે કામ પણ આપણું સરળ બની જાય છે. અને જ્યોત્સનાબેન, તમે મહિલા સ્વરાજ્ય મંચની વાત કરી, તો એના સહકારથી પછી તમારું કઈ કામગીરી પછી સરળ બની ખરા, અને ત્યારબાદ આપે કઈ કઈ કામગીરી કરી એના વિશે જણાવો.
0: મહિલા સ્વરાજ મંચ દ્વારા તે મેં ચૂંટણી લડવા માટે હું તૈયાર થઈ, એ લોકોનો સપોર્ટ હતો, કેવી રીતે કરશો, તમારે ક્યાં ધીરજ રાખવાની છે એ લોકોએ અમને શીખવાડ્યું. અને જ્યારે છૂટ્યા ત્યાર પછી એ લોકો કીધું તમારે કેવી રીતે ગામમાં કામ કરવું, અને ખાસ તો અમે મહિલાઓ ઉપર જ કામ કરે છે, મહિલાઓના હક અધિકાર માટે તે કેવી રીતે કામ કર્યું એ લોકોએ તૈયાર કર્યા. એકલ મહિલા છે, વિધવા મહિલા છે, પછી જ્યારે આંગણવાડી અને આરોગ્ય કેન્દ્ર છે તો ત્યાં કેવી કેવી મહિલાઓને એની નોંધણી થાય છે, એને કેવું બધું આપવામાં આવે છે એ પણ તમારે ધ્યાન રાખવી પડશે. આરોગ્યની તપાસ કરો, કેવી દવા આપો છે, બાળકોને સમયસર પોલિયો આપવામાં આવે છે. બાકી આંગણવાડી બાળકો આપણા ભણતા હોય જતા હોય, બાકી આપણે કોઈ વહીવટ ન જાણીએ અહીંયા કે શું થાય છે, આપણે નાસ્તો તો આપતા હશે અને બાળકોએ આપણને કે મમ્મી આપ્યું એટલે જાણીએ નહીં. પણ આ મંચ દ્વારા મેં જાણ્યું કે આપણે બધું જાણવું જોઈએ. ત્યારબાદ તો હું દર મહિને આંગણવાડીની તપાસ લેવા વર્ગી, શાળાઓની તપાસ લેવા વર્ગી, ત્યાંના આચાર્ય મેડમો સાથે વાત કરવા લાગી કે તમારે જે ખૂટતું હોય બાળકો વિદ્યાર્થીઓ માટે કન્યાઓ માટે તો તમે અમને જાણ કરો. ત્યાર અત્યારે અમારી સ્કૂલમાં સેનિટાઈઝર મશીન આવી ગયા છે, શૌચાલય, પછી સ્વચ્છતા તો ફૂલ રાખી છે, કારણ કે જ્યારે શરૂઆત જ તે કે બાળકોનું ભવિષ્ય જ તે ત્યાંથી શરૂ થશે. જો ચોખ્ખાઈ નહીં હોય અને સારો ખોરાક નહીં હોય

0: જ નહીં. થોડુંક પસ્તા વર્ગ કહેવાય એ માટે થોડુંક કહેવરાતું. પણ અત્યારે સરકારની સહાયથી અને મહિલા સ્વરાજ મંચના ટેકાથી અમે જે ડ્રોપ આઉટ દીકરી છે ને એને પણ તૈયાર કરીએ છીએ આગળ ભણવા માટે. કારણ કે સરકાર દ્વારા આપણને એવી સ્કૂલો સરકારી છે દીધેલી છે અને સહાય એવી આપે છે, તો અમે અત્યારે કેટલી દીકરીઓને તૈયાર કરી છે કે તે આગળ ભણી શકે, પોતાના પગભર થઈ શકે, પોતાના હક માટે લડી શકે છે. બાકીના જે મહિલાઓ છે તે પોતે ઘરમાં મૂંઝાઈ ગયા છે, પોતાના માટે ન લડી શકે, પોતાના બાળકોને જો પતિ મારે તોય મહિલા બોલી ન શકતી, સહન કરતી હતી. પણ અત્યારે મહિલા સ્વરાજ મંચ દ્વારા અત્યારે મહિલા પોતે બોલી શકે છે, બહાર નીકળી છે, પોતાના હક માટે લડે છે અને કાયદા વિશે જાણવા વર્ગી ગઈ છે. થોડુંક પણ એમને એવું લાગે કે એના ઉપર આમ થાય તો લોકો તરત 181 ને ફોન કરી દે છે, 100 નંબર કરીને તરત બોલાવી દે છે, એટલી અત્યારે મહિલામાં જાગૃતિ આવી છે.
1: એટલે આ બધું કાર્ય કરવા તમે તૈયાર હતા, પણ સામે જે મહિલાઓ સાથે તમારે કાર્ય કરવાનું હતું એ કેવી રીતે તૈયાર થયા? કારણ કે તમે જે વાત કરો છો તો શરૂઆતમાં તો કદાચ એમણે વિરોધ પણ કર્યો હશે કે અમારે નથી જોડાવું.
0: અમે તેમને વારંવાર મળતા રહ્યા.
1: અચ્છા,
0: બે વખત, ચાર વખત એવું વારંવાર તે મહિલા સાથે મુલાકાત કરતા રહ્યા. એ બે રસોઈ બનાવતા, અમે એમના ઘરે જઈ રસોઈ બનાવતા ને તો અમે બેસીએ દિલ્હી વાત આપણને કહી કે બેન સાચી વાત છે, આવું કઈ પણ અમને ડર લાગે છે, ત્યારે એના ડર ને કાબુ કરવા માટે અમે એનો પૂરો સપોર્ટ કરીએ. એમાં ગામના વિરોધમાં આવીએ, પોતાના ગામમાં નહીં, જયારે સંગઠન દ્વારા ફિલ્ડ વર્ક કામ કરીએ તો બીજા ગામમાં અમે વિરોધમાં દેખાઈએ કે ફલાણા ગામના બહેનો આવશે તે અમારા બહેનોને ચડાવી જાય છે અને અમારું ઘર ઓલું કરી જાય છે. એમના પતિ એમ કહી દે અમારા ઘરે ન આવતા, અમે તોય જઈએ, અમે એમને જઈએ, પણ મહિલા સાથે તોય અમે એવી રીતે સકરાઈને રહીએ ને કે એ અમારી સાથે એવો સંબંધ બાંધે કે એને અમારા પર પૂરો વિશ્વાસ આવી જાય કે નહીં આ બેન જે કરે છે અમારા હક અને અમારા હિત માટે કરે છે. એક બેનની પ્રેરણાથી જે નતા નીકળતા ને એ પણ અત્યારે એ બેનને સાથે નીકળે છે. જ્યારે અમારે અત્યારે તાલીમો જોડાય છે ને તો એમાં અમારે 100-100 મહિલા આવી જાય છે.
2: વાહ,
0: એવી એટલી જાગૃતિ અત્યારે અમારી બાજુ થઈ છે.
2: એટલે ધીરજથી તમે ખૂબ સરસ રીતે કામ કર્યું, એમનામાં એક વિશ્વાસ પ્રગટાવ્યો કે ભાઈ એમને પણ અંદરથી આત્મવિશ્વાસ આવ્યો કે આપણે બહાર નીકળીને કંઈક કરી શકીએ, અથવા તો જે હિંસા છે ઘરેલુ હિંસા ન સહન કરવા માટે પણ તમે પ્રોત્સાહન આપ્યું.
3: એટલે બહેનોને મૂળ બહાર નીકળવું એ જ મોટું એક અગત્યનું પગલું છે. બીજી વસ્તુ જે મને લાગે છે, જોશનાબેને જે એવા લોકો હતા કે જે વિધવા પેન્શન ને 20-20 વર્ષથી નતા મળતા, એવા 3-4 દાખલાઓ પર પણ સરસ કામગીરી કરી હતી.
2: એટલે ટૂંકમાં મહિલાઓના બધા જ પ્રશ્નોમાં તેઓ અગ્રેસર રહીને કામગીરી કરી અને તેમને બને તેટલી વધારે મદદરૂપ થઈને એમના માટે જ તમે કામગીરી કરી છે.
0: સામાજિક સુરક્ષાના જે મુદ્દા હોય તેમાં જે વંચિત સમુદાય જે મહિલાઓ છે ને તો 20-20 વર્ષથી બેનો વિધવા છે, પણ તેને કોઈ સહાય નથી મળતી અને એને જાણકારી જ નથી કે અમને આવી સહાય મળે છે. ત્યાર પછી જયારે હું આવી તો અત્યારે મેં અમારા ગામમાં એવી 3 મહિલા જે એની આગળ કોઈ ડોક્યુમેન્ટ જ નતા,
2: એટલે પહેલા તો એના માટે કામ કરવું પડે.
0: એના માટે પહેલા મેં એના પાયાના દસ્તાવેજો શરૂઆત કરી. અમારે બહુ એમાં સમય થયો પણ અમે એટલી એમાં મહેનત કરી અત્યારે તે બહેનોના પેન્શન અમે શરૂ કર્યા છે. અને એમને એમ જ થયું કે અત્યારે તમે જોવો તો દીકરાઓને કોઈ મા બાપ ગમતા નથી, એટલે બેનો ને દીકરા છે, બેનો એકલા જ રહે છે, પોતાનું ગુજરાન માટે કામ નથી થતું, તોય કોઈના કચરા વારે, કોઈના વાસણ ઉટકે અને પોતાનું ગુજરાન ચલાવતા. તે ત્યારે મને એવું થયું કે મારાથી તો એટલું નથી દેવાતું પણ એનો હક છે, એનો હકનું મારે એને દેવરાવું છે.
2: ખૂબ સરસ કૃપાબેન માહિતી આપી જોશાબેને.
1: હા,
2: અને કેટલી બધી તેઓએ કીધું કે મહિલા સ્વરાજ્ય મંચ તેમાં સભ્ય બની અને તેઓએ મહિલાઓ માટે, શિક્ષણ માટે અને સ્વચ્છતા માટે કામ કર્યું. અને શ્રોતાઓને પણ આપણે જણાવીએ કે જો તેઓ જ્યોત્સાબેન રાવલનો સંપર્ક કરવા માંગતા હોય તો તેમના મોબાઈલ નંબર નોંધી લે. તેમના મોબાઈલ નંબર છે 9134 90617 9917
1: તો જ્યોત્સનાબેન, આપ સમય કાઢીને આકાશવાણી સ્ટુડિયોમાં આવ્યા, અને સુમિત્રાબેન, આટલી સરસ પ્રેરણાદાયી સફર આપણે જ્યોત્સનાબેનની સાંભળી અને એમને

0: તેઓ લઈને આવ્યા એ માટે આપનો ખૂબ ખૂબ આભાર.
1: બંને બહેનોનો આકાશવાણી રાજકોટ તરફથી ખૂબ ખૂબ આભાર.
0: વાહ ભાવનાબેન, આજે ખૂબ સરસ મુલાકાત પછી શ્રોતાઓને પણ ઘણી પ્રેરણા મળી હશે અને જાણકારી પણ મળી હશે કે આપણે સ્વયં જાગૃત થઈએ તો આપણા કાર્યો ખૂબ સરસ રીતે થઈ શકે.
1: અને કૃપાબેન, ઘણી વખત એક નાનકડું પગલું ભરવાની જ વાત હોય છે. જેમ કે જ્યોત્સાબેન છે એ બધાને હિંમત આપે, માર્ગદર્શન આપે, પરંતુ કોઈ બહેન છે એ પોતે હિંમત કરીને જો આગળ આવે તો તેનું કામ સફળ થાય છે.
0: બરાબર.
1: તો આજે ખરેખર ખૂબ વાતો સાંભળવાની મજા આવી અને હવે ગીત સાંભળવાનો સમય થઈ ગયો છે. તો આપણે સૌ સાથે મળીને આ એક સુંદર મજાનું ગીત સાંભળી લઈએ.
0: ચોક્કસ.

0: વાહ ભાવનાબેન, આટલા સરસ ગીત પછી હવે ઘડિયાળ કહે છે કે કાર્યક્રમ પૂરો કરવાનો સમય થઈ ગયો છે. તો કાર્યક્રમ અંગેના પ્રતિભાવો આપ પત્રો અને ઈમેલ દ્વારા ચોક્કસ પાઠવશો. અત્યારે કાર્યક્રમ પૂરો કરવાની કૃપા જીવરાજાની
1: અને ભાવના દોશીને આપશો અનુમતિ. નમસ્કાર.

0: રમણભાઈ પટેલની રચના આપ સાંભળી રહ્યા હતા દીપાલી સોમૈયાના સ્વરમાં. સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. 1:20 સાંભળીશું ગુજરાતીમાં સમાચાર.
1: આકાશવાણી સમાચાર, યશ્વી મહેતા વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. સંસદના બંને ગૃહની કામગીરી અનિશ્ચિતકાળ સુધી સ્થગિત કરાઈ. ખાણ અને ખનિજ વિકાસ અને નિયમન સુધારા બિલને રાજ્યસભાએ મંજૂરી આપી. ચોમાસુ સત્રમાં સંસદની કામગીરીને ઘોરંભે પાડવાનો કેન્દ્રીય મંત્રી અનુપ્રિયા પટેલે વિપક્ષ પર આરોપ લગાવ્યો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીમાં 115 કલાકારોને વર્ષ 2024 અને 25 માટે સંગીત નાટક અકાદમી ફેલોશીપ અને પુરસ્કાર એનાયત કર્યા અને ભૂકંપ બાદ રાહત અને પુનઃનિર્માણની કામગીરીને અસરકારક અને સક્ષમ બનાવવા માટે કોલંબિયામાં આર્થિક કટોકટી જાહેર. સમાચાર વિગતવાર. લોકસભા અને રાજ્યસભા અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવી છે. ગયા મહિનાની 20 તારીખે શરૂ થયેલું ચોમાસુ સત્ર 25 દિવસ સુધી ચાલેલી 19 બેઠક બાદ આજે પૂર્ણ થયું. ગૃહમાં વિવિધ કાયદાકીય અને રાષ્ટ્રીય મુદ્દા પર ચર્ચા થઈ. જાહેર પરીક્ષાઓ અન્યાયી માધ્યમોનું નિવારણ સુધારો બિલ 2026, રાષ્ટ્રીય સન્માનનું અપમાન નિવારણ સુધારા બિલ 2026, ટ્રીબ્યુનલ સુધારા બિલ 2026, કરવેરા અને અન્ય કાયદાઓ સુધારા બિલ 2026, રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ સુધારા બિલ 2026 અને કેરળ નામમાં ફેરફાર બિલ 2026 સહિત અનેક મહત્વપૂર્ણ બિલ પસાર કરવામાં આવ્યા હતા. જો કે નીટ પેપર લીક પર વિદ્યાર્થીઓના વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ સામે પોલીસ કાર્યવાહી અને અયોધ્યા રામ મંદિર દાનમાં કથિત વિસંગતતાઓના મુદ્દાને કારણે પણ સત્રમાં વારંવાર વિક્ષેપ થયો. સંસદે ખાણ અને ખનિજ વિકાસ અને નિયમન સુધારા બિલ 2026 પસાર કર્યું છે અને રાજ્યસભાએ આજે તેને મંજૂરી આપી છે. આ બિલનો ઉદ્દેશ્ય ભારતના ખાણકામ ક્ષેત્રને

0: વધુ કાર્યક્ષમ, રોકાણ મૈત્રીપૂર્ણ અને દેશની મહત્વપૂર્ણ ખનીજોની વધતી જતી માંગને પૂર્ણ કરવા માટે સુસજ્જ બનાવવાનું છે. કેન્દ્રીય મંત્રી અનુપ્રિયા પટેલે સંસદમાં વારંવાર વિક્ષેપ પાડવા બદલ વિપક્ષની ટીકા કરી હતી અને તેના પર લોકશાહી અને સંસદીય પરંપરાઓનો અનાદર કરવાનો આરોપ લગાવ્યો હતો. સંસદ પરિસરમાં આકાશવાણી સમાચાર સાથે વાત કરતા શ્રીમતી પટેલે કહ્યું કે સમગ્ર દેશે વિપક્ષનું વર્તન જોયું છે. તેમણે આરોપ લગાવ્યો કે વિપક્ષને લોકશાહી કે સંસદીય પરંપરાઓમાં કોઈ વિશ્વાસ નથી.
1: लोगों की लोकतंत्र में संसदीय परंपराओं में कहीं कोई आस्था नहीं है, ना ही ये पार्लियामेंट्री डेमोक्रेसी का कोई सम्मान करते हैं. इन्होंने जब जो कहा सरकार ने माना और पहले दिन से कहा कि हर प्रकार की चर्चा के लिए हम तैयार हैं. लगातार इन्होंने पेपर लीक के संबंध में जो विषय उठाया उस पर चर्चा हुई. पार्लियामेंट्री अफेयर्स मिनिस्टर ने भी इनसे कहा कि आप सीट पर जाइए, हम देर रात तक चर्चा करेंगे. लेकिन इनकी कोई मंशा नहीं थी, इन्हें सिर्फ शोर शराबा करना है, हंगामा करना है और ये बहुत ही दुर्भाग्यपूर्ण है.
0: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીમાં એક વિશેષ સમારંભમાં 115 કલાકારોને 2024 અને 25 માટે સંગીત નાટક અકાદમી ફેલોશીપ અને પુરસ્કાર એનાયત કર્યા હતા. સંગીત, નૃત્ય, નાટ્ય, લોક અને આદિવાસી કલા, કઠપૂતળી, પરંપરાગત નાટ્ય અને અન્ય ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પ્રદાન બદલ કલાકારોને આ એવોર્ડથી સન્માનિત કરાયા હતા. દેશના અલગ અલગ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશના અર્પણ કરાયેલા પુરસ્કારમાં અકાદમી ફેલોના સન્માનમાં 3 લાખ રૂપિયાની પર્સ મની, જ્યારે અકાદમી પુરસ્કારમાં 1 લાખ રૂપિયાની પર્સ મની ઉપરાંત તામ્રપત્ર અને અંગવસ્ત્રમ એનાયત કરાયા હતા. આ સમારંભમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે ભારતીય રંગમંચમાં નિર્દેશનમાં યોગદાન બદલ ગુજરાતના કપિલદેવ ચંદ્રકાંત શુક્લને વર્ષ 2025ના સંગીત નાટક અકાદમી પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. ઝારખંડમાં 14મી જીપીએસસી પરીક્ષામાં કથિત ગેરરીતિઓને લઈને ઉમેદવારોના વિરોધ પ્રદર્શન ચાલુ છે. પરીક્ષા પ્રક્રિયામાં પારદર્શિતાની માંગ અને વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ હવે રાંચીના રસ્તાઓથી દિલ્હીના સંસદ ભવન સુધી પહોંચી ગયો છે. આ અંગે સાંભળીએ એક અહેવાલ.
2: 14મી જેપીએસસી પરીક્ષા મેં કથિત વિસંગતિઓ કે નિષ્પક્ષ જાંચ ઓર દોષિયો કે ખિલાફ કાર્રવાઈ કી માંગ કો લેકર અભ્યર્થી પૂરી તરહ લામબંધ હૈ. ઇસી કડી મેં રાંચી મેં જેપીએસસી જેએસએસસી રિફોર્મ મંચ કી કોર કમિટી કી એક અહેમ બેઠક હુઈ. બેઠક મેં આંદોલન કી આગે કી રણનીતિ પર ગહન ચર્ચા કી ગઈ ઓર છાત્રો ને માંગે પૂરી હોને તક અપના પ્રદર્શન જારી રખને કા સંકલ્પ દોહરાયા. ભારતીય જનતા પાર્ટી કે સાંસદો ને સંસદ પરિસર મેં પ્રદર્શન કર ઝારખંડ સરકાર કે ખિલાફ કડા વિરોધ જતા और पूरे विवाद की सीबीआई जांच कराने की मांग दोहराई. आकाशवाणी समाचार के लिए रांची से मैं पूनम.
0: ભાજપે આજે વિરોધ પક્ષ પર પંજાબ અને ઝારખંડમાં વિદ્યાર્થીઓ દ્વારા સામનો કરવામાં આવતી સમસ્યાને અવગણવાનો આરોપ લગાવ્યો હતો. નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદને સંબોધતા ભાજપના પ્રવક્તા ડોક્ટર સુધાંશુ ત્રિવેદીએ દાવો કર્યો હતો કે વિરોધ પક્ષ ઝારખંડ અને પંજાબના વિદ્યાર્થીઓના મુદ્દાઓ પરના પ્રશ્ન ટાળવા માટે જ સંસદમાં હોબાળો મચાવી રહ્યા છે. પ્રવક્તાએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી ઝારખંડના વિદ્યાર્થીઓના મુદ્દાઓ પર મૌન છે.
3: ભારત કી સંસદ જો સંવૈધાનિક દ્રષ્ટિએ ચર્ચા ઓર સંવાદ કા સબસે બડા સ્થળ હૈ, વહાં નિરંતર બવાલ મચા કર રખા ગયા હૈ. અર્થાત પંજાબ વિધાનસભા મેં ઝૂઠ, ભારત કી સંસદ મેં બવાલ ઓર ન્યાયાલય કે દ્વારા ઉઠતે સવાલ, ये तीनों ये साफ दर्शाते हैं कि छात्र हितों के सभी अलंबरदार संवैधानिकता के धरातल पर दम तोड़ दिया है.
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ EIR_ABAD ને ફોલો કરશો. લાઇબેરિયાના વિદેશમંત્રી સારા બેસોલો ન્યાન્તી આજથી 2 દિવસ ભારતની સત્તાવાર મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા છે. આજે તેઓ હૈદરાબાદ હાઉસ ખાતે વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરને મળશે. વિદેશ મંત્રાલયે એક સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું હતું કે આ મુલાકાત ભારત અને લાઇબેરિયા વચ્ચેના સૌહાર્દપૂર્ણ અને ગાઢ સંબંધોને વધુ મજબૂત બનાવવાની તક પૂરી પાડે છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર લાઇબેરિયા ભારતની ડ્યુટી ફ્રી ટેરિફ પ્રેફરન્સ સ્કીમ હેઠળ આવરી લેવામાં આવ્યું છે, જે ભારતમાં લાકડા, વનસ્પતિ તેલ, રબર અને અન્ય ચીજવસ્તુની નિકાસને સરળ બનાવે છે. હાલમાં 200થી વધુ ભારતીય કંપની લાઇબેરિયામાં ઓટોમોબાઇલ, ખાણકામ, આરોગ્ય સંભાળ, ઇલેક્ટ્રોનિક્સ અને ફાર્માસ્યુટિકલ્સ સહિત વિવિધ ક્ષેત્રમાં કાર્યરત છે. પૂંચ અને રામબન જિલ્લાઓએ વંદે માતરમ અભિયાનમાં અખિલ ભારતીય સ્તરે ટોચના સ્થાન મેળવી જમ્મુ અને કાશ્મીરનું નામ રોશન કર્યું છે. આ સિદ્ધિને બિરદાવતા લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ પૂંચના અધિક નાયબ કમિશનર તાહિર મુસ્તફા મલિક

0: અને રામબનના અધિક નાયબ કમિશનર વરુણજીતસિંહ ચરકનું સન્માન કર્યું હતું. આ સન્માન પૂંચ અને રામબનના લોકોની ઉત્સાહજનક ભાગીદારી અને અભિયાનને સફળ બનાવવામાં જિલ્લા વહીવટીતંત્રના સમર્પિત પ્રયાસને પ્રતિબિંબિત કરે છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ આજે નવી દિલ્હીના સફદરજંગ એરપોર્ટ વિસ્તારમાં હરઘર તિરંગા અભિયાન હેઠળ તિરંગા યાત્રાને લીલી ઝંડી આપી હતી. પત્રકારો સાથે વાત કરતા તેમણે આ પહેલને મળેલા જબરદસ્ત પ્રતિસાદ પર ખૂબ ગર્વ અને ખુશી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે આ અભિયાન એકતા અને દેશભક્તિની ભાવના મજબૂત ભાવના દર્શાવે છે.
1: मुझे बहुत खुशी है और गर्व भी है. आज हमारे मंत्रालय में हमने तिरंगा यात्रा निकाला. ये हर घर तिरंगा कार्यक्रम हर राज्य में गांव में व्यक्ति इसमें जुड़ रहा है. ये बहुत ही प्रेरणादायक है और ये जरूरी भी है. हम विकसित भारत 2047 तक जो हमारा लक्ष्य आदरणीय प्रधानमंत्री जी के नेतृत्व में हम आगे बढ़ रहे हैं उसको पाने के लिए हमें एक साथ आगे बढ़ना चाहिए.
0: કોલંબિયાના રાષ્ટ્રપતિ એબેલાર્ડો દે લા એસ્પ્રિએલાએ શક્તિશાળી ભૂકંપ બાદ રાહત અને પુનઃનિર્માણ માટેની કામગીરીને અસરકારક અને સક્ષમ બનાવવા માટે આર્થિક કટોકટી જાહેર કરી છે. અધિકારીના જણાવ્યા મુજબ ભૂકંપમાં 265 લોકો માર્યા ગયા છે અને 3494 લોકો ઘાયલ થયા છે. શ્રી દે લા એસ્પ્રિએલાએ આ દુર્ઘટનાને મોટી દુર્ઘટના ગણાવી હતી અને કહ્યું હતું કે સરકાર પુનઃનિર્માણના પ્રયાસોને ઝડપી બનાવી અને અસરગ્રસ્ત પરિવાર, વ્યવસાય અને સમુદાયોને સહાય માટે તાત્કાલિક પગલાં લેવાની તૈયારી કરી રહી છે. આ અઠવાડિયે સોમવારે કોલંબિયામાં 7.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં લગભગ 54,000 લોકો અસરગ્રસ્ત થયા હતા અને વ્યાપક નુકસાન થયું હતું. ગુમ થયેલા લોકોની સંખ્યા 496 થઈ ગઈ છે, જેના કારણે મૃત્યુ આંક વધે તેવી શક્યતા છે. ભારતના વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ભૂકંપને કારણે થયેલ જાનહાની અને વિનાશ પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમના સંદેશમાં ડોક્ટર જયશંકરે પોતાના પ્રિયજન ગુમાવનારા પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે ઘાયલ થયેલા લોકોના ઝડપી સ્વસ્થ થવા માટે પણ પ્રાર્થના કરી હતી. તેમણે કહ્યું હતું કે ભારત શક્ય તમામ સહાય પૂરી પાડવા માટે તૈયાર છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજે સમાજ સુધારક અહલ્યાબાઈ હોલકરને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી શાહે જણાવ્યું હતું કે અહલ્યાબાઈ હોલકરે મંદિરના નવીનીકરણ અને પુનઃનિર્માણથી લઈ યાત્રાધામના વિકાસ સુધીના વારસાના સંરક્ષણ અને પુનઃસ્થાપનમાં અપ્રતિમ યોગદાન આપ્યું હતું. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું કે તેમણે સમાજના વંચિત અને આદિવાસી સમુદાયના આજીવિકા અને કલ્યાણ માટે અનેક મહત્વપૂર્ણ પગલાં લીધા હતા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સંસદના બંને ગૃહની કામગીરી અનિશ્ચિતકાળ સુધી સ્થગિત કરાઈ. ખાણ અને ખનિજ વિકાસ અને નિયમન સુધારા બિલને રાજ્યસભાએ મંજૂરી આપી. ચોમાસુ સત્રમાં સંસદની કામગીરીને ખોરંભે પાડવાનું કેન્દ્રીય મંત્રી અનુપ્રિયા પટેલે વિપક્ષ પર આરોપ લગાવ્યો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીમાં 115 કલાકારોને વર્ષ 2024 અને 2025 માટે સંગીત નાટક અકાદમી ફેલોશીપ અને પુરસ્કાર એનાયત કર્યા અને ભૂકંપ બાદ રાહત અને પુનઃનિર્માણની કામગીરીને અસરકારક અને સક્ષમ બનાવવા માટે કોલંબિયામાં આર્થિક કટોકટી જાહેર. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ બપોરે 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: આકાશવાણી ગયા અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભુજ કેન્દ્ર હૈ.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર યશ્વી મહેતા વાંચે છે. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સવારે ગાંધીનગરમાં પોતાના નિવાસસ્થાને તિરંગો લહેરાવ્યો. આ અભિયાન હેઠળ રાજ્યભરમાં પણ તિરંગા યાત્રા સહિતના કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. ત્યારે બનાસકાંઠાના પાલનપુરમાં રાજ્યમંત્રી પ્રવીણ માળીની અધ્યક્ષતામાં યોજાયેલી તિરંગા યાત્રામાં 10,000થી વધુ નાગરિકો અને 500 સુરક્ષા જવાનો શિસ્તબદ્ધ જોડાયા. મહીસાગર જિલ્લાના લુણાવાડામાં તિરંગા યાત્રા યોજવામાં આવી, જ્યારે ખાનપુર તાલુકામાં તિરંગા યાત્રા બાદ રેલી કાઢવામાં આવી, તો મોરબીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રામાં દેશભક્તિનો માહોલ સર્જાયો, જેમાં રાજ્યમંત્રી કાંતિ અમૃતિયા, મેયર તેમજ તિરંગા સાથે શાળાના બાળકો, નગરજનો જોડાયા હતા. રાજકોટમાં રેસકોર્સથી જુબેલી ચોક સુધીની યોજાયેલી તિરંગા યાત્રામાં હજારો લોકોએ જોડાઈને રાષ્ટ્ર પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગરમાં રાજ્યસ્તરીય બેન્કર્સ સમિતિની 190મી બેઠક યોજાઈ. બેઠકમાં તેમણે સૂક્ષ્મ અને નાના ઉદ્યોગકારો, મહિલા ઉદ્યોગ સાહસિકો, ગ્રામીણ કારીગર અને નાના ખેડૂતો સહિત છેવાડાના લોકો સુધી સરળતાથી ધિરાણ પહોંચાડવા બેન્કના કર્મચારીઓને અનુરોધ કર્યો. તેમણે કહ્યું, ભારત ત્રીજી મોટી આર્થિક સત્તા બનવા ગતિમાન છે, તેમાં બેન્કિંગ ક્ષેત્રની મહત્વની ભૂમિકા રહેશે. તેમણે સરકારી યોજનાઓ હેઠળની અરજીઓનો ઝડપી નિકાલ કરવા અને લાભાર્થીઓનું મહત્તમ કવરેજ સુનિશ્ચિત કરવા તાકીદ કરી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે વર્ષ 2024 અને 2025 માટે 115 કલાકારોને સંગીત નાટક અકાદમી ફેલોશીપ અને પુરસ્કાર એનાયત કર્યા. નવી દિલ્હીમાં યોજાયેલા સમારોહમાં કળા, સંગીત, નૃત્ય, રંગમંચ, લોક અને આદિવાસી કળા, કઠપૂતળી કળા, પરંપરાગત રંગમંચ અને અન્ય સંબંધિત કળામાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ આ પુરસ્કાર એનાયત કરાયા. રાષ્ટ્રપતિના હસ્તે ભારતીય રંગમંચમાં નિર્દેશનમાં યોગદાન બદલ રાજ્યના કપિલદેવ ચંદ્રકાંત શુક્લને વર્ષ 2025ના સંગીત નાટક અકાદમી પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. અકાદમી ફેલોશીપ હેઠળ 3,00,000 રૂપિયાનો રોકડ પુરસ્કાર અને અકાદમી પુરસ્કાર હેઠળ 1,00,000 રૂપિયાનો રોકડ પુરસ્કાર, તામ્રપત્ર અને અંગવસ્ત્રમ અપાય છે. કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે રાજ્ય દિવ્યાંગ પારિતોષિક પસંદગી સમિતિની બેઠક યોજાઈ, જેમાં પ્રાપ્ત 289 અરજીઓમાંથી 32 પારિતોષિકની પસંદગી કરવામાં આવી. તે અંતર્ગત ઉત્કૃષ્ટ નોકરીદાતાઓને શિલ્ડ અને પ્રમાણપત્ર, રોજગાર કે સ્વરોજગાર કરતી દિવ્યાંગ વ્યક્તિઓને 10,000 રૂપિયાનું પ્રોત્સાહન તથા પ્રમાણપત્ર, જ્યારે પ્લેસમેન્ટ ઓફિસરને શિલ્ડ અને પ્રમાણપત્ર

0: એનાયત કરાશે. આ બેઠકમાં સરકારી તથા બિનસરકારી સભ્ય સહિત કુલ 13 સભ્યની પસંદગી સમિતિ દ્વારા અરજીઓની વિગતવાર ચકાસણી અને પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ભગવાન શિવજીની આરાધનાના પાવન શ્રાવણ મહિનાનો આજથી પ્રારંભ થતાં સવારથી જ રાજ્યભરના શિવ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરના દ્વાર સવારે 6 વાગ્યે ખુલતા જ મોટી સંખ્યામાં યાત્રિકો દર્શનાર્થી ઉમટી પડ્યા છે. આગામી 11 સપ્ટેમ્બર સુધી મંદિર પરિસરમાં યોજાનાર 51 કુંડીય મહામૃત્યુંજય મહાયજ્ઞનો પણ આજથી શુભારંભ થયો છે. આ અંગે એક ભક્તની પ્રતિક્રિયા સાંભળીએ.
1: मेरा नाम मनीषा राजपूत है. मैं यहाँ सोमनाथ के मंदिर में आई हूँ. यहाँ पे हमारे सम्माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी द्वारा चलाया गया ये जो स्वाभिमान पर्व है, इसमें 51 आहुतियों द्वारा आपको महामृत्युंजय जाप का जो हवन करने को मिलेगा, इसमें आपको बहुत शांति मिलेगी अंदर ही अंदर और आपको बहुत अच्छा लगेगा. तो आप सभी आए और यहाँ पे आप सभी महामृत्युंजय जाप यज्ञ का एक बार अनुभव जरूर करें.
0: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મહેસાણાના વડનગરમાં ડમરૂ યાત્રાનો પ્રારંભ કરાવ્યો. 108 કલાકારોના ડમરૂ નાચ સાથે શર્મિષ્ઠા તળાવથી હાટકેશ્વર મંદિર સુધી યોજાયેલી યાત્રાથી વડનગર ગુંજી ઉઠ્યું. શ્રી સંઘવીએ હેરિટેજ ઓટો રિક્ષા સેવાનો પ્રારંભ કરાવી તેમાં સવારી કરી. તો દેવભૂમિ દ્વારકાના જ્યોતિર્લિંગ પવિત્ર નાગેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તોનું ગોળાપુર ઉમટતા પરિસર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું. છોટાઉદેપુરમાં બોડેલી તાલુકામાં આવેલા જંડ હનુમાન મંદિરમાં સવારથી ભક્તો દર્શનાર્થે આવી રહ્યા છે. એક માન્યતા મુજબ પથ્થરની એક જ શિલામાંથી સ્વયંભૂ પ્રગટ થયેલા અંદાજિત 18 ફૂટ ઊંચી હનુમાનજીની પ્રતિમા આ મંદિરનું મુખ્ય આકર્ષણ છે. છોટી કાશીથી પ્રખ્યાત જામનગરમાં ઐતિહાસિક બીડભંજન મહાદેવ અને કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરને ભવ્ય શણગાર કરાયો છે. સુરેન્દ્રનગરમાં સ્વાતંત્ર પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી અંતર્ગત આજે ચોટીલા ખાતે સમગ્ર કાર્યક્રમનું રિહર્સલ યોજવામાં આવ્યું, જેમાં જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં પોલીસ પરેડ અને અન્ય કાર્યક્રમનું બારીકાઈથી નિરીક્ષણ કરાયું. આ પ્રસંગે વિવિધ મનમોહક સાંસ્કૃતિક કૃતિ પણ રજૂ કરવામાં આવી હતી. કચ્છ જિલ્લાના મુંદ્રા અને સાબરકાંઠાના ખેડબ્રહ્મા ખાતે પણ સ્વાતંત્ર્ય દિનની ઉજવણીનું રિહર્સલ યોજાયું હતું. સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલ ખાતે પ્રથમ વખત ઘૂંટણના સાંધા બદલવાની જટિલ સર્જરી સફળતાપૂર્વક પાર પાડવામાં આવી છે. મધ્યપ્રદેશના વતની 75 વર્ષીય રામ નરેશસિંહ ઘૂંટણના દુખાવાને કારણે અનેક જગ્યાએ તબીબી સલાહ મેળવવા છતાં ઉંમરના જોખમને કારણે સર્જરી ટાળવાની કે નિષ્ફળતાની શક્યતાઓ દર્શાવાઈ હતી. આ દરમિયાન સુરેન્દ્રનગરની આ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગની ટીમે દર્દીની ગંભીર સ્થિતિને પ્રાથમિકતા આપી અત્યાધુનિક ઓપરેશન થિયેટરમાં જટિલ સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી. ખાનગી ક્ષેત્રમાં હજારો લાખો રૂપિયાના ખર્ચે થતી આ સર્જરી દર્દીને સંપૂર્ણપણે વિનામૂલ્યે પૂરી પાડવામાં આવી હતી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7 વાગે 10 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

નમસ્કાર. હવે આપ સુરત જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો, જેના લેખિકા છે લોપા દરબાર. આજના સમયમાં બાળકોના જન્મદિવસ એટલે કે કેક, પાર્ટી અને ચોકલેટની ઉજવણી સામાન્ય બની ગઈ છે. પરંતુ સુરત પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વરાછા સ્થિત બે શાળાઓએ જન્મદિવસની ઉજવણીને દેશ સેવાના સંસ્કારમાં ફેરવી દીધી છે. અહીં વિદ્યાર્થીઓ પોતાના જન્મદિવસે ચોકલેટ વહેંચવાને બદલે તે ખર્ચમાંથી બચાવેલી રકમ શહીદાંજલિ બોક્સમાં જમા કરે છે અને વર્ષ દરમિયાન એકત્ર થયેલી આ રકમ કારગિલ વિજય દિવસે શહીદ જવાનોના પરિવારોને અર્પણ કરવામાં આવે છે. વર્ષ 2017માં માત્ર 5,000 રૂપિયાના દાનથી શરૂ થયેલી આ પહેલ આજે અંદાજે 10 લાખના યોગદાન સુધી પહોંચી છે, જે દેશભક્તિ, સંવેદના અને સેવાભાવના સંસ્કારોનું જીવંત ઉદાહરણ બની છે. કારગિલ વિજય દિવસની ઉજવણી સામાન્ય રીતે શ્રદ્ધાંજલિ અને દેશભક્તિના કાર્યક્રમ સુધી મર્યાદિત રહેતી હોય છે, પરંતુ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વરાછાની બે શાળા અનોખી પરંપરા નિભાવી રહી છે. શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી ઈશ્વર પેટલીકર કન્યા પ્રાથમિક શાળા ક્રમાંક 16 અને શ્રી મહારાણા પ્રતાપ કુમાર પ્રાથમિક શાળા ક્રમાંક 272માં ગત 9 વર્ષથી આ અનોખી પરંપરા નિભાવવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓ પોતાના જન્મદિવસે ચોકલેટ લાવવાને બદલે પોતાની બચત અથવા જન્મદિવસની ઉજવણી માટેના ખર્ચમાંથી યથાશક્તિ

0: રકમ શહીદાંજલિ બોક્સમાં અર્પણ કરે છે. વર્ષભર આ એકત્રિત થયેલી રકમ કારગીલ વિજય દિવસે જય જવાન નાગરિક સમિતિ મારફતે શહીદ જવાનોના પરિવાર સુધી પહોંચાડવામાં આવે છે. નશામુક્ત ભારતના સંકલ્પ સાથે જનજાગૃતિ અને યુવા સશક્તિકરણના ઉદ્દેશ સાથે વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય VNSGU નર્મદ સભાખંડ ખાતે માય ભારત પ્રેરિત વિકસિત ભારત માટે નશામુક્ત યુવા 2047 કાર્યક્રમ યોજાઈ ગયો. દેશભરમાં શરૂ થયેલા નશામુક્ત અભિયાન હેઠળ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા દેશની અમૃત પેઢી સમાન યુવા વર્ગને વિકસિત દેશના નિર્માણનો આધારસ્તંભ ગણાવી પ્રેરણાદાયી સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે વ્યસન મુક્ત અને સશક્ત યુવાધન જ દેશને વર્ષ 2047 સુધીમાં આત્મનિર્ભર અને વિકસિત ભારત બનાવવાનું સ્વપ્ન સાકાર કરશે. આ પ્રસંગે VNSGU કુલસચિવ RC ગઢવીએ કહ્યું હતું કે દેશનો યુવા વર્ગ કોઈપણ દેશની મૂલ્યવાન મૂડી સમાન છે. યુવાનો નશાની કુટેવથી દૂર રહી પોતાની ઉર્જા અને ક્ષમતાનો ઉપયોગ રાષ્ટ્ર નિર્માણના કાર્યોમાં કરે તે આજના સમયની માંગ છે. આગામી 100 અઠવાડિયા સુધી દેશભરમાં વિવિધ કાર્યક્રમ દ્વારા નશામુક્ત અભિયાન હેઠળ લોકજાગૃતિના પ્રયાસ કરાશે, જેમાં વિવિધ સરકારી ખાનગી સંસ્થાઓ તેમજ બિન સરકારી સંસ્થા NGO એક સાથે સામૂહિક પ્રયાસ થકી આ અભિયાનને સફળ બનાવશે. નારી વંદન ઉત્સવ 2026 અંતર્ગત બેટી બચાવો બેટી પઢાઓ દિવસની ઉજવણી નિમિત્તે 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ દ્વારા ઉમરા સુરત સિટીના દેવકીનંદન હિન્દી વિદ્યાલય પાંડેસરા વિસ્તાર ખાતે શાળાના આચાર્યના વડપણ હેઠળ જાગૃતિ કાર્યક્રમ યોજાઈ ગયો. બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનનો મુખ્ય હેતુ દીકરીઓના જન્મ, સુરક્ષા, શિક્ષણ અને સશક્તિકરણને પ્રોત્સાહન આપવાનો છે. આ કાર્યક્રમ દરમિયાન 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ દ્વારા ઘરેલુ હિંસા, છેડતી, શોષણ, સાયબર ગુનાઓ સહિતની કટોકટીની પરિસ્થિતિમાં ઉપલબ્ધ 24 કલાક સાથે 7 દિવસ નિઃશુલ્ક ઇમરજન્સી પ્રતિસાદ, કાઉન્સેલિંગ, પોલીસ, કાનૂની અને અન્ય જરૂરી સહાય સેવા અંગે વિદ્યાર્થીઓને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. અંગદાન જનજાગૃતિ અભિયાનને વધુ વેગવંતુ બનાવવાના ઉદ્દેશથી અને અંગદાન દિવસ નિમિત્તે સિવિલ હોસ્પિટલ ખાતે અંગદાન મહાદાન અભિયાનના પ્રણેતા શ્રી દિલીપભાઈ દેશમુખના અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ધારાસભ્ય સંગીતા પાટીલની ઉપસ્થિતિમાં સફાઈકર્મીઓ, નર્સિંગ અને સુરક્ષાકર્મીઓને અંગદાન મહાદાન અંકિત છત્રીઓનું વિતરણ કરાયું હતું. હમણાં જ આપ સુરત જિલ્લાનો સમાચારપત્ર સાંભળી રહ્યા હતા, જેના લેખિકા હતા લોપા દરબાર. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: આ છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર. બપોરના 2:40 થઈ રહી છે. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. આરંભે સાંભળીએ સુરેશ વાડકરને.

જયદીપ સ્વાદિયા અને દીપાલી સોમૈયાના સ્વરમાં ગુજરાતી ગીત આપ સાંભળી રહ્યા હતા. ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, અત્યારે બપોરના 3 થયા છે. અમારી આજની પ્રથમ સભા અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું આજ મીટર્સ પર સાંજે 5 વાગે અમારી બીજી સભાના આરંભે. ત્યાં સુધી આપની રજા લઈએ. સાંભળતા રહેશો અમારું DTHનું પ્રસારણ. નમસ્કાર.

0: The attack in last November was officially attributed to AQIS. Former Deputy Chief Minister of Punjab and President of Shiromani Akali Dal, Sukhbir Singh Badal, has reportedly been attacked near a Gurdwara in Nandher Sahib in Maharashtra today. This is the second attack on Sukhbir Singh Badal in the last 2 years. Sensex has registered gain of 114 points to settle at 78,080 points and Nifty declined 40 points to 24,396 today. In the broader market on the National Stock Exchange, the mid-cap 100 index gained over 0.1%. And that is the end of this news bulletin.
1: Akashvani Bhuj પ્રસ્તુત છે મુખ્ય સમાચાર. સંસદના બને ગૃહની કામગીરી અનિશ્ચિત કાળ સુધી સ્થગિત કરાઈ. ખાણ અને ખનિજ સુધારા બિલને રાજ્યસભાએ મંજૂરી આપી. ચોમાસુ સત્રમાં સંસદની કામગીરીને ખોરંભે પાડવાનો કેન્દ્રીય મંત્રી અનુપ્રિયા પટેલે વિપક્ષ પર આરોપ લગાવ્યો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીમાં 115 કલાકારોને વર્ષ 2024 અને 2025 માટે સંગીત નાટક અકાદમી ફેલોશિપ અને પુરસ્કારો એનાયત કર્યા. ભૂકંપ બાદ રાહત અને પુનઃનિર્માણની કામગીરીને અસરકારક અને સક્ષમ બનાવવા માટે કોલંબિયામાં આર્થિક કટોકટી જાહેર. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત રાજ્યભરમાં તિરંગા યાત્રા યોજાઈ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સવારે તેમના નિવાસસ્થાને તિરંગો લહેરાવ્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગરમાં રાજ્યસ્તરીય બેન્કર સમિતિની 190મી બેઠક યોજાઈ. કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે રાજ્ય દિવ્યાંગ પારિતોષિક પસંદગી સમિતિની બેઠક યોજાઈ. ભગવાન શિવજીની આરાધનાના પાવન શ્રાવણ મહિનાનો આજથી પ્રારંભ થતાં જ રાજ્યભરના શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી, ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરના પરિસરમાં આગામી 11 સપ્ટેમ્બર સુધી યોજાનારા 51 કુંડીય મહામૃત્યુંજય મહાયજ્ઞનો આજથી શુભારંભ. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મહેસાણાના વડનગરમાં ડમરૂ યાત્રાનો પ્રારંભ કરાવ્યો. 15 ઓગસ્ટના સ્વતંત્રતા દિવસે કચ્છ જિલ્લા કક્ષાની ઉજવણી મુંદ્રા ખાતે યોજાશે, જેમાં રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી કાંતિભાઈ અમૃતિયાના હસ્તે ધ્વજવંદન કરાશે. આજે સવારે સમગ્ર કાર્યક્રમનું રિહર્સલ યોજાયું. કંડલા અને મુંદ્રા બંદરોથી માલ સામાનની હેરફેર માટેની સામખિયાળી ભચાઉ રેલ સેક્શન પર ફોર ટ્રેકની કામગીરી પૂર્ણ. અને રાજ્યમાં વરસાદની આગાહી વચ્ચે ઉત્તર ગુજરાતના ખેડ બ્રહ્મામાં સૌથી વધુ 83 મિલીમીટર વરસાદ નોંધાયો. હવે પછી આપ સાંજે 7:05 મિનિટે મુખ્ય સમાચાર સાંભળી શકશો.

0: પાછલા દ્રશ્યો માત્ર આંખોથી જોવાતા નથી, એ સીધા હૃદયમાં ઉતરી જાય છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી જ્યારે હાથમાં તિરંગો લઈને હજારો પગલા એક સાથે આગળ વધે, ત્યારે માત્ર યાત્રા નથી રહેતી, એ બની જાય છે રાષ્ટ્રભક્તિનો ચૈતન્યમય ઉત્સવ. તારીખ 17 ઓગસ્ટ સુધી દેશભરમાં યોજાઈ રહી છે તિરંગા યાત્રા.
1: હર ઘર તિરંગા, હર દિલ તિરંગા, હર મન તિરંગા, હર મકસદ તિરંગા, હર સપના તિરંગા, હર સંકલ્પ તિરંગા.
0: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તિરંગા યાત્રા આજે રાજ્યના ખૂણે ખૂણે રાષ્ટ્રીય સ્વાભિમાનનો ગુંજારવ કરી રહી છે. આવો પ્રત્યેક છત, ઘર, મહોલ્લા, શેરી, કસ્બા, નગર અને શહેરમાં ગૌરવભેર તિરંગો લહેરાવીને હર ઘર તિરંગા અને હર દિલ તિરંગાને એક અપ્રતિમ જન આંદોલન બનાવીએ.
2: હવે પછીનું ગીત માણીશું ફિલ્મ અમર અકબર એન્થનીનું. ગાયક છે કિશોર કુમાર અને અમિતાભ બચ્ચનના બોલ છે. સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલ અને શબ્દો આનંદ બક્ષીના.

0: કેટલા દ્રશ્યો માત્ર આંખોથી જોવાતા નથી, એ સીધા હૃદયમાં ઉતરી જાય છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી જ્યારે હાથમાં તિરંગો લઈને હજારો પગલા એક સાથે આગળ વધે, ત્યારે માત્ર યાત્રા નથી રહેતી, એ બની જાય છે રાષ્ટ્રભક્તિનો ચૈતન્યમય ઉત્સવ. તારીખ 17 ઓગસ્ટ સુધી દેશભરમાં યોજાઈ રહી છે તિરંગા યાત્રા.
1: હર ઘર તિરંગા, હર દિલ તિરંગા, હર મન તિરંગા, હર મકસદ તિરંગા, હર સપના તિરંગા, હર સંકલ્પ તિરંગા.
0: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તિરંગા યાત્રા આજે રાજ્યના ખૂણે ખૂણે રાષ્ટ્રીય સ્વાભિમાનનો ગુંજારવ કરી રહી છે. આવો પ્રત્યેક છત, ઘર, મહોલ્લા, શેરી, કસ્બા, નગર અને શહેરમાં ગૌરવભેર તિરંગો લહેરાવીને હર ઘર તિરંગા અને હર દિલ તિરંગાને એક અપ્રતિમ જન આંદોલન બનાવીએ.

ಯಕ ಚತುರ ನಾರ ಅಮ ಜೋಳಗನ ಜೇ.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો ગુલમોહર કાર્યક્રમ અંતર્ગત હિન્દી ફિલ્મ ગીતો. હવે અંતિમ પ્રસ્તુતિ સાંભળીશું ફિલ્મ અનોખી રાત. સ્વર આપ્યો છે મુકેશ અને સંગીત છે રોશનનું અને શબ્દ છે ઇન્દેવરના.

0: લોક સંગીત. સૌપ્રથમ લોક સંગીતના ભજનો અને લોકગીત સાંભળતા પહેલા એક સંદેશ.
1: કેટલા દ્રશ્યો માત્ર આંખોથી જોવાતા નથી, એ સીધા હૃદયમાં ઉતરી જાય છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી જ્યારે હાથમાં તિરંગો લઈને હજારો પગલા એક સાથે આગળ વધે, ત્યારે માત્ર યાત્રા નથી રહેતી, એ બની જાય છે રાષ્ટ્રભક્તિનો ચૈતન્યમય ઉત્સવ. તારીખ 17 ઓગસ્ટ સુધી દેશભરમાં યોજાઈ રહી છે તિરંગા યાત્રા.
2: હર ઘર તિરંગા, હર દિલ તિરંગા, હર મન તિરંગા, હર મકસદ તિરંગા, હર સપના તિરંગા, હર સંકલ્પ તિરંગા.
1: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તિરંગા યાત્રા આજે રાજ્યના ખૂણે ખૂણે રાષ્ટ્રીય સ્વાભિમાનનો ગુંજારવ કરી રહી છે. આવો પ્રત્યેક છત, ઘર, મહોલ્લા, શેરી, કસ્બા, નગર અને શહેરમાં ગૌરવભેર તિરંગો લહેરાવીને હર ઘર તિરંગા અને હર દિલ તિરંગાને એક અપ્રતિમ જન આંદોલન બનાવીએ.
0: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ લોક સંગીત. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. સૌપ્રથમ સાંભળીશું પ્રાચીન ભજન પ્રવીણ કુમાર એમ સોલંકીના સ્વરમાં અને રચયિતા છે ડુંગરપુરી.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા લોકસંગીત. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. પ્રસ્તુત છે એક ગુજરાતી ગીત.

શ્રોતા મિત્રો, આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. પ્રસ્તુત છે બરાબર 6:15 સિંધીમાં સમાચાર.

આકાશવાણી ભુજ સમાચાર, પરેશ મારું વાંચે છે. નમસ્કાર. મુંદ્રા ખાતે ગુજરાત ઘેટા અને ઊન વિકાસ નિગમના મેદાનમાં યોજાનારા 80મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવા માટે આજે ગ્રાઉન્ડ રિહર્સલ યોજાયું હતું. આ રિહર્સલ કાર્યક્રમમાં કલેક્ટર અનિલ રાણાવસિયાએ ધ્વજવંદન કરી તિરંગાને સલામી આપી હતી અને મિનિટ ટુ મિનિટ પ્રોટોકોલ મુજબ પરેડનું નિરીક્ષણ કર્યું હતું. વિવિધ શાળાના બાળકો દ્વારા પ્રસ્તુત સાંસ્કૃતિક કાર્યક્રમોથી રિહર્સલ દરમિયાન જ દેશભક્તિનો માહોલ છવાયો.

હતો. કલેક્ટરે પ્રોટોકોલ મુજબ તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહીને ધ્વજવંદન કરશે. આ રિહર્સલ વેળાએ જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, પોલીસ અધિક્ષક વિકાસ સુંડા, નિવાસી અધિક કલેક્ટર પાર્થ કોટડિયા સહિતના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ વિભાગની પ્લાટૂનો ઉપસ્થિત રહી હતી. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નાગરિકોને આ ઉજવણીમાં ઉત્સાહભેર જોડાવા અનુરોધ કરાયો છે. કચ્છમાં ચોમાસું બેસી ગયાના એક માસથી વધુ સમય વીત્યા છતાં મેઘરાજાની કૃપા નબળી રહી છે. જિલ્લામાં અત્યાર સુધી સરેરાશ 244 મિલીમીટર સામે માત્ર 125 મિલીમીટર એટલે કે 30% જ વરસાદ વરસ્યો છે, જે સામાન્ય કરતાં 45% ઓછો છે. વરસાદની ઘટની દ્રષ્ટિએ કચ્છ રાજ્યમાં ચોથા ક્રમે છે. રાપર સિવાયના તમામ તાલુકાઓમાં 50%થી ઓછો વરસાદ પડ્યો છે, જે પૈકી અબડાસામાં સૌથી ઓછો 10%, તેમજ મુંદ્રા, લખપત, અંજાર અને માંડવીમાં 25%થી પણ ઓછો વરસાદ નોંધાતા સ્થિતિ ચિંતાજનક બની છે. વાતાવરણમાં ભેજનું ઓછું પ્રમાણ, સૂકા પવનો અને સિસ્ટમ નબળી પડવા જેવા વિપરીત પરિબળો મેઘમહેરમાં અવરોધરૂપ બન્યા છે. રાજ્યમાં મત્સ્યોદ્યોગ ક્ષેત્રે અગ્રેસર ગણાતા કચ્છના જખૌ બંદર પર આગામી 15 ઓગસ્ટથી માછીમારીની નવી સિઝન શરૂ થઈ રહી છે. સિઝન પૂર્વે જામનગર, પોરબંદર, વેરાવળ સહિતના પંથકમાંથી મોટી સંખ્યામાં માછીમારો અને બોટ માલિકો અહીં આવી પહોંચ્યા છે. જમીન પર લાંગરેલી બોટોને ફરીથી દરિયામાં ઉતારવા માટે મહાકાય ક્રેનનો સહારો લેવાઈ રહ્યો છે, જેનાથી બંદર પર ભારે ધમધમાટ છે. સ્થાનિક માછીમારોના જણાવ્યા મુજબ સિઝન જામતાની સાથે જ અહીં 20,000 થી 22,000 જેટલી વસ્તી ઉમટશે અને બંદર માછીમાર અને શ્રમિકોના વિશાળ મેળાવડામાં ફેરવાઈ જશે. અબડાસાના મુખ્ય મથક નલિયા ખાતે ભવ્ય તિરંગા યાત્રા નીકળી હતી. તાલુકા પંચાયત કચેરીથી શરૂ થયેલી આ યાત્રા મુખ્ય બજારોમાંથી પસાર થઈ રામ મંદિર ખાતે સંપન્ન થઈ હતી. ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાની આગેવાનીમાં યોજાયેલી આ યાત્રામાં પદાધિકારીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો અને પોલીસ જવાનો જોડાયા હતા. મહાત્મા ગાંધી અને ભગતસિંહની વેશભૂષા ધારણ કરેલા બાળકો અને મોટી સંખ્યામાં નાગરિકોની ઉપસ્થિતિથી દેશપ્રેમની ભાવના છવાઈ હતી. અબડાસાના કોઠારા ખાતે વસતા હરિયાણાવાસીઓ દ્વારા આગામી 15 ઓગસ્ટે સ્વતંત્ર પર્વ અને પરંપરાગત હરિયાણી ત્રીજની સંયુક્ત ઉજવણી કરાશે. કોઠારા વિકાસ પરિષદ ટ્રસ્ટના નેજા હેઠળ જાટ સમાજવાડી ખાતે ધ્વજવંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. વર્ષ 2021થી આ ઉજવણીની પરંપરા અહીં શરૂ થઈ છે, જેમાં નીલા પહેરવેશ સાથે ઝૂલા ઝૂલાવી સારા વરસાદ માટે પ્રાર્થના કરાય છે. ભગવાન શંકરની આરાધનાના પવિત્ર શ્રાવણ માસનો આજથી પ્રારંભ થયો છે. કચ્છમાં પૂર્વના કંથકોટથી લઈને પશ્ચિમના કોટેશ્વર સુધીના નાના મોટા શિવાલયો શિવપૂજા અને આરાધનાથી ગુંજી ઉઠ્યા છે. ભુજ નજીક આવેલા સુરલભીટના રમણીય સ્થળે વહેલી સવારથી જ ભાવિકો દર્શને ઉમટ્યા હતા. શ્રાવણ માસ એટલે પર્વો અને મેળાઓનો મહિનો છે. કચ્છમાં અનેક સ્થળોએ મેળા ભરાય છે. આ માસમાં અનેક રાષ્ટ્રીય, સામાજિક અને ધાર્મિક પ્રસંગોનો અદ્ભુત સમન્વય જોવા મળે છે, જેને લઈને આખા મહિના દરમિયાન શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ અને ભક્તિસભર માહોલ જોવા મળી રહ્યો છે. કચ્છમાં છેલ્લા 10 દિવસથી વરસાદે વિરામ લીધો છે અને આગામી દિવસોમાં પણ સાર્વત્રિક વરસાદની શક્યતા ઓછી હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ઉકળાટનો અનુભવ લોકો કરી રહ્યા છે. રાજ્યના અન્ય ભાગોમાં વરસાદ વરસી રહ્યો છે, પરંતુ કચ્છમાં હાલ કોઈ સક્રિય સિસ્ટમ ન હોવાના કારણે વરસાદની આશા ધૂંધળી બની છે. ભુજ શહેર બી ડિવિઝન પોલીસે ટેકનોલોજીનો ઉપયોગ કરી CEIR પોર્ટલના માધ્યમથી ₹1.15 લાખની કિંમતના ગુમ થયેલા 5 મોબાઇલ ફોન શોધી કાઢ્યા છે. પોલીસ અધિક્ષક વિકાસ સુંડા અને PIAS હેરમાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સની ટીમે ટેકનિકલ તપાસ હાથ ધરી આ ફોન ટ્રેસ કર્યા હતા. કચ્છ યુનિવર્સિટીમાં KCG સંચાલિત સ્વામી વિવેકાનંદ IAS સ્ટડી સેન્ટર દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કુલસચિવ ડોક્ટર અનિલ ગોર અને મુખ્ય વક્તા રાજેશ મિશ્રાએ વિદ્યાર્થીઓને અભ્યાસનું આયોજન, સમય સંચાલન અને સફળતાની વ્યૂહરચના વિશે માર્ગદર્શન પૂરું પાડી પ્રશ્નોના ઉત્તર આપ્યા હતા. કોર્સ કોઓર્ડિનેટર નીતિનભાઈના જણાવ્યા અનુસાર સ્ટડી સેન્ટરમાં પ્રવેશ માટે આગામી 17 ઓગસ્ટ સુધી ઓનલાઈન પ્રક્રિયા ચાલુ રહેશે, જેનો વિદ્યાર્થીઓ લાભ લઈ શકે છે. અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.

નમસ્કાર યુવા મિત્રો, આપ સાંભળી રહ્યા છો યુવવાણી આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. નમસ્કાર, હું છું તમારી સાથી વૃંદા સોની. આજે આપણે લઈને આવ્યા છે એક વિશેષ કાર્યક્રમ, આઝાદ ભારત અટલ ભારત. પરમ દિવસે 15 ઓગસ્ટ એટલે કે આપણો સ્વતંત્ર દિવસ છે અને 16 ઓગસ્ટ ભારત રત્ન અટલ બિહારી વાજપેયીજીની પુણ્યતિથિ. આ બંને પ્રસંગોને આજે એક સાથે યાદ કરીશું. સાથે હશે દેશભક્તિના ગીતો. તો ચલો આઝાદીના આ ઉત્સવની શરૂઆત કરીએ એક મસ્ત મજાના ગીતથી. ફિલ્મનું નામ છે ફના, ગીતનું નામ છે દેશ રંગી.

અલગ. અને આ એકતા જ આપણી આઝાદીની સૌથી મોટી તાકાત છે. મિત્રો, 15 ઓગસ્ટ 1947 એ દિવસે જ્યારે 200 વર્ષની ગુલામી પછી ભારતમાં આઝાદીનો સૂરજ ઉગ્યો. આ વર્ષે આપણે આઝાદીના 79 વર્ષ પૂર્ણ કરીને 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યા છે. પણ મિત્રો, આ આઝાદી મફતમાં નથી મળી. ગાંધીજીની અહિંસા હોય, સરદાર પટેલની એકતા હોય, કે પછી ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુનું બલિદાન હોય, કે સુભાષચંદ્ર બોઝની આઝાદ હિંદ ફોજ, લાખો દેશભક્તોએ પોતાનું સર્વસ્વ અર્પણ કર્યું ત્યારે આ સૂરજ ઉગ્યો છે. અને યાદ રાખજો, એ ક્રાંતિકારીઓમાંથી ઘણા બધા ક્રાંતિકારીઓની ઉંમર 20 થી 30 વર્ષની વચ્ચે હતી. ભગતસિંહ માટે તો 23 વર્ષની ઉંમરે જ હસતા હસતા ફાંસી પર ચડી ગયા. એટલે એ આઝાદી યુવાઓની દેન છે. મિત્રો, આ તમામ વીરોને શ્રદ્ધાંજલિ આપતા સાંભળીએ એક અમર ગીત લતા મંગેશકરના અવાજમાં, એ મેરે વતન કે લોગો.

ए मेरे वतन के लोगों, कहेवाय छे કે જ્યારે લતાજી આ ગીત પહેલી વાર ગાયું હતું ને, ત્યારે પંડિત નહેરુની આંખો પણ ભીની થઈ ગઈ હતી. મિત્રો, આજે 13 ઓગસ્ટ છે, એટલે કે વર્લ્ડ ઓર્ગન ડોનેશન ડે પણ છે. આઝાદીના આ મહિનામાં એક નવા પ્રકારના દાનની વાત કરીએ, એટલે કે અંગદાન. એક વ્યક્તિ અંગદાન કરીને 8 જેટલા લોકોનું જીવન બચાવી શકે છે. કિડની, લીવર, હૃદય, આંખો, આ દાનથી કેટલાય પરિવારોમાં ફરી ખુશી આવી શકે છે. તો યુવાનો માટેની 3 વાત. પહેલી, અંગદાન વિશે સાચી માહિતી મેળવ. બીજી, જો ઈચ્છા હોય તો ઓર્ગન ડોનર તરીકે રજીસ્ટ્રેશન કરાવી શકાય છે. આ નિર્ણય પરિવાર સાથે ચર્ચા કરીને લેવો. અને ત્રીજી, આ સંદેશ બીજી વ્યક્તિ સુધી પહોંચાડજો. જાગૃતતા એ જ સાચું મોટું યોગદાન છે. યાદ રાખજો મિત્રો, જીવન આપવું એ સૌથી મોટું દાન છે. મિત્રો, આઝાદી મળવી એ એક વાત છે, પણ આઝાદ દેશને બનાવવો, આગળ લેવો, એ બીજા 100 વર્ષની તપસ્યા છે. અને એ તપસ્યા કરનાર નેતાઓમાં એક નામ સૌથી ઉપર આવે છે, અટલ બિહારી વાજપેયીજી. એમના વિશે વાત કરતા પહેલા નવા હિન્દુસ્તાનના નિર્માણનું આ એક ગીત છોડો કલ કી બાતે.

નવા હિન્દુસ્તાન બનાવવાની આ જ ભાવના સાથે અટલજીએ પોતાનું આખું જીવન દેશને સમર્પિત કર્યું હતું. 25 ડિસેમ્બર 1924 રોજ ગ્વાલિયરમાં જન્મેલા અટલ બિહારી વાજપેયી એક કવિ, એક વક્તા અને એક રાજનેતા, ત્રણ રૂપ પણ આત્મા એક, ભારત માતાની સેવા. એમની વાણીમાં એવી શક્તિ હતી કે વિરોધીઓ પણ મંત્રમુગ્ધ થઈ જતા હતા. એમના ભાષણ આજે પણ યુવાનો યુટ્યુબ પર શોધીને સાંભળે છે. તેઓ 3 વાર ભારતના પ્રધાનમંત્રી બન્યા. એમના નેતૃત્વમાં 1998 પોખરણમાં પરમાણુ પરીક્ષણ થયું અને ભારતે દુનિયાને પોતાની તાકાત બતાવી. 1999 કારગિલનો વિજય પણ એમના જ નેતૃત્વમાં થયો. ગોલ્ડન ક્વોડ્રિલેટર, દેશના 4 ખૂણાને જોડતી હાઈવેઝ અને સર્વ શિક્ષા અભિયાન, ઘર ઘર શિક્ષા, આ બધા જ એમના સપ. 2015 એમણે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા અને 16 ઓગસ્ટ 2018 રોજ આ મહાન આત્માએ વિદા લીધી. પણ મિત્રો, અટલજીની કવિતાઓ આજે પણ શીખવે છે. હું તમને એમાંથી જ એક કવિતા સંભળાવવા માંગીશ. ક્યા હાર મેં ક્યા જીત મેં, કિંચિત નહીં ભયભીત મેં, કર્તવ્ય પથ પર જો ભી મિલા, યહ ભી સહી વો ભી સહી, વરદાન નહીં માંગુંગા, હો કુછ પર હાર નહીં માનુંગા. જીવનમાં ગમે તેવી હાર આવે, હાર માનવી નહીં, એટલે જ તો તેઓ અટલ હતા. મિત્રો, આજના વિશેષ કાર્યક્રમમાંથી આપણે 3 શીખ લઈએ. પહેલી, સ્વતંત્રતા સેનાનીઓ પાસેથી આઝાદી મફતમાં નથી મળતી, એને જાળવવી એ આપણી જવાબદારી છે. બીજી, અટલજી પાસેથી વિરોધી સાથે પણ સન્માનથી વાત કરવી, વિચાર અલગ હોય પણ દેશ એ પહેલા, એ જ સાચી રાજનીતિ, એ જ સાચું જીવન. અને ત્રીજી, બંને પાસેથી શબ્દોમાં તાકાત છે, ભાષણ હોય કે કવિતા, પોતાની વાત પ્રેમ અને સ્પષ્ટતાથી કહેવી, એ પણ એક દેશની જ સેવા છે.

મિત્રો, આઝાદીના 79 વર્ષ અને અટલજીના સપના બંને આપણને યાદ અપાવે છે કે ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાની જવાબદારી આપણા ખભા પર છે. આજનો આ વિશેષ યુવવાણી કાર્યક્રમ અહીં પૂરો થાય છે. વિદા લેતા પહેલા દેશ માટેના પ્રેમથી ભરેલું આ ગીત ફિલ્મ પરદેશનું, આઈ લવ માય ઇન્ડિયા.

જય હિન્દ. આપ સાંભળી રહ્યા હતા યુવાવાણી કાર્યક્રમ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. જય હિન્દ. આપ સાંભળી રહ્યા હતા યુવાવાણી કાર્યક્રમ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા યુવાણી કાર્યક્રમ, જેના વક્તા હતા વૃંદા સોની. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આકાશવાણી ભુજ પ્રસ્તુત છે મુખ્ય સમાચાર. સંસદના બંને ગૃહોની કામગીરી અનિશ્ચિત કાળ સુધી સ્થગિત કરાઈ. ખાણ અને ખનિજ વિકાસ અને નિયમન સુધારા બિલને રાજ્યસભાએ મંજૂરી આપી. ચોમાસું સત્રમાં સંસદની કામગીરીને ખોરંભે પાડવાનો કેન્દ્રીય મંત્રી અનુપ્રિયા પટેલે વિપક્ષ પર આરોપ લગાવ્યો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીમાં 115 કલાકારોને વર્ષ 2024 અને 2025 માટે સંગીત નાટક અકાદમી ફેલોશિપ અને પુરસ્કારો એનાયત કર્યા. ભૂકંપ બાદ રાહત અને પુનઃનિર્માણની કામગીરીને અસરકારક અને સક્ષમ બનાવવા માટે કોલંબિયામાં

આર્થિક કટોકટી જાહેર. મુંદ્રા ખાતે યોજાનારા 80મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી માટે ગ્રાઉન્ડ રિહર્સલ યોજાયું. શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. કચ્છમાં ચોમાસું બેસી ગયાને એક માસ વીતવા છતાં માત્ર 30% જ વરસાદ વરસ્યો. સામાન્ય કરતાં 45% ઓછો વરસાદ નોંધાતા ખેડૂતોમાં ચિંતા. જખૌ બંદર ખાતે આગામી 15 ઓગસ્ટથી માછીમારીની નવી સિઝન શરૂ થશે. બોટોને દરિયામાં ઉતારવા માટે મહાકાય ક્રેનનો લેવાઈ રહ્યો છે સહારો. અબડાસાના મુખ્ય મથક નલિયા ખાતે ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાની આગેવાનીમાં ભવ્ય તિરંગા યાત્રા નીકળી. અબડાસાના કોઠારા ખાતે હરિયાણાવાસીઓ દ્વારા આગામી 15 ઓગસ્ટે સ્વાતંત્ર્ય પર્વ અને હરિયાણી ત્રીજની કરાશે સંયુક્ત ઉજવણી. ભગવાન શંકરની આરાધનાના પવિત્ર શ્રાવણ માસનો આજથી પ્રારંભ. પૂર્વના કંથકોટથી પશ્ચિમના કોટેશ્વર સુધીના શિવાલયો શિવમય બન્યા. કચ્છ યુનિવર્સિટીના સ્વામી વિવેકાનંદ IAS સ્ટડી સેન્ટર દ્વારા વિદ્યાર્થીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો. મુખ્ય સમાચાર પૂરા થયા.

0: કેટલા દ્રશ્યો માત્ર આંખોથી જોવાતા નથી, એ સીધા હૃદયમાં ઉતરી જાય છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી જ્યારે હાથમાં તિરંગો લઈને હજારો પગલા એક સાથે આગળ વધે, ત્યારે માત્ર યાત્રા નથી રહેતી, એ બની જાય છે રાષ્ટ્રભક્તિનો ચૈતન્યમય ઉત્સવ. તારીખ 17 ઓગસ્ટ સુધી દેશભરમાં યોજાઈ રહી છે તિરંગા યાત્રા.
1: હર ઘર તિરંગા, હર દિલ તિરંગા, હર મન તિરંગા, હર મકસદ તિરંગા, હર સપના તિરંગા, હર સંકલ્પ તિરંગા.
0: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તિરંગા યાત્રા આજે રાજ્યના ખૂણે ખૂણે રાષ્ટ્રીય સ્વાભિમાનનો ગુંજારવ કરી રહી છે. આવો પ્રત્યેક છત, ઘર, મહોલ્લા, શેરી, કસ્બા, નગર અને શહેરમાં ગૌરવભેર તિરંગો લહેરાવીને હર ઘર તિરંગા અને હર દિલ તિરંગાને એક અપ્રતિમ જન આંદોલન બનાવીએ.
2: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા હિન્દી બિન ફિલ્મ ગીત. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 7:10 સાંભળીશું સમાચાર, પણ તે પહેલા એક સંદેશ.

0: કેટલા દ્રશ્યો
1: સાંભળો, શું તમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
2: ભારત સરકાર કા લક્ષ્ય સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
1: આ યોજના થી તમારું ઘર સાચા અર્થમાં સૂર્યઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો. એટલું જ નહીં, જો જરૂરિયાત કરતા વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડ માં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો. તો પછી રાશ એની જુઓ છો? આજે જ રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.
3: હર ઘર

0: અહીં અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યના શ્રમિક પરિવારોને હવે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં અમર્યાદિત ખર્ચે સારવાર મળશે. સમગ્ર રાજ્યમાં ચાલુ વર્ષે 1 લાખથી વધુ યુવાનોને કૌશલ્યલક્ષી તાલીમ અપાશે. ભક્તિ, ભોજન અને ભજનના ત્રિવેણી સંગમ સાથે આજથી પવિત્ર શ્રાવણ મહિનાનો પ્રારંભ. શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજ્યા. રાજ્યના 7 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી અને અમદાવાદમાં ફીબા અંડર 18 એશિયા પુરુષ બાસ્કેટબોલ કપ 2026નો આજથી શુભારંભ. સમાચાર વિગતવાર. રાજ્યના શ્રમિક પરિવારોને હવે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં અમર્યાદિત ખર્ચે સારવાર મળશે. ઈએસઆઈસી હેઠળ નોંધાયેલા વીમાધારક શ્રમિકો તથા તેમના આશ્રિત લાભાર્થીઓને અત્યાધુનિક સારવાર ઉપલબ્ધ કરાવવા શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજી બાવળીયાની ઉપસ્થિતિમાં આજે 6 અગ્રણી આરોગ્ય સંસ્થાઓ સાથે સમજૂતી કરાર કરાયા છે. ગાંધીનગર ખાતે યોજાયેલા આ MOU વિનિમય બાદ શ્રી બાવળીયાએ જણાવ્યું કે આ પહેલ લાખો શ્રમિક પરિવારો માટે મજબૂત આરોગ્ય સુરક્ષા કવચ તેમજ મોટી આર્થિક રાહતનું માધ્યમ બનશે. અત્યાર સુધીમાં વિવિધ 32 આરોગ્ય સંસ્થાઓ સાથે MOU સંપન્ન કરાયા છે, જ્યારે વધુ 45 સંસ્થા સાથે MOUની પ્રક્રિયા કાર્યરત છે. સમગ્ર રાજ્યમાં ચાલુ વર્ષે 1 લાખથી વધુ યુવાનોને કૌશલ્યલક્ષી તાલીમ અપાશે. તાજેતરમાં શરૂ કરાયેલા નમો ગુજરાત કૌશલ્ય અને રોજગાર મિશનના મુખ્ય ભાગ સમાન ગુજરાત અદ્યતન કૌશલ્ય સંસ્થા હેઠળ યુવાનોને ઉદ્યોગલક્ષી તાલીમ આપવાના મિશનમાં જોડવા માટે અનેક ઔદ્યોગિક એકમો અને શૈક્ષણિક સંસ્થાઓએ રસ દાખવ્યો છે. આ મહત્વાકાંક્ષી કાર્યક્રમમાં ભાગ લેવા માટે 250થી વધુ ઉદ્યોગો અને શૈક્ષણિક સંસ્થાઓએ પ્રસ્તાવો રજૂ કર્યા છે. આ સંસ્થાઓમાં LNT, આર્સેલિમિત્તલ ગ્રુપ, ઇન્ટરનેશનલ ઓટોમોબાઈલ સેન્ટર ઓફ એક્સલન્સ, મારુતિ સુઝુકી, ટાટા, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્કિલ્સ અને ગણપત યુનિવર્સિટી વગેરેનો સમાવેશ થાય છે. તાલીમ પ્રદાતાઓને તાલીમાર્થીઓની નોંધણી, પ્રમાણપત્ર અને નોકરીના પરિણામના આધારે ચૂકવણી કરાશે. આ ઉપરાંત સફળતાપૂર્વક પ્રમાણપત્ર મેળવ્યા બાદ તાલીમાર્થીઓને દર 120 કલાકની તાલીમ માટે 500 રૂપિયાની સીધી નાણાકીય સહાય ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર મારફતે તેમના આધાર લિંક બેંક ખાતામાં મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના બોપલ DPS રોડ ખાતે નવી મલ્ટી સ્પેશિયાલિટી કિમ્સ હોસ્પિટલનો શુભારંભ કર્યો. હોસ્પિટલના અગ્રણી તબીબ ડોક્ટર ગિરિરાજસિંહ વાળાએ જણાવ્યું કે આધુનિક મેડિકલ સુવિધાઓ અને અનુભવી નિષ્ણાત તબીબોની ટીમ સાથે આ હોસ્પિટલ વિશ્વસ્તરીય આરોગ્ય સેવાઓના નવા માપદંડ સ્થાપિત કરશે.
1: અમારી આ કિમ્સ હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ હેઠળ કિડની, પથરી, પોસ્ટેટ, એપેન્ડિક્સ, સારંગાઠ અને અન્યના ઓપરેશનો થાય છે. અને આ જ હોસ્પિટલમાં અમે ભવિષ્યમાં કેન્સર ડિપાર્ટમેન્ટ અને ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટ પણ આયુષ્માન કાર્ડ હેઠળ આવરી લેવાનું છે. અમારી આ હોસ્પિટલમાં કેશલેસની પણ સુવિધાઓ છે. અમારી આ હોસ્પિટલમાં 80 બેડ સિવાય 21 બેડ આઈસીયુ પ્લસ ટોટલ 100 બેડની હોસ્પિટલ તૈયાર થઈ રહી છે, જેમાં અમે દર્દીઓને સેવા આપવા જઈ રહ્યા છીએ.
0: ભક્તિ, ભોજન અને ભજનના ત્રિવેણી સંગમ સાથે પવિત્ર શ્રાવણ મહિનાનો આજથી પ્રારંભ થયો. રાજ્યભરના શિવાલયો આજે હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે પણ 51 કુંડીય મહામૃત્યુંજય મહાયજ્ઞનો આજથી શુભારંભ થયો. સાંભળીએ એક અહેવાલ.
2: શ્રાવણ માસના પ્રથમ દિવસે આજે વહેલી સવારે 6 વાગે દેશના વિવિધ વિસ્તારોમાંથી આવેલા મોટી સંખ્યામાં યાત્રિકો અને શિવ ભક્તો સોમનાથ મહાદેવના દર્શન માટે ઉમટી પડ્યા હતા. શ્રાવણ માસની પ્રથમ આરતીમાં મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા. શ્રાવણ મહોત્સવ અંતર્ગત શ્રી સોમનાથ મંદિર પરિસરમાં શિવ ભક્તોના કલ્યાણ, વિશ્વ શાંતિ અને લોક મંગલની પ્રાર્થના સાથે 30 દિવસીય 51 કુંડી મહામૃત્યુંજય મહાયજ્ઞનો શાસ્ત્રપદ વિધિ વિધાન સાથે ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો. યજ્ઞમાં આહુતિ અર્પણ કરવા માટે દૈનિક 9 સ્લોટની વ્યવસ્થા, જેના માધ્યમથી દરરોજ મોટી સંખ્યામાં ભક્તો મહામૃત્યુંજય મંત્રના જાપ સાથે યજ્ઞમાં આહુતિ અર્પણ કરી શકશે. વરસાદી માહોલમાં યાત્રિકોને અગવડ ન પડે તે માટે મુખ્ય માર્ગો પર પેગોન્ડા ટેન્ટ લગાવવામાં આવ્યા. રાજેશ ભજગોતર, ગીર સોમનાથ, આકાશવાણી.
0: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મહેસાણાના વડનગરમાં શ્રાવણોત્સવ અને ડમરૂ યાત્રાનો પ્રારંભ કરાવ્યો. 108 કલાકારોના ડમરૂના નાદ સાથે શર્મિષ્ઠા તળાવથી હાટકેશ્વર મંદિર સુધી યોજાયેલી યાત્રાથી વડનગર ગુંજી ઉઠ્યું. શ્રી સંઘવીએ કહ્યું, વડનગરના આંગણે આ શ્રાવણોત્સવ ભક્તિ અને કલાના સંગમ દ્વારા વૈશ્વિક સ્તરે નવી ઓળખ પ્રસ્થાપિત કરી રહ્યો છે.
3: જયહાટકેશના નાદ સાથે વડનગરના નાગરિકો, મહિલા મંડળો અને શહેરીજનો સાથે મળીને દરરોજ સવારે પ્રભાત ફેરી મારફતે ભગવાન શિવજીના ચરણોમાં વંદન કરવા આખું શહેર જાણે કે ડમરૂ યાત્રામાં પરિવર્તન

0: પરિવર્તિત થયું હોય. આખો શ્રાવણ માસ વહેલી સવારથી શહેરમાં અલગ અલગ સ્થળથી આ ડમરુ યાત્રાનું શહેરીજનોએ આયોજન કર્યું છે.
1: દેવભૂમિ દ્વારકા સ્થિત જ્યોતિર્લિંગ નાગેશ્વર મહાદેવ મંદિરે પણ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું.

0: પટેલે પ્રતિક્રિયા આપી.
1: આજે મારા પ્રભારી જિલ્લા તાપી ની અંદર હર ઘર તિરંગા ખૂબ ભવ્ય રીતે હજારો ની સંખ્યામાં વિદ્યાર્થીઓ ભાઈઓ બહેનો આ તિરંગા યાત્રામાં જોડાયા. ખૂબ મોટી સંખ્યામાં જોડાઈને આપણા દેશ પ્રત્યેનો જે ભાવ છે, 140 કરોડ જનતા ધરાવતો આ દેશ આજે પણ એક છે, એકતાના આજે પણ દર્શન થાય છે.
0: અમરેલી શહેરમાં રાજ્યમંત્રી કૌશિક વેકરેના અધ્યક્ષસ્થાને, જ્યારે ખેડા જિલ્લાના નડિયાદ ખાતે પ્રભારી મંત્રી રમણ સોલંકી, મંત્રી સંજય મહેડા અને ધારાસભ્ય પંકજ દેસાઈની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રા યોજાઈ, જ્યારે સાબરકાંઠા જિલ્લામાં વિવિધ સંસ્થાઓ દ્વારા દેશભક્તિસભર પ્રવૃત્તિઓ હાથ ધરાઈ. આ ઉપરાંત ડાંગ, ભાવનગર અને કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં દેશભક્તિના માહોલમાં તિરંગા યાત્રા યોજાઈ. ગાંધીનગરમાં પત્રકારો માટે વિશેષ મીડિયા વર્કશોપનું આજે આયોજન કરાયું. આ વર્કશોપમાં પત્રકારો અને મીડિયા ક્ષેત્ર સાથે જોડાયેલા પ્રતિનિધિઓ માટે કૃત્રિમ બુદ્ધિમત્તા એટલે કે એઆઈના ઉપયોગ અંગે માર્ગદર્શન અપાયું. વર્કશોપમાં અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન એએમએના કારોબારી નિયામક ઉન્મેષ દીક્ષિતે મીડિયા અને ટેલિવિઝન ક્ષેત્રમાં એઆઈની ઉપયોગિતા અંગે માહિતી આપી.
2: કન્ટેન્ટ ક્રિએટ કરશે પણ કોન્ટેક્સ્ટ ક્રિએટ કરવામાં હ્યુમન્સની જરૂર પડશે. એઆઈ ઇન્ફોર્મેશન આપી શકશે પણ નોલેજ કઈ રીતે એને પ્રસ્તુત કરવું એ હ્યુમન્સ પાસે છે. સો જો એઆઈનો ઉપયોગ આપણે કરવાના છીએ તો આપણે પણ હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવો જોઈએ અને એનું ફેક્ટ ચેક થવું જોઈએ. એટલે આપણે જેટલું વધારે આર્ટિસ્ટિક ઇન્ટેલિજન્સ દ્વારા પ્રસ્તુત કરીશું એટલું એઆઈનું પ્રસ્તુતિકરણ વધારે અસરકારક થશે.
0: સુરત જિલ્લામાં 88 શિક્ષકોને પૂર્ણ પગારના આદેશ અપાયા. સરકારની નીતિ મુજબ 5 વર્ષ પૂર્ણ થતાં અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનો પૂર્ણ પગારમાં સમાવેશ કરાયો. જિલ્લા કલેક્ટર તેજસ પરમારે તમામ શિક્ષકોને અભિનંદન પાઠવ્યા.
3: સુરત જિલ્લામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિભાગમાં 5 વર્ષ પહેલા જે શિક્ષકો નોકરીમાં લાગ્યા હતા તેમને ઓગસ્ટ મહિનામાં 5 વર્ષ પૂર્ણ થતા આપણે આજે 5 વર્ષ પૂરા પગારનો આદેશ કરવામાં આવ્યો છે. આમ તો આ ચાલુ વર્ષે ટોટલ 251 શિક્ષકોને 5 વર્ષ પૂરા થતા હતા ઓગસ્ટ સુધીમાં, એમાં 163 શિક્ષકોને અગાઉ આપણે આ પ્રકારના આદેશ કરી દેવામાં આવ્યા હતા. જે 88 શિક્ષકો બાકી હતા તેમને આજે ડીઓ કચેરી દ્વારા જે કાર્યક્રમ યોજાયો તેમાં તમામ શિક્ષકોને આજે 5 વર્ષ પૂરા પગારનો આદેશ કરવામાં આવ્યો છે.
0: રાજ્યના 7 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું કે પશ્ચિમ વિક્ષોભ સહિતની વાતાવરણીય અસરને કારણે રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ રહેશે.
4: जो फोरकास्ट दिया गया है आज गुजरात रीजन में ज्यादातर स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा. मतलब 14 से लेकर 24 अगस्त तक इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा, लेकिन उम्मीद से थोड़ा कम हो जाएगी. और जो थर्ड स्टॉर्म वार्निंग अगले 2 दिन के लिए दिया गया है गुजरात रीजन और सौराष्ट्र दोनों रीजन के लिए 13-14 अगस्त के लिए, तो सी कंडीशन मॉडरेट टू खराब होने का संभावना है.
0: અમદાવાદમાં ફીબા અંડર 18 એશિયા પુરુષ બાસ્કેટબોલ કપ 2026નો આજથી શુભારંભ થયો. વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આજે સ્પર્ધાના પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયા થાઇલેન્ડને 102-32ના પ્રભાવશાળી સ્કોરથી હરાવ્યું. જય ફાલે 22 પોઈન્ટ, 7 રિબાઉન્ડ, 5 આસિસ્ટ અને 4 સ્ટીલ સાથે ઓસ્ટ્રેલિયાનું મજબૂત નેતૃત્વ કર્યું, જ્યારે અન્ય એક મુકાબલામાં ચીની તાઇપે સામે ફિલિપાઇન્સ 89-88થી જીત્યું. જેન બેનેટ કેંગુરુગને 21 પોઈન્ટ, 5 રિબાઉન્ડ સાથે ફિલિપાઇન્સ માટે શાનદાર પ્રદર્શન કર્યું. બીજા એક મુકાબલામાં ન્યૂઝીલેન્ડે સીરિયાને 67-58થી હરાવ્યું, જ્યારે થોડીવારમાં લેબનોન અને બહેરીન વચ્ચે મેચ શરૂ થશે. આગામી 23 ઓગસ્ટ સુધી યોજાનાર સ્પર્ધામાં 16 દેશના ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. ભારત આવતીકાલે જાપાન સામે પોતાનો પ્રથમ મુકાબલો રમશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યના શ્રમિક પરિવારોને હવે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં અમર્યાદિત ખર્ચે સારવાર મળશે. સમગ્ર રાજ્યમાં ચાલુ વર્ષે 1 લાખથી વધુ યુવાનોને કૌશલ્યલક્ષી તાલીમ અપાશે. ભક્તિ, ભોજન અને ભજનના ત્રિવેણી સંગમ સાથે આજથી પવિત્ર શ્રાવણ મહિનાનો પ્રારંભ. શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજ્યા. રાજ્યના 7 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી અને અમદાવાદમાં ફીબા અંડર 18 એશિયા પુરુષ બાસ્કેટબોલ કપ 2026નો આજથી શુભારંભ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

0: प्रधानमंत्री किसान मान धन योजना से लघु सीमांत किसानों का भविष्य होगा सुरक्षित
1: और 60 वर्ष की आयु से 3000 रुपए मासिक पेंशन होगी सुनिश्चित।
0: 55 रुपए से 200 रुपए की मासिक किस्त देकर प्रवेश कर सकते हैं 18 से 40 वर्ष तक के किसान।
1: इस अंशदायक योजना में सरकार देगी बराबर का योगदान।
0: सभी किसान भाई बहन इस योजना के लाभ के लिए जन सेवा केंद्र में जाएं
1: और अपना निःशुल्क नामांकन कराएं।
0: प्रधानमंत्री किसान मान धन योजना, अन्नदाता के परिश्रम को संबल, पेंशन से सुरक्षित उनका कर।
2: कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत सरकार द्वारा जनहित में जारी।
3: આજના કિસાનવાણી કાર્યક્રમમાં હું ખેવના
4: અને હું ભાવિક આપ સૌ ખેડૂત મિત્રો અને શ્રોતા મિત્રોનું સ્વાગત કરીએ છીએ। રામ રામ।
5: ખેવનાબેન, આજે સવારે મારા દીકરાને હું હોમવર્ક કરાવતો હતો। ગુજરાતી વિષયનું નિબંધ લેખન હતું। વિષય હતો સ્વચ્છતા ત્યાં પ્રભુતા। હવે આ તો બહુ મોટો વિષય છે ખેવનાબેન, એટલે મને લાગ્યું લાવ તમારી સાથે થોડો વિચાર વિમર્શ કરી લઉં। શું કહેવું તમારું આ વિષય પર?
3: ભાવિકભાઈ, મારી માટે તો સ્વચ્છતા ખૂબ જ આવશ્યક વસ્તુ છે, જેને જરાય અવગણી ન શકાય, અને ભગવાનનો વાસ પણ જ્યાં પવિત્રતા હોય ત્યાં જ હોય ને।
5: હા ખેવનાબેન, આ શબ્દ સરસ લાવ્યા, પવિત્રતા। ઘરનું વાતાવરણ હોય કે ફળિયાનું કે પછી મન પણ કેમ ના હોય, ત્યાં જો સ્વચ્છતા નહીં હોય તો તે પવિત્ર તો જરાય નહીં બને।
3: સાચી વાત ભાવિકભાઈ, આપણે ગંગાજળ, અગરબત્તી, દીવો, ધૂપ, કંકુ, ચાંદલાથી વાતાવરણ પવિત્ર બનાવીએ, પણ જો ઘરમાં ગંદકી હોય તો બધું ફોગટ જાય છે।
5: હા, એટલે જ આપણા વાર તહેવારોમાં પહેલાં ઘરની સાફ સફાઈ કરીએ છીએ આપણે। દિવાળી કામ એટલે જ તો કરીએ છીએ કે શ્રીરામના આગમન પહેલાં સ્વચ્છ ઘર હોય પછી જ એ ઘરમાં પ્રગટાવેલા દીવડા શોભે।
3: હા, શબરીની વાર્તા તો કેમ ભૂલાય, રામ આવશે એ આશામાં વર્ષોના વર્ષ આંગણું ચોખ્ખું રાખતી શબરી। રામના આગમન પહેલા ફૂલો વીણતી, પછી જ્યારે ભગવાન આવ્યા ત્યારે નિર્મળ મનથી બોર ખવડાવ્યા, ત્યારે રામે પ્રેમથી તે ખાધા અને શબરીને મુક્તિ આપી।
5: હા, આ જ દર્શાવે છે કે વર્ષોના વર્ષ તન મન સ્વચ્છ રાખીએ તો ભગવાનને પણ આવવાનું મન થાય।
3: એટલે જ હવે સમજાયું ને સ્વચ્છતા ત્યાં પ્રભુતા કેમ કહેવાય છે। તમારા દીકરાને આવી જ વાતો સમજાવજો ને લખીને સ્કૂલમાં મોકલાવજો। શિક્ષક પણ ખુશ થઈ જશે અને દીકરાને પણ સારા સંસ્કારોનું સિંચન થશે।
5: હા હો, આજના યુગમાં આ ખૂબ જ જરૂરી છે। પહેલાંના આપણા ખેડૂતોના ઘરોમાં તો પશુઓ સાથેના જીવન દ્વારા જ સારા સંસ્કારોનું સિંચન થઈ જતું।
3: એ કેવી રીતે?
5: અરે, આપણી સંસ્કૃતિ દરેક જીવ માટે જીવદયા ને પ્રેમ રાખવાની સંસ્કૃતિ છે। એટલે મારા પહેલાં મારો મૂંગો બળદ, મારી વાલી ગાય, એનો વિચાર કરવો, આ જ સંસ્કાર સિંચનનો તો પહેલો પાઠ છે।
3: હા, એ વાત તમારી બરાબર સાચી। આ પશુ પ્રેમનું પહેલું પગથિયું એટલે પશુઓના આરોગ્ય અને સ્વચ્છતાની કાળજી।
5: તો ચાલો ખેડૂત મિત્રો, સાંભળીએ આજે વર્ષા ઋતુમાં પશુઓની કાળજી વિશેનો સંવાદ।
6: સૌ ખેડૂત મિત્રો અને શ્રોતા મિત્રોનું આ કાર્યક્રમમાં સ્વાગત છે। મિત્રો, ભારત દેશ કૃષિ પ્રધાન દેશ છે અને કૃષિની સાથે પશુપાલનનો પણ એક વ્યવસાયિક ધોરણે એક વ્યવસાય વિકસી રહ્યો છે। મિત્રો, જો પશુઓને આપણે સારી રીતે કાળજી રાખીએ, સ્વસ્થ રાખીએ, તંદુરસ્ત રાખીએ તો એમની ઉત્પાદક ક્ષમતા વધી જાય છે અને ખેડૂતોને સારો એવો આર્થિક નફો થતો હોય છે। પણ મિત્રો, ઘણીવાર ચોમાસાની વાત કરીએ તો ચોમાસામાં ઘણા બધા રોગો થતા હોય છે। એનું કારણ હોય છે કે ચોમાસામાં વરસાદને લીધે પાણી ભરાયેલું હોય છે, કાદવ કિચડ વગેરે હોય છે, અને એને લીધે માખી મચ્છર

0: વગેરે કરડવાથી આપણા પ્રાણીઓને અનેક પ્રકારના રોગો થતા હોય છે. તો મિત્રો, આ ચોમાસા દરમિયાન આપણા પશુઓની કાળજી કેવી રીતે રાખી શકાય એ વિષય પર આજે આપણે મળીશું ડૉક્ટર એસ આર ભાલજા સાહેબને, કે જેઓ મદદનીશ પશુપાલન નિયામક શ્રી વેટરનરી પોલિક્લિનિક છોટાઉદેપુર ખાતે પોતાની ફરજો બજાવે છે. ભાલજા સાહેબ, કાર્યક્રમમાં અમારા ખેડૂત મિત્રો અને શ્રોતા મિત્રો વતી આપનું સ્વાગત છે. નમસ્કાર.
1: નમસ્કાર ખેડૂત મિત્રો. હવે જેમ સાહેબે કહ્યું એમ, ચોમાસાની ઋતુમાં પશુપાલનના આપણા પશુઓ કે જે મુખ્યત્વે ગાય અને ભેંસ કે જે પ્રજનન ક્ષમતા અને ઉત્પાદનતા માટે સીધા સંકળાયેલા છે, તેના પર કેવી કેવી અસરો પડે છે તે આપણે જોઈએ તો ભારત આપણો એક પશુપાલન એ કૃષિ વ્યવસ્થાનો મહત્વનો આધારસ્તંભ છે ભારતમાં. અને પશુઓ ખાસ કરીને ગાય અને ભેંસના આરોગ્ય, ઉત્પાદન અને પ્રજનન પર ઋતુઓની સીધી અસર પડતી હોય છે. ચોમાસાની ઋતુઓમાં એક તરફ લીલા ઘાસચારાની ઉપલબ્ધિ થઈ આવે છે તો બીજી તરફ ભેજ, કાદવ, જીવાતો અને ચેપી રોગોના વધતા પ્રકારો જેવા પડકારો પણ ઊભા કરે છે. તો આ ઋતુમાં યોગ્ય વ્યવસ્થાન કરવામાં ના આવે તો તેની સીધી અસર દૂધ ઉત્પાદન ઘટે છે, પ્રજનન ક્ષમતામાં અસર પડે છે અને પશુઓમાં વિવિધ રોગો થવાની સંભાવના વધી જાય છે. તેથી ચોમાસા દરમિયાન ગાય અને ભેંસની અને ખાસ કરીને અન્ય પશુઓની વિશેષ કાળજી કેવી કેવી રાખવી તેને આપણે મુદ્દાવાર ચર્ચા લઈશ.
0: તો ભાલજા સાહેબ, વર્ષા ઋતુમાં જ્યારે પશુઓના રહેઠાણની વાત આવે ત્યારે પશુઓનું રહેઠાણ કેવું હોવું જોઈએ?
1: હા, તો પશુઓના રહેઠાણ વિશે વાત કરું તો પશુ શેડ છે એ ચોમાસામાં પશુ શેડને ઊંચી જગ્યાએ હોવો જોઈએ કે જેથી વરસાદી પાણીનો ભરાવો ના થાય. મુખ્ય બાબતો, પશુ શેડની જમીન ઢાળવાળી હોવી જોઈએ, પાણીના નિકાલ માટે યોગ્ય ગટર વ્યવસ્થા હોવી જોઈએ, છતમાંથી પાણી ટપકતું ન હોવું જોઈએ, હવાની અવર જવર પૂરતી રહે તેવું આયોજન કરવાનું હોય છે. પશુઓને સૂકી અને સ્વચ્છ જગ્યા ઉપલબ્ધ કરાવવી, ગોબર અને કચરો રોજ દૂર કરવો, પશુ શેડમાં ચૂનો છાંટવો, જંતુનાશક દવાઓનો નિયમિત છંટકાવ કરવો, ભેજવાળી જગ્યાઓને સૂકી રાખવી અને બની શકે તો સીલિંગ ફેનને બદલે વોલ ફેન મૂકવા જેથી હવાની અવર જવર પશુ શેડમાં સારી રહે.
0: પશુઓની તંદુરસ્તી માટે ખાસ ઘાસચારો અને પોષણ વ્યવસ્થાપન મહત્વનો ભાગ ભજવતો હોય છે. તો ચોમાસાની વાત કરીએ તો આપણા પશુઓ ચોમાસામાં સ્વસ્થ રહે, તંદુરસ્ત રહે તો એમનો ચારો અને પોષણ વ્યવસ્થા કેવી રીતે કરી શકાય એ વિશે વાત કરશો?
1: તમે એક અગત્યનો મુદ્દો સાહેબ ચર્ચા કરી છે તો એ વિશે જણાવી દઉં કે ચોમાસામાં લીલો ચારો પુષ્કળ પ્રમાણમાં મળે છે, પરંતુ માત્ર લીલા ચારા પર આધાર રાખવો યોગ્ય નથી. વાદળ છાયા વાતાવરણમાં લીલો ચારો આપવાને બદલે સૂકો ચારો જ આપવો યોગ્ય છે, કારણ કે નહીંતર નાઇટ્રાઇટ પોઈઝનની શક્યતા રહેલી છે. સંતુલિત આહાર પશુઓના દૈનિક ખોરાકમાં સમાવેશ કરવો. લીલો ચારો, મકાઈ, જુવાર, બાજરી, નેપિયર ઘાસ, ઘીની ઘાસ, સૂકો ચારો, ઘઉંની કડપ, જુવારની કડપ, બાજરીની કડપ, દાણ છે, કપાસિયા ખોળ, મગફળીનો ખોળ, મકાઈ ખોળ, ઘઉંનું ભૂસું, ખનિજ તત્વો, મિનરલ મિક્સન 50-60 ગ્રામમાં પ્રતિ દિવસ અને મીઠું 30-40 ગ્રામ પ્રતિ દિવસ ચારા સાથે આપવું જોઈએ. ચારા બાબતે ખાસ સાવચેતી એ રાખવાની કે ભીનો અથવા ફૂગ લાગેલો ચારો ન આપવો જોઈએ, સડી ગયેલો ચારો પણ ન આપવો જોઈએ, વરસાદ પછી તરત જ અત્યંત ભીનું ઘાસ વધારે પ્રમાણમાં ન ખવડાવવું જોઈએ.
0: દરેક સજીવ માટે પાણી અગત્યનો ભાગ ભજવે છે, કહેવાય છે જળ છે તો જીવન છે. તો આ ચોમાસામાં ખાસ કરીને જ્યારે વરસાદ પડતો હોય, વરસાદને લીધે પાણી દૂષિત હોય છે અને ઢોળાયેલું પાણી હોય છે, તો આ પશુઓ માટે પાણી વ્યવસ્થા કેવી રીતે કરી શકાય?
1: હા, તો ચોમાસાની ઋતુ દરમિયાન પાણીનું સંચાલન પણ અગત્યનું છે, કારણ કે ચોમાસામાં આપણે એવું વિચારીએ કે પાણી બહાર પડે છે, પશુઓને પાણીની જરૂર નહીં પડે, પણ તેવું નથી. પશુઓને સ્વચ્છ અને તાજું પાણી પૂરતું મળવું જોઈએ. પાણી અંગે ધ્યાનમાં રાખવાની બાબતો, દિવસમાં 3-4 વખત એને પાણી આપવું જોઈએ અને પાણીના ટાંકા કે જેમાં આપણે પાણીનો સંગ્રહ કરીએ છીએ એને નિયમિત સાફ કરવા, ગંદા ખાબોચિયાનું પાણી એને શક્ય હોય તો ના પીવા દેવું જોઈએ, અને ભેંસ માટે એને પાણીમાં રહેતું જાનવર છે તો સ્વચ્છ પાણીની બેસવાની વ્યવસ્થા જો શક્ય હોય તો વધુ કરીએ તો વધુ સારું રહેશે.
0: ડૉક્ટર ભાલજા સાહેબ, જેમ આપણે શરૂઆતમાં વાત કરીએ એમ, ચોમાસામાં વરસાદને લીધે પાણીના ખાબોચિયા ભરાયેલા હોય છે અને કાદવ, કિચડ વગેરે હોય છે, એને લીધે મચ્છરજન્ય, માખીઓ અને વિષાણુજન્ય અને ઘણા બધા રોગો થતા હોય છે આપણા પ્રાણીઓને. તો આ ચોમાસા દરમિયાન ખાસ કરીને કયા કયા પ્રકારના રોગો થતા હોય છે?
1: આ બહુ મુદ્દાની વાત છે કે ચોમાસામાં જેમ ભેજવાળું વાતાવરણ, જીવજંતુઓનો ઉપદ્રવ વધી જાય છે તો ચોમાસામાં ભેજ અને જીવાતોને કારણે ઘણા રોગોનો પ્રકોપ વધે છે. તેમાં પહેલો પ્રરોગ જોઈએ તો ખરવા મોઆસા, ફૂટ એન્ડ માઉથ ડિસીઝ કહે છે. લક્ષણોમાં તેમાં જોઈએ કે તાવ આવે, મોઢામાં ચાદા પડે, લાળ પડે, ખરીમાં ઘા થાય, દૂધ ઉત્પાદન ઘટી જાય છે. હવે આનો બચાવ કેવી રીતે કરીએ કે નિયમિત તમારે ચોમાસા પહેલાં રસીકરણ કરવું જોઈએ અને રોગગ્રસ્ત પશુને અલગ રાખવું જોઈએ. બીજો જેવો રોગ છે બેક્ટેરિયાજન્ય રોગ છે ઇમરજિક સેપ્ટિસેમિયા, તેને ગળસૂંડો તરીકે આપણે ઓળખીએ છીએ. તેમાં જોઈએ તો ખૂબ ઊંચો તાવ આવે છે પશુને.

0: ગળામાં સોજો થઈ જાય છે અને શ્વાસ લેવાની તકલીફ પડે છે. આમાં પણ બચવા માટે આપણે ચોમાસા પહેલાં એને રસી મુકાવી દેવી જોઈએ અને સ્વચ્છતા જાળવવી જોઈએ. ત્રીજો જે એવો રોગ છે, કાળીયોતા આવશે કે જેને બ્લેક વાટર કહે છે, તો તેના લક્ષણોમાં જોઈએ તો પગમાં સોજો આવે છે, તાવ અચાનક આવે છે અને એકદમ મૃત્યુ પામે છે. તો એના બી માટે પણ આપણે સમયસર રસીકરણ ચોમાસા પહેલાં કરાવી લેવું જોઈએ. બીજો એક રોગ છે મસ્ટાઇસિસનો રોગ કે જેને આંચળનો રોગ કહે છે, તો એમાં જોઈએ કે આંચળમાં સોજો આવે છે, દૂધમાં ગાંઠ આવી જાય છે અને દૂધનું ઉત્પાદન એકદમ ઘટી જાય છે. તો એને બચાવવા માટે આપણે જોઈએ તો દોહન પહેલાં અને પછી આંચળ ધોવું જોઈએ, આયોડિનથી ટિંચર આયોડિનથી ધોવું જોઈએ, સ્વચ્છ દોહન પદ્ધતિ અપનાવવી જોઈએ. એવી રીતે નવો એક રોગ નીકળેલો છે ગંભીર લંપી, કે જેના લક્ષણો આપણે જોઈએ કે અચાનક શરીર પર ફોડલા થઈ જાય છે, તાવ આવી જવો, પશુઓને શ્વાસમાં લેવાની તકલીફ પડે છે, તો એના બચાવ માટે આપણે મચ્છરદાની અને મચ્છરદાનીનો ઉપયોગ કરવો જોઈએ. બાહ્ય પરોપજીવીઓની રોકથામ કરવી જોઈએ, એના માટે લીમડીના પાનનો ધુમાડો કરી મચ્છરને દૂર રાખવા જોઈએ, કરન્સ તેલ કે લીમડાનું તેલ લગાવવું જોઈએ. આ સિવાય આપણે જોઈએ કે કૃમિ અને પરોપજીવી નિયંત્રણમાં ચોમાસામાં આંતરિક અને બાહ્ય પરોપજીવીઓનો ઉપદ્રવ વધે છે, તો આ આંતરિક કૃમિનો નુકસાન ભૂખ ઓછી થઈ જાય છે, વજન ઘટી જાય છે, દૂધ ઉત્પાદન ઘટી જાય છે અને તેના નિયંત્રણ માટે આપણે પશુ ચિકિત્સકની સલાહ મુજબ કૃમિનાશક દવા આપવી જોઈએ. બાહ્ય પરોપજીવી ઉદાહરણ ચાચર, જૂ, બગાઈ વગેરે જે હોય છે એનું નિયંત્રણ આપણે જંતુનાશક દવાઓનો છંટકાવ કરી શકીએ, પશુ શેડની સફાઈ સાફ સફાઈ કરી શકીએ અને એ રીતે આપણે આ અટકાવી શકીએ છીએ.
1: શ્રોતા મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ કે ચોમાસામાં આપણા પશુઓની કાળજી કેવી રીતે રાખી શકાય. જ્યારે ચોમાસામાં જે પશુ દૂધ આપતા હોય તો એમની દૂધ ક્ષમતા જાળવી રાખી શકાય કે એમને દૂધ ઉત્પાદન શક્તિ ઘટે નહીં, તો ચોમાસામાં આપણે જેમ વાત કરી એમ ચોમાસામાં અનેક પ્રકારના રોગો થતા હોય છે, તો એ રોગોમાંથી આપણા પશુઓને કેવી રીતે બચાવી શકાય અને એમની દૂધ ઉત્પાદન ક્ષમતા આપણે જાળવી રાખીએ, તો એના માટે ખાસ શું કાળજી રાખવી જોઈએ એ વિશે આપણે ભાલજા સાહેબ પાસેથી જાણીએ.
0: હવે આપણે ચોમાસાની ઋતુમાં મેં કહ્યું એમને જીવજંતુઓ અને ભેજવાળા વાતાવરણ લીધે પશુઓની ઉત્પાદન ક્ષમતામાં થોડી અસર થાય છે, પણ એ અસર ના થાય એટલા માટે આપણે દૂધ ઉત્પાદન જળવાઈ રહે તે માટે ચોમાસુમાં સંતુલિત એને આહાર આપવો જોઈએ. પહેલી શરત એ છે કે એનો આહાર બેલેન્સ ડાયટ, સંતુલિત આહાર આપવો જોઈએ, મિનરલ મિક્સર આપવું જોઈએ, પશુને તણાવમુક્ત રાખવું, સમયસર એનું દોહન કરવું, સ્વચ્છ પાણી પૂરતું આપવું અને દોહન વ્યવસ્થાપન જોઈએ તો દોહનનો સમય નિશ્ચિત રાખવો, દોહન પહેલાં હાથ ધોવા, આંચળ સાફ કરવું, દોહન પછી ટીટી ડીપિંગ કરવું, ધોયા પછી ખોરાક આપવો જોઈએ જેથી ઊભા ઊભા ચડતી હોય તો એના તે સમય દરમિયાન આંચળના છિદ્રો બંધ ના થઈ જાય. એટલે આ કાળજી આપણે દૂધ ઉત્પાદનમાં રાખીએ છીએ. તેવી રીતે ગર્ભવતી પશુઓ હોય એમાં પણ આપણે ગર્ભવતી પશુઓમાં ગાય ભેંસની કાળજી રાખવાની થાય તો તેમાં લક્ષણવાળી જગ્યાએ ના ઊભું રાખવું જોઈએ, પોષણયુક્ત આહાર આપવો જોઈએ, નિયમિત આરોગ્ય તપાસ કરાવવું જોઈએ અને સ્વચ્છ અને સૂકી જગ્યા આપવી જોઈએ. અને આની સાથે સાથે બીજી હું ચર્ચા કરી લઉં કે ભાઈ નવજાત વાછરડા છે, પાડા છે, તો એમને પણ જન્મ્યા પછી તરત નાક ને મોઢું સાફ કરવું જોઈએ. પ્રથમ બે કલાકમાં ખીરું જેને કોલેસ્ટ્રોમ કહીએ છીએ આપણે પીવડાવવું જોઈએ, શરીર એને સૂકવી નાખવું જોઈએ અને ચોમાસામાં ખાસ કાળજી ઠંડીને ભેજથી એને બચાવવું જોઈએ, કારણ કે કુમળા બચ્ચા છે એટલે તરત એની અસર એમને જલ્દી જાય છે. એટલે સૂકા બિછાણા પર રાખવું અને રસીકરણ એને સમયસર કરાવવું જોઈએ.
1: તો ખેડૂત મિત્રો, શ્રોતા મિત્રો, આપણે સરસ સંવાદ સાંભળ્યો અને હજી વર્ષા ઋતુ દરમિયાન પશુઓની અન્ય કઈ કાળજી રાખીએ તો પશુઓનું સ્વાસ્થ્ય સરસ રહે, નિરોગી રહે, તે વિશેનો સંવાદ સાંભળતા પહેલા આવો સાંભળીએ એક સરસ મજાનું ગુજરાતી ગીત.

0: ખેડૂત મિત્રો, સરસ મજાનું ગીત સાંભળીને આનંદ આવ્યો ને? ચાલો હવે આપણે ફરીથી ડોક્ટર એસ આર ભાલજા સાહેબ અને પ્રકાશ બિલવાલ સાહેબનો સંવાદ સાંભળીએ.
1: હવે વર્ષા ઋતુ દરમિયાન જે આપણા દૂધાળા પશુઓ છે તો એમની પ્રજનન વ્યવસ્થાપન વિશે પણ વાત કરશો?
2: તો આપણે દૂધાળા પશુઓ છે એમાં ચોમાસામાં પ્રજનન સંબંધી ઘણી સમસ્યાઓ વધી શકે છે, અને એ પ્રજનન સમસ્યાઓમાં જલ્દી હીટ ના આવતી હોય તો એના માટે ઉપાય તરીકે આપણે પહેલું તો સંતુલિત આહાર આપવું જોઈએ, મિનરલ મિક્સર ખાસ એમાં નાખવું જોઈએ, હીટના લક્ષણોનું યોગ્ય નિરીક્ષણ કરવું જોઈએ. કારણ કે ઘણીવાર પશુઓ હીટમાં આવતા હોય છે અને અમુક વાર છાના બી આવી જતા હોય છે, તો એના માટે આપણે મિનરલ મિક્સર, સંતુલિત આહાર, સમયસર કૃત્રિમ ગર્ભધારણ કરાવવું જોઈએ.

0: જોઈએ. અને જે પશુ આપણે બીજા જે સામાન્ય હું કહું કે જે આપણે ધ્યાનમાં રાખવા જેવા મુદ્દા હોય તેમાં જોઈએ કે આપણે પશુ શેડની આસપાસ પાણી ભરાવવા ન દેવું, ચૂનો અને બ્લીચિંગ પાવડરનો ઉપયોગ કરવો, મચ્છર અને માખીના નિયંત્રણ માટે છંટકાવ કરવો, ચારો ઢાંકીને રાખવો, નિયમિત રસીકરણ કરાવવું, કૃમિનાશક દવાઓ સમયસર આપવી, બીમાર પશુને અલગ રાખવું અને પશુઓને વરસાદમાં લાંબા સુધી ન રાખવા જોઈએ. આમ ચોમાસાની ઋતુમાં આપણે ગાય અને ભેંસની સફળ સંભાળ માટે સ્વચ્છ પશુ શેડ, સંતુલિત આહાર, શુદ્ધ પાણી, નિયમિત રસીકરણ, કૃમિનાશક અને યોગ્ય આરોગ્ય વ્યવસ્થાપન અત્યંત જરૂરી છે. પશુપાલક જો આ તમામ બાબતોનું યોગ્ય પાલન કરે તો દૂધ ઉત્પાદન વધારી શકે છે, રોગોનો પ્રકોપને ઘટાડી શકે છે અને પશુપાલનમાંથી વધુ આર્થિક લાભ મળી શકે છે. અને જો હું એક જ વાક્યમાં આ વસ્તુ કહું કે ચોમાસામાં સ્વચ્છતા, પોષણ અને રોગપ્રતિકારક વ્યવસ્થાપન એ સફળ પશુપાલનની ચાવી છે.
1: હવે ચોમાસા દરમિયાન ઘણીવાર અતિવૃષ્ટિ થતી હોય અને વરસાદ ઘણીવાર સતત ચાલુને ચાલુ હોય છે ત્યારે પશુઓ માટે ખાસ કઈ કઈ વ્યવસ્થા અને ખાસ કઈ કઈ કાળજી લેવી જોઈએ?
0: હવે આપણે એમ જોયું કે ભાઈ ચોમાસાની ઋતુ છે એટલે વરસાદ વધારે પડવાનો છે, પણ ઘણીવાર એવું થાય છે કે અતિવૃષ્ટિ થઈ જાય છે, ભારે વરસાદ થાય અને પૂર આવે તો તે સમયે પશુધનની સુરક્ષા માટે પૂર્વ આયોજન, રહેઠાણ વ્યવસ્થા, આહાર, આરોગ્ય અને રક્ષા આપત્તિ વગેરે તકેદારી રાખવી અનિવાર્ય થઈ પડે છે. પશુપાલન એ ગુજરાતના ગ્રામ્ય અર્થતંત્રનો મહત્ત્વનો આધાર છે, તેથી આ મુશ્કેલ સમયમાં પશુઓની યોગ્ય સાર સંભાળ રાખવી સીધી રીતે પશુપાલકોની આર્થિક સુરક્ષા સાથે જોડાયેલી છે. હવે અતિવૃષ્ટિ પૂર્વે લેવા જે તકેદારી રાખવાની છે એમાં જોઈએ કે ભાઈ ભારે વરસાદની આગાહી મળે કે ચોમાસાની શરૂઆત થાય તે સાથે જ પશુપાલકોએ નીચે મુજબની આગોતરી તૈયારો કરી લેવી જોઈએ. તેમાં પહેલું પ્રથમ આવે છે ભાઈ ઊંચાઈવાળા સ્થળોની પસંદગી કરવી. પશુઓ માટેનું રહેઠાણ અથવા તો વાડો હંમેશા ગામની સપાટીથી ઊંચાઈવાળી જગ્યાએ હોવી જોઈએ, જેથી વરસાદી પાણીનો ભરાવ ના થાય અને કાદવ કીચડથી બચી શકે. બીજી એક મહત્વની વાત છે કે ભાઈ પશુઓનો વીમો લેવો. તો અતિવૃષ્ટિ કે પૂર જેવી કુદરતી આપત્તિઓમાં પશુધનની ખુવારી થાય તે માટે મોટું આર્થિક નુકસાન ખેડૂતોને વેઠવું પડે છે. આથી તમામ પશુઓનો વીમો ઉતરવો જોઈએ, હિતાવહ છે. અને આહાર અને પાણીનો સંગ્રહની વાત કરીએ તો અતિવૃષ્ટિના દિવસોમાં બહારથી ઘાસચારો લાવવો અશક્ય બને છે. આથી સૂકા ઘાસચારા આપણે કડબ હોય કે પૂળા છે તો સૂકો ઘાસચારો છે બીજો, તેને પૂરતો જથ્થો સુરક્ષિત અને સૂકી જગ્યાએ અગાઉથી સંગ્રહ કરી રાખવો જોઈએ. તેવી જ રીતે વાત કરું કે અતિવૃષ્ટિમાં પૂર અને ભારે વરસાદના દરમિયાન પશુ જ્યારે અતિવૃષ્ટિની પરિસ્થિતિ પ્રવર્તે ત્યારે પશુઓને જીવલેણ જોખમોથી બચાવવા માટે વિશેષ કાળજી રાખવી પડે છે. પશુઓને સલામત સ્થળે ખસેડવા, જો નીચાણવાળા વિસ્તારમાં તમારું પશુધન હોય તો પૂરતા પાણી ઘરમાં કે વાડામાં પ્રવેશે તે પહેલાં જ પશુઓને સલામત અને ઊંચાઈવાળી જગ્યાએ અથવા તો રાહત શિબિરોમાં ખસેડી લેવા જોઈએ. અને ખુલ્લામાં ન બાંધવા, ભારે પવન અને વરસાદમાં પશુઓને ઝાડ નીચે કે કાચી દિવાલોમાં આશરે ન બાંધવા, કાચી દિવાલો પડી જવાના કિસ્સામાં પશુઓ દબાઈને મૃત્યુ પામી શકે છે.
1: ડૉક્ટર ભાલજા સાહેબ, આ ઉપરાંત વર્ષા ઋતુ દરમિયાન આપણા પશુઓ સ્વસ્થ રહે, તંદુરસ્ત રહે અને એમની ઉત્પાદન ક્ષમતા જળવાઈ રહે એ માટે અન્ય કઈ કઈ સાવધાનીઓ અને કાળજી લેવી જોઈએ?
0: જેમ અતિવૃષ્ટિમાં મેં વાત કરી કે ભાઈ આ રીતે તમારે બેઝિક જે છે મુખ્ય પાયાની એ જરૂરિયાતો આપણે ધ્યાન રાખવી જોઈએ. આ સાથે બીજું જ વાત કરીએ તો સ્વચ્છ પીવાનું પાણીની વાત કરીએ તો પૂરના પાણી પીવાથી પશુઓમાં ડાયરિયા કે ઝાડા ઉલટી જેવા રોગો થઈ શકે છે, કારણ કે પૂરનું પાણી હોય ડોળું થઈ ગયું હોય. આથી પશુઓને હંમેશા શુદ્ધ અને સ્વચ્છ પીવાનું પાણી આપવાનું રહે છે. પાણી ઉકાળીને અથવા તો ક્લોરિનેશન કરીને પીવડાવવું વધુ સુરક્ષિત છે. સૂકો અને ગુણવત્તાયુક્ત આહાર એને આપવો. પૂરના પાણીમાં પલળેલું કે સડેલું ઘાસ ખવડાવવાનું હોતું નથી. પશુઓને સૂકો ચારો અને યોગ્ય માત્રામાં દાણ કોન્સન્ટ્રેટ આપવું જેથી તેની ઉર્જા એટલે કે એની ગરમી જળવાઈ રહે. ઝેરી જંતુઓથી રક્ષણ, કે પૂરના પાણી ઓસર્યા બાદ ઝેરી સાપ, વીછી કે અન્ય જીવજંતુઓ પશુઓના વાડામાં આવી જાય છે. આથી પશુઓને બાંધતા પહેલાં વાડાની યોગ્ય સફાઈ અને ચકાસણી કરી લેવી જોઈએ જેથી પછીથી બીજો કોઈ પ્રશ્ન એવો ઉપસ્થિત થાય નહીં. હવે સ્વાસ્થ્ય સંભાળની વાત કરું તો ભારે વરસાદનો સમય વીતી ગયા પછી રોગચાળો ફાટી નીકળવાની સંભાવના સૌથી વધુ હોય છે. આ સમયે અન્ય પગલાં જે લેવાના થાય છે તેમાં ઈજાગ્રસ્ત પશુઓની સારવાર, જો પૂરના પ્રવાહમાં તણાવના કારણે પશુઓને ઈજા થઈ હોય કે કાપા પડી ગયા હોય કે અન્ય શારીરિક તકલીફ હોય તો તાત્કાલિક નજીકના સરકારી પશુ દવાખાનો સંપર્ક કરી સારવાર કરાવવાની હોય છે. ચેપી રોગ સામે રક્ષણની વાત કરું તો પૂર બાદ વાતાવરણમાં ભેજનું પ્રમાણ ખૂબ હોવાથી પશુઓમાં ગળસૂંડો, ફૂડ પોઈઝનિંગ, પગની ખરીના રોગો અને ન્યુમોનિયા જેવી ચેપી રોગો થવાની શક્યતાઓ રહેલી છે. આથી પશુ ચિકિત્સકની સલાહ મુજબ યોગ્ય દવાઓ અને રસીકરણ કરાવવું જોઈએ. રહેઠાણની સફાઈ અને જંતુનાશક દવાઓનો છંટકાવ, તો પશુઓના વાડામાંથી કાદવ કીચડ સંપૂર્ણપણે સાફ કરી દેવા જોઈએ. ભીનાસ દૂર કરવા માટે જમીન પર ચૂનાનો પાવડર છાંટવો જોઈએ. રહેઠાણ સ્વચ્છ, સૂકું અને હવા ઉજાસવાળું રહે તેની ખાસ કાળજી રાખવાની હોય છે. આ ઉપરાંત અતિવૃષ્ટિ અને પૂરને કારણે જો

0: પશુઓનું મરણ પામ્યું હોય તો મૃત પશુઓનો નિકાલ વૈજ્ઞાનિક ઢબે કઈ રીતે કરવો એ આપણે જોઈ લઈએ. તો અતિવૃષ્ટિ દરમિયાન જો કોઈ પશુનું મૃત્યુ થાય તો તેને ખુલ્લામાં ન ફેંકવું, તેનાથી જીવલેણ રોગચાળો ફેલાઈ શકે છે. આથી મૃત પશુઓને વૈજ્ઞાનિક પદ્ધતિથી ઊંડા ખાડામાં દાટી તેના પર મીઠું જંતુનાશક પાવડર કે કેમિકલનો છંટકાવ કરી એનો નિકાલ કરવો જોઈએ.
1: ડૉક્ટર ભાલજા સાહેબ, હવે છેલ્લે અમારા ખેડૂત મિત્રોને સફળ પશુપાલન અંગે શું કહેશો?
0: સફળ પશુપાલનની વાત કરું કે ચોમાસામાં ઋતુમાં આપણે આ જે કાળજીઓ રાખવાની છે, અતિવૃષ્ટિમાં શું શું પગલાં લેવાના છે એને હું તમને કહી દઉં. ભાઈ, તમારે સરકારી યોજનાઓ છે, આર્થિક સહાય પણ એ રીતે આપે છે. ગુજરાત સરકાર દ્વારા પશુપાલકોને કુદરતી આપત્તિમાં રાહત આપવા અને પશુધનની જાળવણી માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ ચલાવવામાં આવે છે. તેમાં પશુ મૃત્યુ સહાય એક છે કે જેમાં પ્રતિવૃષ્ટિ કે પૂર જેવી આપત્તિમાં જો પશુનું મૃત્યુ થાય તો રાજ્ય સરકારના નિયમોનુસાર પશુપાલકોને આર્થિક સહાય એટલે કે વળતર ચૂકવવામાં આવે છે. પશુ આરોગ્ય હેલ્પલાઇન 1962 કટોકટી સ્થિતિમાં કે અતિવૃષ્ટિ દરમિયાન બીમાર કે ઈજાગ્રસ્ત પશુઓની સારવાર માટે તેમજ કોઈ રોગચાળો ફાટી ના નીકળે તો ગુજરાત સરકારની ટોલ ફ્રી હેલ્પલાઇન 1962 પર કોલ કરી પશુ માટે મોબાઈલ એમ્બ્યુલન્સની તાત્કાલિક સેવા મેળવી શકીએ છીએ. ગર્ભવતી અને નવજાત પશુઓની વિશિષ્ટ કાળજી માટે જોઈએ કે ભાઈ ગર્ભવતી માતાઓ હોય અને નાના વાછરડા કે પાળીઓ હોય તો ગર્ભવતી પશુઓની સાર સંભાળ પૂર કે ભારે વરસાદમાં દરમિયાન પણ પશુઓની ખાસ લેવી પડે છે કે જેમાં પશુઓ ગભરાઈ જઈને દોડાદોડ કરે તો ગર્ભપાત થવાનો ભય રહે છે. આથી ગર્ભવતી પશુઓને હંમેશા શાંત, સૂકી અને સલામત જગ્યાએ બાંધવા તેમજ પૂરતો પૌષ્ટિક આહાર અને પીવાનું પાણી આપવાનું રહે છે. હવે પશુપાલકો માટે હું બીજા માર્ગદર્શક સિદ્ધાંતો અને કાળજી પશુપાલકોએ શું શું રાખવી એ જોઈએ તો ભાઈ અતિવૃષ્ટિ સમયે માનસિક રીતે મક્કમ રહીને પોતાના મૂગા પશુઓની રક્ષા કરવી જોઈએ. પશુઓએ એને સાંકળથી ના બાંધવા જોઈએ તથા વીજળીના થાંભલાની નજીક ના બાંધવા, મોટા ઊંચા વૃક્ષોની નીચે ન બાંધવા, પશુઓને દોરડાથી બાંધવા અને ગમણમાં મજબૂત અણીવાળી ફારસી કે દાંતરડી પણ રાખવી જેથી કટોકટીના સમયે એકદમ પશુઓને છોડવાનું આવે તો આપણે એનાથી તરત દોરડું કાપીને એમને છોડી શકીએ. અને આ ઉપરાંત મુશ્કેલી સમયમાંથી બહાર આવવા મદદરૂપ થવા માટે આપણે જોઈએ કે ભાઈ અફવાઓથી દૂર રહેવું અને જાગૃતિ રાખવી. અતિવૃષ્ટિ બાદ સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમોથી આવતી અફવાઓ પર ધ્યાન ન આપવું. પશુઓના રોગચાળા અંગે હંમેશા પશુ ચિકિત્સક કે સરકારી વિભાગ દ્વારા અપાતી સત્તાવાર માહિતીને અનુસરવી જોઈએ. દૂધ ઉત્પાદનમાં ઘટાડા અંગે પણ આપણે જાણી લેવું જોઈએ. અતિવૃષ્ટિ સમયે વાતાવરણમાં ફેરફાર અને ભયને કારણે પશુઓમાં તણાવ વધે છે જેથી તેની અસર દૂધ ઉત્પાદકતા પર પડે છે અને એક આ સામાન્ય બાબત છે, પણ થોડા સમયમાં યોગ્ય કાળજી રાખીએ તો ફરી પાછું આપણું સામાન્ય દૂધ ઉત્પાદન પર આવી જાય છે. સ્થાનિક સંસ્થાઓ અને એનજીઓનો સહયોગ મેળવવામાં પણ અગત્યની બાબત છે. ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ડાયરેક્ટર ઓફ એનિમલ હસ્બન્ડરી એટલે કે પશુપાલન વિભાગ અને ગુજરાત સ્ટેટ એનિમલ વેરફેર બોર્ડ કાર્યરત છે. આપત્તિ સમયે જો પશુ ફસાયેલું હોય કે અન્ય વધુ માત્રામાં પશુઓને તબીબી સહાયની જરૂર હોય તો આ સંસ્થાઓનો તુરંત સંપર્ક કરી આપણે એમની મદદ મેળવી શકીએ છીએ. હું સારાંશમાં છેલ્લે કહી દઉં કે અતિવૃષ્ટિ સમયે પશુધનની સુરક્ષા માત્ર દયાનો વિષય નથી પરંતુ તે એક પશુપાલકની મુખ્ય જવાબદારી છે. પૂર્વ આયોજન, શુદ્ધ આહાર અને પાણી, સમયસર રસીકરણ અને પૂર બાદ સ્વચ્છતાના નિયમોનું ચુસ્ત પાલન કરીને અતિવૃષ્ટિની પ્રતિકૂળ પરિસ્થિતિને પણ પશુઓને સુરક્ષિત અને સ્વચ્છ રાખી શકાય છે. તો ખેડૂત મિત્રો, મેં વાત કરી કે ભાઈ ચોમાસાની ઋતુમાં આપણા મોમોલું પશુધન છે કે જેનાથી આપણે આર્થિક ઉપાર્જન કરીએ છીએ તેમાં શું શું કાળજીઓ રાખીએ અને જો આ બધી જ વસ્તુઓનો આપણે નિચોડ તરીકે જોઈએ કે ભાઈ આ બધી વસ્તુઓ આપણે અપનાવીએ તો ચોક્કસ આપણને આપણું આર્થિક રીતે પરવડે તેવું પશુપાલન કરી શકીએ છીએ અને આપણને ઉત્પાદકતા અને દરેક રીતે ફાયદાકારક રહે છે.
1: ડૉક્ટર એસ આર ભાલજા સાહેબ, તમે અમારા આકાશવાણી સ્ટુડિયોમાં આવ્યા અને વર્ષા ઋતુ દરમિયાન પશુઓની કાળજી એ વિષય પર સરસ માહિતી પૂરી પાડી એ બદલ અમારા શ્રોતા મિત્રો અને આકાશવાણી પરિવાર વતી આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.
0: રામ રામ ખેડૂત મિત્રો. નમસ્કાર
2: શ્રોતા મિત્રો, ખેડૂત મિત્રો, આજે આપણે શ્રી પ્રકાશ બિલવાલ અને ડૉક્ટર એસ આર ભાલજા સાહેબે આપણને વર્ષા ઋતુમાં આપણા પશુધન ની કેવા પ્રકારની કાળજી રાખવી જોઈએ, કેવો ખોરાક આપવો જોઈએ તે વિશે માહિતી આપી.
3: તો ખેડૂત મિત્રો, હવે સમય થયો છે છૂટા પડવાનો અને ફરીથી મળીશું. પરંતુ મિત્રો, છૂટા પડતા પહેલા આવો સાંભળીએ ફરીથી એક સરસ મજાનું ગુજરાતી ગીત.

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं,
2: अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
3: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
4: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा,
5: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान। अब आपकी है बारी।
4: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
5: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
4: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय।
6: नमस्कार ખેડો મિત્રો, હવે જાણીએ વડોદરા કૃષિ ઉત્પાદન બજાર સમિતિના મુખ્ય પાકોના બજાર ભાવ। ઘઉં 3000 થી 3800 પ્રતિ ક્વિન્ટલ, મકાઈ 2200 થી 2650 પ્રતિ ક્વિન્ટલ, તુવેર 6800 થી 8000 પ્રતિ ક્વિન્ટલ, ચણા 5300 થી 6000, મગ 6500 થી 8200 પ્રતિ ક્વિન્ટલ, અડદ 6800 થી 8500 પ્રતિ ક્વિન્ટલ, મગફળી 5000 થી 6800 પ્રતિ ક્વિન્ટલ, તલ 9500 થી 12000 પ્રતિ ક્વિન્ટલ, એરંડા 5300 થી 6400 પ્રતિ ક્વિન્ટલ, કપાસ 6000 થી 7300 પ્રતિ ક્વિન્ટલ। ખેડૂત મિત્રો, બજાર ભાવમાં દરરોજ આવક, ગુણવત્તા અને માંગના આધારે ફેરફાર થઈ શકે છે। પાક વેચાણ પહેલા નજીકની કૃષિ ઉત્પાદન બજાર સમિતિમાં ભાવની ખાતરી અવશ્ય કરી લેશો। આ હતા વડોદરા કૃષિ ઉત્પાદન બજાર સમિતિના મુખ્ય પાકોના બજાર ભાવ। અને હવે એક નજર હવામાન સમાચાર પર, તો આવતીકાલનો વર્તારો જણાવે છે કે ઉત્તર ગુજરાતના કેટલાક શહેરો જેમ કે બનાસકાંઠા, પાટણ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ સહિતના સઘન ખેતી વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે। આવતા 24 કલાક દરમિયાન માછીમાર ભાઈઓ માટે તકેદારીની કોઈ સૂચના નથી। તો આ હતા હવામાન સમાચાર, અને આ સાથે જ આપણા કાર્યક્રમનો સમય પણ અહીં પૂરો થાય છે।
7: આપ સાંભળી રહ્યા હતા કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય, ભારત સરકારના સંયુક્ત ઉપક્રમે પ્રસ્તુત કાર્યક્રમ કિસાન વાણી, જેનું પ્રસારણ કરવામાં આવ્યું આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભુજ, આહવા તથા ગોધરા કેન્દ્ર પરથી।

नमस्कार, आकाशवाणी समाचार प्रवेश अड़िएचा वाँचे छे मुख्य समाचार। संसदना बन्ने गृहनी कार्यवाही अनिश्चित काल सुधी स्थगित। चौमासु सत्रना 25 दिवस में 19 बैठक योजाई। संसदीय बाबतोना मंत्री किरेन रिजिजुए संसदनी कार्यवाही में वारंवार विक्षेप पाड़वा बदल विरोध पक्ष की टीका करी। नवी दिल्ली में 115 कलाकारों ने संगीत नाटक अकादमी पुरस्कार एनायत। राष्ट्रपति वरिष्ठ कलाकारों ने आगामी पेढ़ीओ ने तालीम आप आग्रह करो। दिल्ली में गत नवेम्बर में थे आत्मघाती कार विस्फोट माटे आतंकी संगठन અલકાયદાએ કાયદાએ હિંદ જવાબદાર, યુએનએસસીના રિપોર્ટમાં ખુલાસો। અને કેનેડા ઓપન ટેનિસ સ્પર્ધામાં સ્પેનના ખેલાડીને હરાવી અમેરિકાના બ્રેન્ડન નાકાશિમાનો ફાઇનલમાં પ્રવેશ। સમાચાર વિગતવાર। સંસદના બંને ગૃહોની કાર્યવાહી અનિશ્ચિતકાળ સુધી સ્થગિત કરવામાં આવી છે। ગયા મહિનાની 20 તારીખથી શરૂ થયેલું ચોમાસું સત્ર આજે પૂર્ણ થયું। સત્રના 25 દિવસમાં 19 બેઠક યોજાઈ હતી। રાજ્યસભાના સભાપતિ સીપી રાધાકૃષ્ણને તેમના સમાપન સંબોધનમાં ગૃહની કાર્યવાહીમાં અવારનવાર વિક્ષેપ અંગે ચિંતા વ્યક્ત કરી હતી। તેમણે કહ્યું હતું કે ગૃહમાં સભ્યોને તેમની વાત રજૂ કરવાની પૂરતી તક હતી, પરંતુ સભ્યોએ જનતાનો અવાજ ઉઠાવવાની આ તકનો સંપૂર્ણ ઉપયોગ ન કર્યો। તેમણે વધુમાં કહ્યું હતું કે ગૃહે 12 ખરડા પસાર અને પરત કરીને તેની મૂળભૂત કાયદાકીય જવાબદારીઓ પૂર્ણ કરી છે। આ અંગે એક અહેવાલ સાંભળીએ।

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જેપી નડ્ડા અને વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે ત્રિરંગો લહેરાવી હર ઘર તિરંગા અભિયાનમાં ભાગ લીધો. નવી દિલ્હીમાં તેમના નિવાસસ્થાન પર ત્રિરંગો લહેરાવ્યા બાદ સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી શાહે કહ્યું, આ અભિયાન દરેક ભારતીયના દિલમાં દેશભક્તિ અને સન્માનની ભાવનાને મજબૂત કરી રહ્યું છે. તેમણે કહ્યું કે આજે કરોડો નાગરિક ત્રિરંગાથી જોડાઈ રહ્યા છે અને એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવના સશક્ત બનાવી રહ્યા છે. આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું હતું કે રાષ્ટ્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આહવાન બાદ હર ઘર તિરંગા અભિયાનનું આયોજન કરી રહ્યું છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે સોશિયલ મીડિયા પર રાષ્ટ્રધ્વજ સાથે તેમની તસવીર શેર કરી. તો કેન્દ્રીય કોલસા અને ખાણ ખનિજ મંત્રી જી કિશન રેડ્ડીએ પણ તમામ નાગરિકોને તેમના ઘર પર ત્રિરંગો લહેરાવવા અપીલ કરી હતી.

આકાશવાણી અમદાવાદ વડોદરા સમાચાર વિભાગ દ્વારા વિશ્વ અંગદાન નિમિત્તે વિશેષ કાર્યક્રમ. ડોક્ટર રાકેશ જોશી, મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ સિવિલ હોસ્પિટલ અસારવા અમદાવાદના સંપાદક કરણ સમરાટ સાથેની એક વાતચીત સાંભળીશું.

0: નમસ્કાર શ્રોતા મિત્રો, આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા પ્રસ્તુત આજના વિશેષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. ભારતમાં દાનને સૌથી મોટું પુણ્ય માનવામાં આવે છે. અન્નદાન, વસ્ત્રદાન, ગૌદાન, ભૂમિદાન અને વિદ્યાદાન જેવી પરંપરાઓ સદીઓથી આપણા સમાજને જોડતી આવી છે. પરંતુ એક દાન એવું પણ છે જે કોઈ જરૂરિયાતમંદને માત્ર સહારો જ નહીં પરંતુ નવું જીવન આપે છે. આ એક એવું મહાદાન છે જે મૃત્યુ પછી પણ જીવનની જ્યોત પ્રગટાવી રાખે છે અને તે છે અંગદાન. આજે વિશ્વ અંગદાન દિવસ નિમિત્તે આ વિષય પર વિશેષ ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ અસર્વ અમદાવાદના સુપરિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશી સર. સર, આકાશવાણીના સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. સર, આજે વિશ્વ અંગદાન દિવસ છે ત્યારે આપણા આ કાર્યક્રમની શરૂઆત આજના વિશેષ દિવસથી જ કરીએ. સૌ પ્રથમ એ જણાવો કે આ દિવસ ઉજવવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે અને અંગદાન એટલે શું?
1: એટલે વિશ્વ અંગદાન દિવસ ઉજવવાનું એકમાત્ર કારણ છે કે લોકો સુધી એની અવેરનેસ ફેલાય. કોઈ પણ દિવસનું ઇમ્પોર્ટન્સ એટલા માટે જ હોય છે કે જ્યારે આપણે લોકોને સમજ આપી શકશું કે અત્યારે આ સમયે અંગદાન કેમ મહત્વનું થયું છે. આપણે જોવા જઈશું તો લાખો લોકો એન્ડ ઓર્ગન ફેલિયરથી પીડાય છે, જેમ કે કિડની હોઈ શકે છે, લીવર હોઈ શકે છે, હૃદય કે ફેફસા. ઘણા બધા લોકોને ઘણા ટિશ્યુની એટલે કે ત્વચાની જરૂર હોય, ઘણા લોકોને વિઝન માટેના ઇસ્યુઝ હોય, એટલે ઘણા બધા લોકો તકલીફમાં છે, પરિતાપમાં છે. અને જ્યારે આવા વ્યક્તિઓને અંગ અથવા પેશી મળે છે ત્યારે એમનું જીવન બદલાઈ જતું હોય છે, એટલે કે એમને એક નવું જીવન મળતું હોય છે. આવા આશય સાથે આ મેસેજને લોકો સુધી પહોંચાડી શકીએ એટલા માટે એને વર્લ્ડ ઓર્ગન ડોનેશન ડે તરીકે 13 ઓગસ્ટને ઉજવવામાં આવે છે. અને એ જ રીતે ઇન્ડિયામાં આપણા દેશની વાત કરશું તો 3 ઓગસ્ટને નેશનલ ઓર્ગન ડે તરીકે ઉજવવામાં આવે છે, જ્યારે ભારતમાં સૌ પ્રથમ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થયેલું. એટલે એ રીતે જોઈએ તો આ દિવસોનું મહત્વ એ જ છે કે લોકો સુધી આપણે અંગદાન શું છે

0: આ અંગો માત્ર ને માત્ર બ્રેન્ડેડ ડિક્લેરેશન થાય, પરિવાર સંમતિ આપે તો જ આપણને મળે છે. એટલો મોટો ગેપ છે, તો આ ગેપ પૂરવા માટેનો માત્ર ને માત્ર એક જ સોર્સ એમ કહીશું, તો જો દરેકે દરેક વ્યક્તિ આઈસીયુમાં દાખલ એમના પેશન્ટને બ્રેન્ડેડ ડિક્લેર કરશે, અને જો પરિવાર સુધી એ સમજ હશે કે અંગદાન કરી શકીએ, અને જો સંમતિ મળશે તો એક વ્યક્તિ બીજા 7 થી 8 વ્યક્તિને નવજીવન આપી શકે. અને એટલા માટે જ એક જીવતા વ્યક્તિએ બીજા જીવતા વ્યક્તિ તેને અંગનું દાન ન કરવું પડે. અંગ પ્રત્યારોપણની રાહ જોતા લોકો, હું એમ કહીશ કે મોતના મુખ ઉપર ઉભેલા લોકોને જો અંગ મળશે તો એ નવજીવનમાં પાછા ફરશે. આ એક આશય સાથે અત્યારે આ સમયમાં દરેકે દરેક વ્યક્તિ, ભારત સરકાર, ગુજરાત સરકાર, આરોગ્ય વિભાગ વાત કરી રહ્યું છે કે અંગદાનની સમજ લોકોને આપો અને એનું સ્પ્રેડ કરો, લોકોને અવેર કરો. અને ન કરે નારાયણ, કોઈના સ્વજનમાં કોઈ વ્યક્તિમાં જો આનું નિર્માણ થાય, બ્રેન્ડેડ ડિક્લેર કરવામાં આવે, તો એમના તરફથી સંમતિ મળે, તો આપણે આ જે વેઇટિંગ લિસ્ટ છે એને ઘટાડી શકશું, અને એક દિવસ ચોક્કસથી એવો લાવી શકશું કે એક જીવતા વ્યક્તિએ બીજા જીવતા વ્યક્તિને અંગનું દાન ન કરવું પડે.
1: જી સર. સર, હમણાં તમે વાત કરી બ્રેઇન ડેથ, તો સર બ્રેઇન ડેથ અને સામાન્ય મૃત્યુ વચ્ચે શું તફાવત હોય છે?
0: બ્રેન્ડેડ એટલે એવી અવસ્થા કે જેની અંદર મગજ કામ કરતું બંધ થઈ જાય, ને આપણા મગજ કામ કરતું બંધ થઈ જાય, અને એના માટેના પર્ટિક્યુલર ટેસ્ટ છે, જે હું મારી મેડિકલ લેંગ્વેજમાં કહીશ કે 2 એપનિયા ટેસ્ટ કરવામાં આવે છે. એડલ્ટ પેશન્ટ એટલે કે 18 વર્ષથી ઉપરનું વ્યક્તિ હોય તો 6 કલાકના અંતરે 2 એપનિયા ટેસ્ટ કરવામાં આવે. 18 વર્ષથી નાનું વ્યક્તિ હોય, એડોલેસન્સ કે બાળક, તો એમાં 12 કલાકના અંતરે 2 એપનિયા ટેસ્ટ કરવામાં આવે, અને બંને ટેસ્ટ જો પોઝિટિવ હોય તો એને બ્રેન્ડેડ કહી શકાય. એટલે કે એ વ્યક્તિનું મગજ કામ કરતું બંધ થઈ ગયું છે, અને સાયન્ટિફિક વેમાં કહીશ તો એ વ્યક્તિ ત્યારે મૃત્યુ થયું. પરંતુ આપણે જે સમાજમાં જે માન્યતા છે, હૃદયના ધબકારા જ્યારે બંધ થાય એને આપણે મૃત્યુ માનીએ છીએ. તો આ 2 વચ્ચેનો જે ગાળો છે, મગજ કામ કરતું બંધ થાય, હૃદય કામ કરતું બંધ થાય, અને આ 2 વચ્ચેની જે ગાળો છે એની અંદર અંગદાન થઈ શકે. મૃત્યુ થાય તો આખું શરીર દાનમાં આપી શકાય, જ્યારે બ્રેઇન ડેથ થાય ત્યારે એ વ્યક્તિમાં રહેલા બધા જ સારા અંગો લઈ અને એ 7 થી 8 લોકોને નવજીવન આપી શકે છે. એટલે આને અંગદાન કહીશું. જ્યારે મૃત્યુ થશે ત્યારે તમે આખું ને આખું શરીર, એટલે કે સંપૂર્ણ બોડી, દેહદાન જેને કહેવાય, દેહદાન કરી શકો. સાથે તમે ત્વચાદાન પણ કરી શકો, અને આંખો એટલે કે ચક્ષુદાન પણ કરી શકો. એટલે મૃત્યુ પછી ત્વચાદાન, દેહદાન અને ચક્ષુદાન થઈ શકે. જ્યારે અંગદાન આપણે કરવાનો નિર્ણય લઈએ છીએ ત્યારે એ વ્યક્તિનું હૃદય, બીજા બધા અંગો, કૃત્રિમ શ્વાસોશ્વાસ એટલે કે વેન્ટિલેટર અને દવાઓથી ચાલતા રહેવાથી, એમાંથી આપણે જોઈએ તો ચક્ષુ પણ લઈ શકીએ, હૃદય, ફેફસા, લીવર, બંને કિડની, સ્વાદુપિંડ, નાના આંતરડા, યકૃત એટલે કે લીવર, અને સાથે તમે હાથનું દાન પણ કરી શકો, બ્લડ વેસલ લઈ શકીએ, સ્કિન ડોનેશન પણ લઈ શકીએ, અને ટેન્ડન્સ કે બોન આગળ જતા એનું પણ ડોનેશન થશે. એટલે કે આટલું બધું ડોનેશન થાય જે અલગ અલગ વ્યક્તિને, એટલે કે 7 થી 8 વ્યક્તિને નવજીવન આપી શકે.
1: જી સર. સર, જ્યારે કોઈ દર્દીને બ્રેઇન ડેથ જાહેર કરવામાં આવે છે ત્યારબાદ અંગદાનની સમગ્ર પ્રક્રિયા કેવી રીતે આગળ વધતી હોય છે?
0: એટલે એકચ્યુઅલી અમારી જે ટીમ જે રાત દિવસ કામ કરતી હોય, એ જ્યારે પેશન્ટને એક્ઝામિન કરે ત્યારે એક બ્રેઇનના સેન્ટ્રલ રિફ્લેક્સિસ છે, જેના ઉપરથી ખબર પડે કે બ્રેઇન કદાચ કામ કરતું નથી. તો એવા દર્દીઓ કે જેને આપણે કહેવાય ને કે GCS સ્કોરિંગ સિસ્ટમ છે બ્રેઇનની જાગૃત અવસ્થા માટેની, તો એની અંદર 5 થી ઓછા સ્કોર હોય એના ઉપર ઓબ્ઝર્વેશન રાખે, અને જ્યારે એ સ્કોર ઘટતો જાય અને બ્રેઇનના સેન્ટ્રલ રિફ્લેક્સિસ જાય, ત્યારે આપણે એવું કહી શકીએ કે આ વ્યક્તિ કદાચ બ્રેઇનડેડ છે. પરંતુ પછી મેં જેમ પહેલા કહ્યું એ પ્રમાણે 2 એપનિયા ટેસ્ટ કરવામાં આવે. જ્યારે બંને ટેસ્ટ પોઝિટિવ થાય ત્યારે પછી રિલેટિવને કે સગાને એ મેસેજ આપવામાં આવતો હોય છે કે બંને ટેસ્ટ પોઝિટિવ હોવાથી હવે આપનું સ્વજન કે આપણા જે બી વ્યક્તિ દાખલ છે એ બ્રેઇનડેડ અમે જાહેર કરીએ છીએ, અને એના માટેની એક ટીમ હોય છે, એ ટીમ એને સર્ટિફાય કરે. એક વખત બ્રેઇનડેડ ડિક્લેર થઈ જાય પછી સગા સાથે વાત કરે, કાઉન્સેલિંગ કરે, ઘણો બધો સમય એમને પણ આપતા હોય છે નિર્ણય લેવા માટેનો, અને જો સગા પોઝિટિવ કન્સેન્ટ આપે તો એનું પછી રજીસ્ટ્રેશન કરવામાં આવતું હોય છે કે સોટો અને નોટો, ખાસ કરીને નેશનલ ટિશ્યુ અને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશન જે છે ઓર્ગેનાઇઝેશન, એમાં એનું રજીસ્ટ્રેશન કરવામાં આવે. એ જ રીતે સોટો એટલે કે સ્ટેટના ઓર્ગેનાઇઝેશનમાં રજીસ્ટ્રેશન કરવામાં આવે. એ રજીસ્ટ્રેશન થઈ જાય પછી એ સોટો તરફથી એ ઓર્ગનનું એલર્ટમેન્ટ થાય કે જો બંને કિડની હોય તો એ બંને કિડની ક્યાં જશે, કોને મળશે, લીવર કોને મળશે, હૃદય કોને મળશે. દેટ મીન્સ કે એક ઓર્ગન એલોકેશનનું કામ સોટો કરે. એ એલોકેશન થઈ જાય, પછી અમારી ટીમ એ હોસ્પિટલ સાથે સંકલનમાં રહી અને પછી એનું રિટ્રાઈવલ ટાઈમ એટલે કે ઓપરેશન કરી અને અંગો લેવાનો ડિસિઝન લેવાય. એના પહેલા અમારી પ્રણાલી મુજબ અમે ત્યાં પ્રેયર કરતા હોઈએ છીએ, જેમાં હું પણ હાજર હોઉં, અમારી ટીમ હોય, સાથે સગાવાલા હોય, પ્રેયર કરી અને પછી વ્યક્તિને એટલે કે દાતાને ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવે. જરૂરી સારા અંગો હોય એમાંથી લેવામાં આવે અને જેને સમય મર્યાદાની અંદર હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવે, જે એનું ટ્રાન્સફર

0: થવાનું હોય. ઓપરેશન પતી જાય પછી અમારો આખો સ્ટાફ એને ગાર્ડ ઓફ ઓનર આપે અને એના પછી એમનું પોસ્ટમોર્ટમ થવાનું હોય કે ન થવાનું હોય, જે પ્રમાણેની પરિસ્થિતિ હોય એ પ્રમાણે પૂરી કરી અને અમારા તરફથી હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં અમારા તરફથી એમને એ જે કોઈ જગ્યાએ જવા માંગતા હોય, એમના વતનમાં લઈ જવા માંગતા હોય ત્યાં એમને જઈને અમે આપીએ. આખી જ પ્રક્રિયા આવી રીતે કરવામાં આવે છે અને એના પછી એમને હોસ્પિટલ તરફથી એક સર્ટિફિકેશન પણ આપવામાં આવે છે અને એમનો ફોટો હંમેશા માટે અમે જે સિવિલ હોસ્પિટલમાં એમની શ્રદ્ધાંજલિ માટે, અંગદાતાઓની શ્રદ્ધાંજલિ માટે જે અમરકક્ષ બનાવ્યો છે ત્યાં એ ફોટો અમે ત્યાં લગાવતા હોય છે, જે આ જીવન ત્યાં રહેશે. અમે એમ કહીશું કે હંમેશા માટે એ વ્યક્તિ અમર થઈ ગયા.
1: જી સર. સર, પરિવારની મંજૂરી મળ્યા બાદ મૃતકોના અંગો કાળજીપૂર્વક કાઢવાથી લઈને ગ્રીન કોરિડોર જેવી જરૂરિયાતમંદ દર્દી સુધી પહોંચાડવાની આખી ટાઈમલાઈન એ કેવી રીતે કામ કરે છે? હમણાં તાજેતરમાં વંદે ભારત દ્વારા એક ઓર્ગન ડોનેશન સક્સેસફુલ આપણા રાજ્યમાં કરવામાં આવ્યું, એ અંગે પણ જણાવશો.
0: ખૂબ ખૂબ ગૌરવની વાત છે કદાચ આપણા રાજ્ય માટે, અને આ એક નવી દિશા પણ મળી છે એમ પણ કહીશ કે અત્યાર સુધી જે ક્યારે થયું નથી એ થયું, અને એ પણ ગુજરાત રાજ્ય તરફથી. આપણે હંમેશા માનીએ છીએ જ્યારથી મોદી સાહેબ છે ત્યારથી આપણે જોઈ રહ્યા છીએ કે ગુજરાત મોડલ રાજ્ય તરીકે ઘણી બધી, એમ કહીશું ને કે આયામોમાં આપણે આગળ છીએ. આ બી એક નવો ચીલો પાડ્યો કહીશું કે નવી શરૂઆત, કે એક ગુજરાતની અંદર આ પ્રથમ વખત એવું થયું કે સુરત સિવિલમાંથી ડોનેટેડ હાર્ટ ને સાથે બીજા ઓર્ગન પણ કે જેને વંદે ભારત ટ્રેન મારફતે અમદાવાદ સિવિલ લાવવામાં આવ્યા, અમદાવાદ લાવવામાં આવ્યા અને એ હાર્ટનું ટ્રાન્સપ્લાન્ટેશન યુએન મહેતામાં થયું. એક મેડિસિટી કેમ્પસ, એક સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ તરીકે બી ખૂબ પ્રાઉડ ફિલિંગ થાય છે, અને સાથે સાથે જે સંકલન કર્યું સુરતની સિવિલ હોસ્પિટલ, ત્યાંનું પોલીસ વિભાગ, રેલવે ડિપાર્ટમેન્ટ, અમદાવાદના પોલીસ ડિપાર્ટમેન્ટ અને અમદાવાદના ડોક્ટર્સ, આ બધાનું જે સંકલન કરીને સમયસર અતિ મોંઘું, એમ કહીને કે જેનું કોઈ કિંમત નથી એવું અમૂલ્ય ઓર્ગન જે તે જગ્યા પર, એટલે કે હોસ્પિટલ યુએન મહેતા પહોંચાડી અને એનું સફળ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું, ખૂબ જ ગૌરવની વાત છે અને કદાચ એનો શ્રેય દરેકે દરેક ડિપાર્ટમેન્ટને જાય છે. પરંતુ જે આપણે વાત કરી એમ ગ્રીન કોરિડોર, એટલે કે આપણે જે વ્યક્તિને અંગ આપવાનું છે, સામેના વ્યક્તિનો વિચાર કરીએ તો એ એન્ડ ઓર્ગન ફેલિયરથી પીડાય છે, કે એની અંદર આઈધર કિડની કામ નથી કરતી, લીવર કે કોઈ પણ અંગ બિલકુલ કામ નથી કરતું, તો એ વ્યક્તિને જ્યારે અંગ મળે અથવા દાનમાં મળેલું જે અંગ એમનામાં ટ્રાન્સપ્લાન્ટ કરવાનું હોય, ત્યારે આપણે સૌ સમજીએ છીએ અને બહુ ઇઝીલી સમજી શકીએ છીએ કે ખૂબ સારી કન્ડિશનમાં હોવું જોઈએ. સારામાં સારું અંગ એમને જો દાનમાં મળે અને એનું પ્રત્યારોપણ સફળ રહે તો એ વ્યક્તિને એકચ્યુઅલમાં નવજીવન મળે. આવા આશયથી દરેક અંગના એક જે કહેવાય ને કે કોલ્ડ ઇસ્કેમિયા ટાઈમ ફિક્સ હોય છે. ખાસ કરીને જોવા જઈએ તો સૌથી અગત્યના જે અંગો છે, લીવર કિડની કોમન છે, એના માટે આપણને સમય મળી રહેતો હોય છે, પરંતુ હૃદય, ફેફસા, નાના આંતરડું અને જો હાથની વાત કરશું તો આ અંગો 4-6 કલાકની અંદર સામેના વ્યક્તિમાં, એટલે કે રેસિપિયન્ટમાં ટ્રાન્સપ્લાન્ટ થઈ જવા જોઈએ. આ પ્રક્રિયાને ઝડપથી બનાવવા માટે ગ્રીન કોરિડોર કરવામાં આવે છે, જેનો ખરેખર એમ કહીશું ને કે સલામ છે પોલીસ ડિપાર્ટમેન્ટને કે એ એટલું સરસ સંકલન કરી આપે. પાયલોટ કાર સાથે, હું જો સિવિલની વાત કરીશ ને તો જો સિમ્સ હોસ્પિટલ કે કેડી હોસ્પિટલમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે જો લઈ જવાનું હોય તો વિધિન 8-11 મિનિટની અંદર સિવિલથી ત્યાં પહોંચી જાય, 5 મિનિટની અંદર સિવિલથી એરપોર્ટ જાય, જેથી કરીને એ ફ્લાઇટ વાયા કોઈ પણ બીજા સ્ટેટમાં એને પહોંચાડી શકાય. એટલા માટે ગ્રીન કોરિડોર ખૂબ જ મહત્વનું છે કે આવા અમૂલ્ય અંગો જેની કોઈ કિંમત નથી એવા અંગો સમયસર પહોંચે, સમયસર ટ્રાન્સપ્લાન્ટ થાય અને જેને એ અંગ મળે છે એનો ખરેખર ફાયદો એને થાય અને સારી નોર્મલ લાઈફમાં, પ્રોડક્ટિવ લાઈફમાં પાછો આવી શકે, આશય સાથે આ ગ્રીન કોરિડોર કરવામાં આવે છે.
1: જી સર. સર, અંગદાન અંગે આપણા સમાજમાં હજુ પણ ઘણી ગેરમાન્યતાઓ છે, ખાસ કરીને એવી માન્યતા કે આ જન્મમાં આપણે અંગદાન કરીશું તો આવતા જન્મમાં એ અંગ વગર જન્મવું પડશે, અથવા અંગદાનથી મૃત શરીર ખંડિત થાય છે અને અંતિમ વિધિમાં પણ અડચણ આવે છે. તો સર, આ અંધશ્રદ્ધા અને ડર વિશે તમે શું કહેશો?
0: તમારી વાત એકદમ સાચી છે. ખૂબ બધા લોકો પહેલા કહેતા હતા કે અમે એવું સાંભળ્યું છે કે જેટલા અંગો તમે લઈ લેશો એટલા અંગ સિવાય વ્યક્તિનો જન્મ થશે, તો અમે એમને સમજાવતા કે તમે ઇમેજિન કરો કે બંને કિડની ના હોય, કે બંને કે લીવર ના હોય, કે હૃદય ના હોય, કે ફેફસા ના હોય, તો વ્યક્તિનો જન્મ કેવી રીતે થઈ શકે? પહેલી વાત. બીજી વસ્તુ, શું આપણને ખબર છે કે આપણા મૃત્યુ પછી કયો જન્મ મળવાનો છે? કોઈને નથી ખબર. આ એક માન્યતા છે, આપણે એવું વિચારવું જોઈએ અને આપણી સંસ્કૃતિ, આપણી ગુજરાતી સંસ્કૃતિ પણ એવું કહે છે. આપણને યાદ કરીએ દધીચી ઋષિને, પોતાના હાડકા આપીને વજ્ર બનાવેલું ને રાક્ષસો સામે લડવાની શક્તિ પૂરી પાડી હતી. કહેવાનો મતલબ, એક દાન કરવાનું, બીજા વ્યક્તિને મદદ કરવાનું આપણા લોહીમાં છે. તો અમે એમને સમજાવીને ઘણા બધા કિસ્સાઓમાં અમે એમાં સફળ રહીએ છીએ.
1: જી સર. સર, કોઈ નાગરિકને અંગદાન માટેની સંકલ્પ લેવો હોય તો ઓનલાઈન કે ઓફલાઈન એની પ્રક્રિયા શું છે?
0: નાગરિકને જો અંગદાન માટેનો સંકલ્પ લેવો એટલે કે પ્લેજ લેવી હોય તો નોટોની વેબસાઇટ પર એમને જવું પડશે. એટલે ઓનલાઈન વેબસાઇટ પર જશો ત્યારે આપને લાગશે કે આપણે ઓર્ગન ડોનર તરીકેની પ્લેજ લેવી છે, અને આપ સિલેક્ટ પણ કરી શકશો કે મારે આ આ ઓર્ગન ડોનેટ કરવા છે. અધરવાઇઝ આપ એ પણ સિલેક્ટ કરી શકો કે બધા જ અંગો મારે

0: દાન કરવા છે, પ્લેજ કરી અને આપણા ફેમિલીને પણ જાણ કરવી કે મેં આ પ્લેજ લીધી છે, બને તો પૂરું ફેમિલી સાથે પ્લેજ લેવી, જેથી કરી અને એક રજિસ્ટ્રી જે સેન્ટ્રલ ગવર્મેન્ટ એટલે કે ભારત સરકાર બનાવી રહી છે કે આટલા આપણી પાસે ઓર્ગન ડોનર છે. કદાચ દરેકે દરેક રાજ્યમાં આ પણ એક મોટી મુહિમ ચાલી રહી છે કે લોકોને અવેરનેસ સાથે સાથે પ્લેજ લેવાય, જેથી કરીને ભવિષ્યમાં એક એવી રજિસ્ટ્રી તૈયાર થાય અને જો કોઈ વ્યક્તિ બ્રેન્ડેડ થાય તો ઇમિડિયેટલી આપણને એનો સર્ચમાં મળી જશે કે આ વ્યક્તિએ પ્લેજ લીધી છે, અને પ્લેજ લીધી હશે તો કદાચ એમના પરિવારને સંમતિ આપવામાં ખૂબ આસાની રહેશે અને સાથે સાથે એ પ્રક્રિયા ખૂબ સરળ થઈ જશે. એટલે આપ સૌને વિનંતી કરીશ કે આજે વર્લ્ડ ઓર્ગન ડોનેશન ડે ના દિવસે આપણે જયારે આ વાત કરી રહ્યા છીએ ત્યારે વધુમાં વધુ લોકો ઓનલાઈન પ્લેજ લે અને પોતાની જાતને પ્રાઉડલી કહે કે આઈ એમ ઓર્ગન ડોનર.
1: જી સર. સર, અંતમાં તમે અમારા શ્રોતાઓને શું સંદેશ આપવા માંગશો?
0: અંગદાન એજ મહાદાન. આજે વાત કરી અને શાંતિથી સાંભળજો, તમે સમજજો, તમારા મિત્ર વર્તુળમાં એ વાત સ્પ્રેડ કરજો, સમાજમાં કોઈ પણ પ્રસંગ આવે ત્યારે તમારી વાત મૂકજો, અને કોઈ પણ જાહેર જગ્યાએ જ્યાં વધારે લોકો ભેગા થયા હોય એ વખતે પણ જો આનો ઉલ્લેખ કરશો તો આપણો જે આશય છે કે એક દિવસ એવો આવે કે જીવતા વ્યક્તિને દાન ન કરવું પડે અને વેઇટિંગ પીરિયડ ઝીરો થઈ જાય, એવો દિવસ લાવવા માટે આપણે સૌ સાથે મળી અને આ મુહિમમાં જોડાવું પડશે.
1: ઓકે સર. સર, આપની વ્યસ્ત દિનચર્યામાંથી સમય કાઢીને આકાશવાણીના સ્ટુડિયોમાં આવવા બદલ અને અંગદાન જેવા અતિ મહત્વ અને સંવેદનશીલ વિષય પર માહિતી આપવા બદલ સર આપનો ખૂબ ખૂબ આભાર. તો શ્રોતા મિત્રો, મૃત્યુ પછી પણ જીવતા રહી શકાય એવો પવિત્ર અવસર એટલે અંગદાન. આજે જ સંકલ્પ કરીએ કે આપણે પણ આપણા અંગોનું દાન કરીશું અને બીજાના જીવનમાં અજવાળા પાથરીશું, કારણ કે આપણું મૃત્યુ પણ કોઈકના માટે નવું જીવન બની શકે છે. આ સાથે જ આ વિશેષ કાર્યક્રમ અહીં પૂર્ણ થાય છે. હું છું કરણ સમ્રાટ, મને આપશો રજા. ફરી મળીશું આવતા ગુરુવારે એક નવા વિષય સાથે. નમસ્કાર.
2: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે મારા મુંબઈ કેન્દ્ર પરથી કાર્યક્રમ આજ કે ફનકાર.
3: વિવિધ ભારતી કે પાસ હૈ बेमिसाल हस्तियों का अनमोल खजाना. जरा सुनिए कैसे बना ये गाना.
4: कमाल साहब कहने गए कि खयाम साहब जो मेरा हीरो है वो सिंगर नहीं है, उसने गाना सीखा नहीं, मुझे ऐसी आवाज.
3: संगीतकार खयाम.
4: पूरे हिंदुस्तान भर से आवाजें इकट्ठी की गई, यहाँ बुलाया गया. सजेशन आई कि साहब एक आवाज है कब्बन मिर्जा साहब, बुलाया उनको, सुना आवाज तो यही है जो चाहिए कमाल साहब को. बेमिसाल गा गए वो, आई जंजीर की झनकार खुदा खैर. तो उसमें जो रिदम है जंजीरों का है.
3: ऐसी अनमोल यादें आपको मिलेंगी सिर्फ विविध भारती पर. विविध भारती, आपका जीवन संगीत.

શું આપને શરદી થઈ છે? નાક સતત વહેતું રહે છે, તાવ આવે છે, શરીરમાં બેચેની રહે છે, ઉબકા આવે છે, ગળામાં સોજા જેવું લાગે છે, શ્વાસ લેવામાં તકલીફ પડે છે, તો આ લક્ષણો સ્વાઇન ફ્લૂના હોઈ શકે છે. આનાથી ગભરાવાની જરાય જરૂર નથી, પણ સમજદારીની જરૂર છે. તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રની મુલાકાત લો. આ રોગને સમયસર સારવારથી કાબૂમાં લઈ શકાય છે. અને આપણે સૌએ સાવચેતી રાખવાની જરૂર છે કે ઉધરસ કે છીંક આવે ત્યારે મોઢું અને નાક રૂમાલથી ઢાંકો. શરદી ઉધરસ તાવ જેવું લાગે તો ભીડભાડ વાળી જગ્યાએ જવાનું ટાળો. ખૂબ પાણી પીઓ, પૌષ્ટિક આહાર લો, સારી ઊંઘ લો અને હાથ વારંવાર સાબુથી ધુઓ. સમજ અને સાવચેતી રાખીએ, સ્વાઇન ફ્લૂથી બચીએ.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે કેટલાક ગુજરાતી.
1: આપ સુન રહે હૈ વિવિધ ભારતી રાષ્ટ્રીય સેવા દેશ કી સુરીલી ધડકન છાયા ગીત કાર્યક્રમ કે લિયે કીજિયે બસ થોડા સા ઇંતજાર.